નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું.

સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યો, પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ? અરે, હું તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા

0: પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જયારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चितं विष्णे भुवनं विष्णम् अतो विलासो यदि ते सुखे स्यात् चित्प्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोईए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંનેમાંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંનેમાંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ કે ચાલો બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી પાસે આવ્યા, બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. તો કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજીએ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજીએ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી માનું આગમન સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મને કોકા કોકા માર દે, રોજ રોજ ત્યાં ખબર આવે.
1: કરું હું આ
2: એક વાર્તા. એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા, તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરે. પછી બુદ્ધ કે, ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે, એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કાંઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા, એ કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે, પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને, તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? આ અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનો ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
0: કઈ ન થાય.
2: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતો નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે once you are rooted in your own center,
0: nothing from outside can move you.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન। આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં

0: રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ. સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ. આપણે ગીતામૃતમ ભગવદ્ ગીતાના અધ્યાયોની શ્લોકોની સાથે ચાલતા ચાલતા એને સમજવાનો પ્રયત્ન કરતા કરતા આઠમા અધ્યાયની અંદર સાતમા શ્લોક સુધી પહોંચ્યા છીએ. મેં પહેલાં કહ્યું છે એમ, આપણે પ્રારંભિક રીતે ગીતાને સમજવાનો આ દ્વારા પ્રયત્ન કરવાનો છે. બહુ ઊંડા આધ્યાત્મ જ્ઞાનમાં કે અનેક લોકોની જે પોતપોતાની પ્રવાહો છે એ પ્રવાહો પ્રમાણે અર્થઘટન કરવામાં આવે એ બધામાં આપણે અત્યારે ઉતરતા નથી. અત્યારે તો આપણે સીધું ભગવદ્ ગીતાના શ્લોકનું ગુજરાતીમાં આનું ભાષાંતર કરીને અને એ ભાષાંતરને સમજવાનો પ્રયત્ન કરીને ચાલી રહ્યા છીએ. છેલ્લે છેલ્લે આપણે એ જોઈ રહ્યા હતા કે ગીતાકારે એમ કહ્યું છે કે માણસ જે વખતે પ્રાણ પ્રયાણ સમયે જેનું ચિંતન કરતો હોય પછીના જન્મમાં એ ભાવને પ્રાપ્ત કરે છે. આ એક સાદી સીધી વાત છે કે ભાવની કન્ટિન્યુટી સદાય છે. આખું જીવન તપશ્ચર્યા કર્યા પછી અંતે મનમાં કોઈ એક કામના ઈચ્છા વાસના આવી ગઈ તો એ ભાવ સ્વરૂપે પછીના જન્મની અંદર એણે પોતાનું કામ ચાલુ કરીને પછી સ્મૃતિઓ તો જતી નથી ઉત્તમ માણસની. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ એમ આગળ કહ્યું છે. આખું જીવન દુષ્કૃત્યો કર્યા હોય અને છેવટે ઈશ્વરનું સ્મરણ થાય, નારાયણનું સ્મરણ થાય, ભૂલથી દીકરાનું નામ નારાયણ પાડ્યું અને દીકરામાં જ સ્નેહ હોવાને કારણે એનું જ સ્મરણ થયું તો નારાયણ નારાયણ એમ બોલ્યા કરે તો એ ઉત્તમ લોકમાં પહોંચી જાય એવા ઉદાહરણો પણ પુરાણોએ આપ્યા છે. આપણે સમજવાનું એ છે કે મૃત્યુનો કાળ કઈ નિશ્ચિત થોડો છે. ક્યારે આપણે પ્રયાણ કરવું પડશે આ શરીરને છોડીને એની ખબર થોડી છે, કોઈને ખબર ના હોય. ક્યારે કયા સ્વરૂપે આપણે આ દેહને છોડશું, ક્યારે કયા સ્વરૂપે દેહાંતર પ્રાપ્તિ થશે, બીજો દેહ આપણને પ્રાપ્ત થશે, એ કઈ આપણને ખબર હોતી નથી. ગીતાકારે કહ્યું કે મૃત્યુ સમયે પણ તું સતત મારું સ્મરણ રાખ્યા કર. જો મારું સ્મરણ ચાલુ હશે તો મારી એટલે ઈશ્વરની પ્રાપ્તિ થશે. આ સાવ સાદી ને કોઈને પણ સમજાય એવી વાત છે, પણ એમ કરવું મુશ્કેલ એટલા માટે છે કે આપણને ખબર નથી કે આપણે અત્યારે ભોજન કરીએ છીએ, ભોજન કરતા કરતા આપણને કોઈ સ્વાદિષ્ટ વસ્તુનું સ્મરણ છે અને એ જ વખતે જો દેહાંતર પ્રાપ્તિ થઈ તો દેહ છોડવાનો આવ્યો તો ખબર નથી ક્યારે શું થશે. એટલા માટે થઈને આપણને સાતમા શ્લોકની અંદર ગીતાકારે એમ કહ્યું કે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. આ આપણે છેલ્લે સમજ

જાતા કે પ્રત્યેક ક્ષણે બુદ્ધવાદીઓ તો એમ કહે છે કે એમના વાદને ક્ષણભંગ વાદ કહેવામાં આવે છે. પ્રત્યેક ક્ષણે નવું થતું જાય છે, દરેક ક્ષણે ક્ષણિક છે બધું. દાખલા તરીકે એમ કહે છે, ઉદાહરણ હું મારું આપું છું કે આપણે એમ કરીએ કે એક અગરબત્તી લઈએ અને પછી એને ગોળ ફેરવીએ તો આપણને પ્રકાશનો ગોળાકાર દેખાય. પ્રકાશનો ગોળાકાર છે નહીં. પ્રતિક્ષણે અગરબત્તીએ પોતાની જગ્યા બદલી છે, પણ સાતત્યને કારણે એ આપણને ગોળ આકાર દેખાય છે. એના માટે શબ્દ છે વિજ્ઞાન સંતતિ, જ્ઞાનનું સાતત્ય. વિજ્ઞાન સંતતિને કારણે એ દર્શન એમ કહે છે કે આપણે જીવીએ છીએ તો પ્રતિક્ષણે નવા છીએ. જેમ આપણે ફિલ્મ જોવા જઈએ તો અનેક ફોટાઓ ભેગા થઈને એક હાલતી ચાલતી ફિલ્મ આપણને દેખાય છે, પણ હકીકતમાં તો પ્રતિક્ષણ નવો ફોટો છે. એટલે સાતત્યને કારણે એ હાલતું ચાલતું દેખાય છે. એમ સાતત્યને કારણે જગતનું જે સ્વરૂપ છે તે આપણને દેખાય છે. વસ્તુતઃ પ્રતિક્ષણ નવું છે, અર્થાત આપણને કઈ ક્ષણ એ પરિવર્તનની ક્ષણ હશે એની આપણને ખબર નથી. બિલકુલ બુદ્ધવાદીઓમાં ન માનીએ તો પણ, તો કઈ ક્ષણ સ્મરણ કરવું? નક્કી કર્યું છે કે સવારે 8 વાગે પૂજામાં બેસવું અને એ વખતે પછી બીજી બધી વસ્તુઓને ટાળવી, બરોબર છે, સારી વસ્તુ છે. પણ એ પછીના કાળની અંદર ઈશ્વરનું સ્મરણ ચાલુ રહેવું જોઈએ કે નહીં? તો કે એ તો કેવી રીતે રહે? આપણે તો બીજા કામ કરવાના હોય ને, આપણે ઘણું બધું કરવાનું હોય, નોકરી જવાનું હોય, ધંધે જવાનું હોય, ગ્રાહકો સાથે વાતો કરવાની હોય, માથા ફોડ કરવાની હોય, કેટલું બધું કરવાનું હોય. ને એ બધું ચાલતું હોય તે વખતે પાછું ઈશ્વરનું સ્મરણ સવારે પૂજાના સમયે, સંધ્યોપાસનાના સમયે કરી દીધું. તો આ ગીતાનો શ્લોક કહે છે કે એમ નહીં ભાઈ, સર્વેષુ કાલેષુ, પૂરેપૂરો સમય, સર્વેષુ કાલેષુ એટલે એવો કાળ પણ કે જ્યાં આપણે બીજું કંઈક કરી રહ્યા હોઈએ તો, તો કહે છે કે તો પણ યુદ્ધ છ, સાતમા શ્લોકમાં છે, માં અનુસ્મર યુદ્ધ ચ, મારું સ્મરણ તો કરતો જા અને યુદ્ધ પણ કરતો જા. યુદ્ધ કરતો જા એટલે બીજા બધા જે કામ તું કરે છે તે કામ યુદ્ધ જ છે. લડવું એ જ યુદ્ધ છે એમ નહીં, બધું જ જીવનનું જે કામ છે તે કરવું, કરતા જવું, ફરજો નિભાવતા જવી અને ઈશ્વરને ના ભૂલવું. તો કહે છે સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, મારું જ સ્મરણ તારા ચિત્તમાં ચાલતું રહે એવી પરિસ્થિતિ તું પેદા કર. માત્ર પૂજા પાઠ કરીએ ત્યાં સુધી નહીં, એ નહીં કરે તોય ચાલશે, મારું સ્મરણ ચાલુ રહેવું જોઈએ. મનમાં ઈશ્વર સ્મરણ, ઈશ્વરને જ યાદ કરવા અને પોતાના જે કામ છે એ કર્યા કરવા. ઈશ્વરને નું જ સ્મરણ કરવું એનો અર્થ એ નથી કે હાથમાં તાનપુરો લઈને, મંજીરા લઈને, કરતાલ લઈને કીર્તન કરતા હોઈએ તો ભગવાનનું સ્મરણ કરે છે એમ કહેવાય, એવું નથી. સ્મરણ તો ચિત્તમાં ચાલે, ક્રિયાઓ ઇન્દ્રિયો કરે. આ બેનું અનુસંધાન આપણે આ રીતે તોડી નાખ્યું હોય કારણ કે એને પેલા કરતા કર્મ સાથે વળગણ જ નથી, એ તો કર્તવ્ય ભાવનાથી ચાલ્યા કરે છે. કુંભારનો ચાકડો ચાલે એમ, અને સ્મરણ પણ ચાલ્યા કરે છે, નિરંતર આદત થઈ ગઈ છે. તો વાત આ છે એટલે આગળના શ્લોકના સાર રૂપની, કે તસ્માત સર્વેષુ કાલેષુ માટે થઈને તું, કારણ કે મૃત્યુ વખતે જો મારું સ્મરણ ચાલુ હશે તો મારામાં એટલે પરમેશ્વરનું સ્મરણ ચાલુ હશે, પરમેશ્વરનું ચિંતન ચાલુ હશે, પરમેશ્વરનું મનન ચાલુ હશે તો પરમેશ્વર પ્રાપ્ત થશે, મોક્ષ પ્રાપ્ત થશે.

નહીં ચાલવું હોય તો જે વિષયનું સ્મરણ ચાલતું હશે તે વિષય પ્રાપ્ત થશે. એટલે સતત નિરંતર અટક્યા સિવાય ઈશ્વરનું સ્મરણ કરતા રહેવું અને કાર્યો પણ કરતા જવા. યુદ્ધસ્વ છ તો આ પરિસ્થિતિ કેવી થશે? બીજા ભાગમાં કહે છે શ્લોકના કે મૈયર પિતમનો બુદ્ધિર મામે મામે વૈશ્યસ્ય સંશયમ. આ પ્રકારે કામ કરનારા માણસની મન બુદ્ધિ કેવી થઈ ગઈ તો કહે છે કે મૈયર પિતમનો બુદ્ધિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું જો મારી અંદર સમર્પિત થઈ ગયું હોય, મૈ અર્પિત મનોબુદ્ધિ, મન બુદ્ધિ એટલે અંતકરણો બધા, જો બધા અંતકરણો બાહ્ય કરણો પોતપોતાનું કામ કર્યા કરશે, કરણ એટલે ઇન્દ્રિયો, બાહ્ય કરણો પોતપોતાનું કામ કર્યા કરશે પણ અંતકરણ જો મને સમર્પિત હશે, ઈશ્વરને સમર્પિત હશે, અંતકરણમાં એકમાત્ર ઈશ્વરનું જ સ્મરણ ચાલ્યા કરતું હશે, જેને તમે ઈશ્વર પરમેશ્વર એવું નામ આપ્યું હશે, જો એ પરમ તત્વની અંદર તમારું ચિત્ત સમર્પિત હશે તો તેને પ્રાપ્ત કરશે. જે તત્વની અંદર તમારું ચિત્ત સમર્પિત છે તેને અસંશય, એમાં કોઈ શંકા જ નથી, નિસંશય ચોક્કસ મારા વચન છે, મામે વૈશ્યસી મામ મને પહોંચીશ. એટલે અર્જુનને નથી કહ્યું અને કૃષ્ણએ નથી કહ્યું, અર્જુનને બાને સમસ્ત જીવ સંસારને કહ્યું છે અને કૃષ્ણએ નથી કહ્યું, પણ સ્વયં પરમાત્મા કહે છે કે જો પરમ તત્વને પ્રાપ્ત કરવું હોય તો પોતાના અંતકરણને ઈશ્વરને પરમાત્માને સમર્પિત કરી દેવું જોઈએ. એટલે જેટલા કાર્ય કરવાના છે એ કરતા કરતા કરતા પણ અંદર તો પેલું સ્મરણ ચાલુ રહેવું જોઈએ. મુશ્કેલ છે, મુશ્કેલ છે. આપણે જે કામ કરતા હોઈએ એની અંદર મન જ ના હોય તો કામ કેવું થાય? મનમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા કરતા ગૃહિણી કામ કરતી હોય, દાળમાં મીઠું નાખવાનું ભૂલી જાય તો સાવ સાદો દાખલો છે. કારણ કે મન તો ઈશ્વરમાં છે અને અહીંયા કામ કર્યા કરે છે. તો આ બધું જે યુદ્ધેશ્વ એમ તો કહ્યું, પણ યુદ્ધેશ્વ યુદ્ધ કરતી વખતે ગાંડીવની પણછ ખેંચવાનું અર્જુન ભૂલી જશે તો ચાલશે ખરું? એટલે મુશ્કેલ છે. કર્મ કરતા રહેવાનું, કામ કરતા રહેવાનું, જે કામ કરે છે તે કામની અંદર ડૂબેલા રહેવાનું અને ઈશ્વરનું સ્મરણ પણ ચાલુ રહે, આ બે સમાંતર ચાલશે તો કેવી રીતે ચાલશે? મુશ્કેલ છે. જે કામ કરતા હોઈએ તે પોતાના સમસ્ત કૌશલથી કરવાનું, યોગ કર્મ સુ કૌશલમ એવું આગળ કહ્યું છે, એમાં તો પાછો કોઈ બાંધછોડ ના ચાલે, એમાં ઉત્તમતા જ હોય, પોતાની સર્વક્ષમતાઓ જે છે એનાથી એ કાર્ય કરવાનું અને ઈશ્વરનું સ્મરણ કરતા રહેવાનું, બે સમાંતર ચાલે. કારણ કે એક ઇન્દ્રિયોથી ચાલવાનું છે અને બીજું બુદ્ધિથી ચાલવાનું છે, પણ બુદ્ધિને પછી આપણે આ સમતોલ કરવી પડે કે આની આનાથી સંબંધ નાતો તોડી નાખ્યો છે તો એ પણ નહીં ચાલે અને આનાથી તો નાતો તોડ્યો હોય તો એ પણ નહીં ચાલે. કેવી રીતે થશે? મુશ્કેલ છે. અને એ મુશ્કેલ છે માટે થઈને આઠમો શ્લોક કહે છે કે અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિંતયન્. થશે, અશક્ય છે, અશક્ય નથી, મુશ્કેલ છે. આ મારા ને તમારા જેવા સામાન્ય સંસારીઓ માટેની વાતો છે. સંસારમાં સરસો રહે ને મન મારી

અશક્ય નથી, અસંભવ નથી, દુસ્સંભવ ચોક્કસ છે. મુશ્કેલ છે, એના માટે શું થશે? પ્રયત્ન કરવો પડશે. એના માટે શબ્દ વાપર્યો અભ્યાસ, યોગ, યુક્તેન. આ કેવો માણસ બની જશે? એ માણસ બની જશે અભ્યાસ યોગ યુક્ત, અભ્યાસ રૂપી યોગ થી યુક્ત. યોગ એટલે જોડાવું. આ યોગ છે એક પ્રકારનો, પણ એના માટે શું કરવું પડશે? અભ્યાસ, નિરંતર પ્રેક્ટિસ. આપણે અભ્યાસ શબ્દનો અર્થ સમજ્યા છીએ પહેલા પણ, એટલે અહીંયા હું એને વધારે પિષ્ટપેષણ કરતો નથી. અભ્યાસ એટલે એક જ પ્રવૃત્તિ વારંવાર કરવામાં આવે તો એને અભ્યાસ કહેવાય. અધ્યયન કરવું એ અભ્યાસ નથી. રાતોરાત નહીં આવે એ આપણે આગળ પણ જોયું છે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના. ચિત્ત કેવું થાય? અભ્યાસ યોગ યુક્ત, અને એના કારણે શું થાય? ન અન્ય ગામિના, બીજા વિષય તરફ એ દોરવાય નહીં. એવી એકાગ્રતા એનામાં આવે કે બધું કામ થતું જાય ખરું, પણ ચિત્ત ક્યાં હોય? ઈશ્વરમાં હોય. એના માટે અભ્યાસ કર્યો હશે તો એ ચિત્ત ન અન્ય ગામિના, અન્ય ની અંદર પહોંચશે નહીં. અર્જુનને કહેવામાં આવે કે ભાઈ પેલી પંખીની આંખ વિંધવાની છે, તો એને પંખીની આંખ સિવાય બીજું કઈ દેખાય જ નહીં, એનું ચિત્ત આજુબાજુ જાય જ નહીં. ભીમસેનને દેખાય ત્યાં કેરી લટકે છે મોટી, કારણ કે ભીમસેનનું ચિત્ત છે એ ભોજન તરફ ખેંચાય. નાન્યગામિના ચેતસા, બીજા કશામાં જાય નહીં એવું ચિત્ત. પ્રલોભનો અનેક આપણી ચારે બાજુએ હશે. ચાલ્યા જઈએ તો પ્રલોભનો તો આવશે. બુટ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ, ચારે બાજુ પ્રલોભનો ફેલાયેલા હશે, અથવા ચારે બાજુ મુશ્કેલીઓ ખડકાયેલી હશે. બંને ચારે બાજુ મુશ્કેલીઓ ખડકાયેલી હોય તો એ મુશ્કેલીઓની અવગણના કરીને, ચારે બાજુ પ્રલોભનો ઉભા હોય તો એ પ્રલોભનને છોડી દઈને, બધાની અવગણના કરીને, એને કહેવાય ન અન્ય ગામિના. બીજા કશામાં ચિત્ત જાય જ નહીં. જોયું છે જ કોણે? તમે ચાલીને આવતા હતા ભાઈ, રસ્તાની અંદર એક સુંદર સરોવર હતું ને એની અંદર ગુલાબી રંગના કમળો ખીલેલા હતા. તો કે એમ? મને તો ખબર નથી, કારણ કે ધ્યાન જ ત્યાં નહોતું. ધ્યાન ત્યાં હોય તો ખબર પડી હોય, ધ્યાન જ ત્યાં નહોતું. ન અન્ય ગામિના, બીજે ચિત્ત જતું જ ના હોય એવી પરિસ્થિતિ પેદા કરવી પડે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્ય ગામિના, અન્ય વિષય તરફ ખેંચાય જ નહીં, અન્ય વિષય તરફ જાય જ નહીં એવા ચિત્તથી. એવું ચિત્ત ક્યારે થઈ જાય? અભ્યાસ યોગ યુક્તેન, જે પરમ તત્વ છે એનું જ ધ્યાન, એના જ યોગથી યુક્ત, એવો જ અભ્યાસ કરીને ચિત્તને એવી સ્થિતિમાં લાવીને મૂક્યું હોય એ વ્યક્તિ સ્મરણ કરતા કરતા, નિરંતર ચિંતન કરતા કરતા પરમં પુરુષં દિવ્યં યાતિ. આ પરમ પુરુષ, આ પરમાત્મા, આ દિવ્ય સ્થાન, આ આનંદ ભૂમિ એને એ પ્રાપ્ત કરી શકે છે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિંતયન. હે પાર્થ,

આ પદને યાતિ જાય છે, પામે છે. પરમમ પુરુષમ દિવ્યમ, એક પરમ પુરુષ, એક દિવ્ય પુરુષ, એક પ્રકાશ સ્વરૂપ પુરુષ, એક જ્ઞાન સ્વરૂપ પુરુષ. આ પુરુષ કહું એટલે તત્વ. આવા તત્વને, આવા સ્થાનને, આ પરમેશ્વરને, આ પરમ તત્વને, આ મોક્ષધામને, આ દિવ્ય ધામને એ માણસ પહોંચે છે. પણ ક્યારે પહોંચે છે? નાન્યગામીના ચિત્તે ચેતસા, ચિત્ત આજુબાજુ ભટકતું ના હોય. માલા તો કર્મે ફેરે, જીભ ફેરે, મુખમાહી મનવા તો ચહુદિશ ફેરે. એ તો સુમેરન નહી, ત્યાં સીધું એકાગ્ર થયેલું છે. કામ બધા કરે છે, આ અગત્યની વસ્તુ છે. સાતમા શ્લોકમાં જે કહીએ, યુધ્ય ચ, કામ બધા કરે છે. અને અભ્યાસ એવો થઈ ગયો છે કે ચિત્તમાં તો રામ નામ જ ચાલે છે, ઈશ્વર સ્મરણ જ ચાલે છે, પરમાત્માનું સ્મરણ જ ચાલે છે, અને કામ એની કુશળતાથી આપમેળે થતા રહે છે. આ બંને કામ કરે તો એ પરમ પદને પ્રાપ્ત કરે છે. આ પદ કેવું હોઈ શકે? આવો પ્રશ્ન થવો જોઈએ આપણને. તો કહે છે કે કવિમ પુરાણમ અનુશાસિતારમ, નવમા શ્લોકમાં છીએ આપણે, આઠમા અધ્યાયના. કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોરણીયાંસમ અનુસ્મરેદ્યઃ સર્વસ્ય ધાતારમ અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત્. બધા શબ્દો આપણે જોઈએ. કવિમ પુરાણમ, કવિ, પુરાણ, અનુશાસિતારમ, અણોરણીયાંસમ, સર્વસ્ય ધાતારમ, અચિંત્ય રૂપમ, આદિત્ય વર્ણમ. આ બધા એના વિશેષણો છે. આ પરમ પદ, આ પરમ પુરુષ, આ પરમેશ્વર કેવો? સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપિત વસ્ત્રમ સરસીરો હે ક્ષણમ, એમ કહીને આપણે ભગવાન વિષ્ણુ સુંદર વર્ણન કરીએ તો આ તો એનાથી આગળ છે. એટલે કે એવું હોય જ નહીં ને, એ તો પર્સોનિફાઈડ રૂપ છે, એ વૈયક્તિકીકરણ થયું છે એનું. વ્યક્તિ સ્વરૂપ તો છે જ નહીં, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે. એટલે કે છે કવિમ, કવિ એટલે જ્ઞાની, કવિ એટલે કવિતાઓ રચે, શાયર કહીએ છીએ ને આપણે. શાયરના હાથમાં કવિ શબ્દ નથી. કવાય ક્રાંતદર્શીના, જે લોકો સામાન્ય રીતે કવિતા રચનારા હોય છે એમને પણ કવિ કહીને ક્રાંતદર્શીઓ કહ્યા છે. પણ કવિનો શબ્દ તો છે જ્ઞાની. આપણા વેદોની વાત કહેવામાં આવે છે ને, ત્યારે વેદોના ઋષિઓએ વેદોની રચના કરી, પણ એ લોકો એમ કહે નહીં કે રચના કરી ઋષિઓએ, એમણે તો દર્શન કર્યું. દ્રષ્ટાઓ છે, દ્રષ્ટાઓ છે, એમણે મંત્રોનું દર્શન કર્યું, એટલે એમને જ્ઞાન અંદરથી પ્રગટ થયું અને માત્ર શબ્દોમાં મૂક્યું, બસ. એટલે ક્યારેય પોતાને રચનાકાર કહેશે નહીં, એ કવિ છે. એટલે કવિએ જ્ઞાનનો પર્યાય શબ્દ છે અહીંયા. કવિમ, આ જે પરમ પદ છે એ જ્ઞાન સ્વરૂપ છે, કેવલ જ્ઞાન, ઇન્ફોર્મેશન નહીં હો, એ યાદ રાખવાનું. કવિમ, બીજું વિશેષણ પુરાણમ, પ્રાચીન. પુરાણમ એટલે જેનો કોઈ આદિ નથી, આરંભ નથી, અંત પણ નથી, આદિ પણ નથી અને અંત પણ નથી. શું શોધવા જાઓ? ના સદાસિત, નો સદાસિત, ઋગ્વેદના દસમા મંડળમાં છે. તો એ અનાદિ સ્વરૂપ છે. અનુશાસિતારમ, એમ હોવા છતાં એ આ સર્વનો નિયંતા

0: બધું નિયમન થાય છે. કોનાથી થાય છે? વેદોમાં સત્યની સાથે એના જેવો જ એક બીજો શબ્દ વપરાયો છે, ઋત. નિયમ પૂર્વક બધું ચાલે. સૂર્ય યોગ્ય સમયે જ ઉદય પામે અને યોગ્ય સમયે જ અસ્ત પામે. અમુક તારીખે ચોક્કસ સૂર્ય આટલો સમય આકાશમાં રહે. ચંદ્ર પોતપોતાની કળાઓ આ પ્રમાણે બદલતો રહે. અમાવાસ્યાએ આપણને ગોચર ન થાય અને પૂર્ણિમાએ આખો આખો ગોચર થાય. નિયમ મુજબ થાય છે. આમાં ક્યાંય આજથી 1000 વર્ષ પછી કયા દિવસે ચંદ્રનું ગ્રહણ થશે એ માણસ ગણિત કરીને નક્કી કરી નાખે. નિયમ મુજબ થાય છે, બધું જ નિયમ મુજબ ચાલે છે. સર્વ આખું જગત વનસ્પતિને અમુક ઋતુમાં ફૂલો બેસે, અમુક ઋતુમાં ફળ બેસે, અમુક સમયે વરસાદ આવે, અમુક સમયે ઠંડી પડે, અમુક સમયે ગરમી પડે, બધું જ સર્વ. એટલે જન્મથી માંડીને મૃત્યુ સુધી અને આખી સૃષ્ટિમાં આપણને જે કંઈ દેખાય છે તે બધું નિયમન પૂર્વક ચાલે છે. આને ઋત કહેવાય, એનો ભંગ ન થાય. તો જે ઋત છે એ જેણે પકડી રાખ્યું છે તે અનુશાસિતારમ, તે અનુશાસક, નિયમન કરનાર. હજુ તો આગળ બીજા વિશેષણો છે. તો એવું જે તત્વ છે, હવે આગળના વિશેષણો આપણે હવે પછી જોઈશું, પણ અત્યારે આપણે સમજીએ કે પરમ પદને પ્રાપ્ત કરવાનું છે. એ પરમ પદ બાકીના બધા વિષયોમાંથી મુક્ત થઈને અને પોતાનું કાર્ય કરતા કરતા કરતા પણ ઈશ્વરનું સ્મરણ કરતા કરતા કરતા જે વ્યક્તિ જીવતો હોય છે એ મૃત્યુ પછી એને પામે છે. આ વાત આપણે કરી છે. હજુ પણ આ જે પરમ પદ છે એના કેટલાક વિશેષણો હજી પણ આપણે જોવાના છે, જે 8મા અધ્યાયના 9મા શ્લોકમાં આપણે જોવાના છે. એ પછી પણ આગળ ચાલીશું. તો અહીંયા આપણે અટકીએ છીએ કે પરમ પદને માણસ અભ્યાસ યોગથી એકાગ્ર મનથી સિદ્ધ કરી શકે, પામી શકે, આ અઘરું હોવા છતાં અશક્ય નથી. એવો પ્રયત્ન દરેકે કરવો જોઈએ એમ ગીતાકાર આપણને 8મા શ્લોક સુધીમાં 8મા અધ્યાયના કહે છે. હવે આ તત્વના જે જુદા જુદા વિશેષણો છે એ પણ મર્યાદિત છે, એ પણ અપર્યાપ્ત છે, પણ જે છે તે આપણને હવે પછી કહેવાના છે. હવે પછીના સમયમાં આપણે એનું પુનઃચિંતન કરીશું. અસ્તુ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજી અંજલી. તમે ટૂંકાણમાં લખજો, તમને કેમ લાગે છે? મને આકાશ બહેરું ને ધરા ખામોશ લાગે છે. ચુકાદો આપતા પહેલાં પુરાવો જોઈ લેજો. આ મને કુદરત હજી પણ 100% નિર્દોષ લાગે છે. દરેક માણસ કોઈને કોઈ ભ્રમમાં જીવતો હોય છે. આપણે પણ ઘણા લોકો વિશે જાત જાતના ભ્રમ સેવતા હોઈએ છીએ. સંબંધોમાં પણ આપણે ઘણા વિશે એવું કહેતા હોઈએ છીએ કે મને એના માટે હાઈ રિગાર્ડ્સ છે, એના જેવો તો માણસ ન થાય. ઘણી વખત ભ્રમ ધડાકા સાથે તૂટે છે. અમુક લોકોની હકીકત જ્યારે સામે આવે ત્યારે એવું થાય છે, આ માણસ તો સાવ કેવો છે, ખોખલો છે, એનું તો કંઈ જમીર જેવું કંઈ છે જ નહીં, કોઈ ગૌરવ, કોઈ સેલ્ફ રિસ્પેક્ટ જ નથી. ઊંચી ઊંચી વાતો કરનાર ઘણા બધા બહુ નીચા હોય છે. ચલો આ વાત પરથી જ જોઈ લઈએ. એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે તેના એક સંબંધી વિશે વાત કરીને કહ્યું કે ઉસને મેરે સાથ જો કિયા ઉસસે વો મેરી નજરો સે ગિર ગયા. ફિલોસોફરે કહ્યું કે ઉસમે ઉસકા કોઈ કસૂર નહીં, ઉસકા કસૂર તો થોડા હૈ પર તુમ્હારા કસૂર જ્યાદા હૈ, તુમ્હારી નજરો કા જ્યાદા કસૂર હૈ, તુમને ઉસકો ઉપર ઉઠા કે રખા થા. જિંદગીમાં અમુક સમય એવો આવતો હોય છે જ્યારે સંબંધો મપાઈ જતા હોય છે, માણસ પરખાઈ જતા હોય છે. જિંદગી ખરાબ સમયે કદાચ એટલે જ આવતી હશે કે આપણને વાતનું ભાન થાય કે કોણ આપણું છે અને કોણ પરાયું છે. હજુ વાત આગળ ચાલતી રહેશે. તમે ક્યાંય જતા નહીં, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજે અંજલી.

હમણાંની જ એક સાવ સાચી વાત છે. એક યુવાનને ખરાબ સમયમાં મોટાભાગના લોકોના ખરાબ અનુભવો થયા. તેણે કહ્યું કે મને તો દરેક સંબંધો ઉપરથી ભરોસો જ ઉઠી ગયો છે. અનકન્ડિશનલ લવ જેવું કંઈ હોતું જ નથી. લવ કન્ડિશનલ હોય તો પણ વાંધો નથી, પણ લવ તો હોવો જોઈએ ને. હવે તો પ્રેમ દુર્લભ જ થઈ ગયો છે. એ યુવાને કહ્યું, હવે તો કોઈ સારી વાત કરે તો પણ શંકા જાય છે. એ ખરા દિલથી વાત કરતો હશે કે પછી નાટક કરતો હશે. વાયરસથી તો બચવા માણસ માસ્ક પહેરે છે, પણ બીજા ઘણા વાયરસ અંદર ધરબીને બેઠો હોય છે. આપણી અંદર નફરત, ઈર્ષા, ગુસ્સો, નારાજગી, દેખાદેખી સહિત કેટલા બધા વાયરસ હોય છે. ચહેરા ઉપર હસતું મોહરું પહેરેલું હોય છે ને અંદરથી ભારોભાર ગુસ્સો હોય છે. ચાલો એક વાત જ જોઈ લઈએ. એક યુવતીની આ વાત છે. તેને એનો પતિ ત્રાસ આપતો હતો. બધા લોકોની વચ્ચે પત્નીના વખાણ કરે અને એકલા પડે ત્યારે અત્યાચાર કરે. પત્નીએ એક વખત કહ્યું કે જ્યારે મારા પ્રત્યે કોઈ લાગણી જ નથી ત્યારે બધા વચ્ચે સારું બોલવાનો મતલબ શું છે? પતિએ કહ્યું, તારું ખરાબ ન લાગે એટલે હું તને જાહેરમાં ખખડાવતો નથી. આ વાત સાંભળીને પત્નીએ કહ્યું કે ના, મારું ખરાબ લાગે એટલે નહીં, તમારું ખરાબ ન લાગે એ માટે તમે બધાની સામે સારા બનો છો. તમારે એવું દેખાડવું જ છે કે હું સારો પતિ છું. હું તો તમને કહું છું કે તમે ખાનગીમાં જેવો વ્યવહાર કરો છો ને, એવો જ વ્યવહાર તમે બધાની વચ્ચે પણ કરો. કમસે કમ બધાને ખબર તો પડશે કે તમે અસલમાં કેવા છો. તમારે બહાર સારા દેખાવું છે અને અંદરથી જેવા છો એવા જ રહેવું છે. તમારા ડબલ સ્ટાન્ડર્ડની તમને શરમ નથી. આપણે પણ ક્યારેક થોડી ક્ષણો માટે પણ એવું વિચારીએ છીએ કે ખરેખર આપણે લોકો સામે જેવા પેશ આવીએ છીએ એવા જ છીએ. હજુ વાત આ ચાલતી રહેશે. તમે ક્યાંય જતા નહીં. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

વેલકમ અગેન. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આખા દિવસમાં આપણે કેટલા રિયલ હોઈએ છીએ અને કેટલું નાટક કરતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા પર કોઈના વિશે લખતી વખતે એમાં કેટલું તથ્ય હોય છે ને કેટલું સારું લગાડવાની દાનત હોય છે. કોઈ આપણા સ્ટેટસને લાઈક કરે એટલે આપણે બધાની પોસ્ટ ઉપર લાઈક કરતા હોઈએ છીએ. સારું લગાડવા માટે કમેન્ટ્સ કરતા રહીએ છીએ. માત્ર આપણે એવું કરતા નથી, એ પણ જોતા રહીએ છીએ કે કોણે આપણા માટે શું લખ્યું છે. કમેન્ટ્સમાં કોઈ આપણા વખાણ કરે એટલે આપણે પોરસાઈ જઈએ છીએ. બર્થડે ઉપર કેટલા લોકોએ આપણું સ્ટેટસ મૂક્યું એના

પરથી આપણે કેટલા પોપ્યુલર છીએ એની ધારણાઓ બાંધી લઈએ છીએ. એક ભાઈની જ વાત છે. તે એક કંપનીમાં સિનિયર પોસ્ટ પર હતા. તેનો બર્થડે આવ્યો. ઓફિસમાંથી ઘણા લોકોએ તેના બર્થડેમાં સ્ટેટસ મૂક્યા. બોસ ખુશ થઈ ગયા. 6 મહિના જેટલો સમય થયો ને એમને જોબ બદલી નાખી. નવી કંપની જોઈન કરી એ પછી પાછો બર્થડે આવ્યો. જૂની કંપનીના એકે માણસે સ્ટેટસ ન મૂક્યા, પણ નવી કંપનીમાંથી ઘણાએ સ્ટેટસ મૂક્યા. એ વખતે તેણે તેના મિત્રને કહ્યું કે એમાં હરખાઈ જવા જેવું કંઈ નથી. સ્ટેટસ પણ લોકો સારું લગાડવા માટે મૂકે છે. અગાઉ એવા અનુભવો થતા કે હાલત બદલે એટલે લોકો મોઢું ફેરવી લે. આપણે આ વાત ચાલુ રાખીશું. તમે ક્યાંય જતા નહીં. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

આગળ જેમ આપણે જોયું કે તમારા પાસે નોકરી ન રહે કે નોકરી બદલાય એટલે લાઇક અને કમેન્ટ્સમાં પણ ફેર પડી જાય છે. દેખાડાની દુનિયા દરરોજ નવા નવા રૂપ ધારણ કરે છે. આ રૂપ છેતરામણા છે. સાથોસાથ એ પણ હકીકત છે કે અમુક સંબંધો ગમે તે પરિસ્થિતિમાં અકબંધ રહે છે. એ સંબંધો સાત્વિક હોય છે, આત્મિક હોય છે. એ સંબંધોને એટલે જ આત્માના નિયમો લાગુ પડે છે. આ સંબંધોને અગ્નિ બાળી શકતું નથી, પવન સૂકવી શકતું નથી, પાણી ભીંજવી શકતું નથી કે કોઈ શસ્ત્ર એને છેદી શકતું નથી. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ સંબંધો અમર રહે છે. એક મિત્ર બીમાર પડ્યો, ગંભીર થઈ ગયો. મિત્રને કહ્યું કે મારું મૃત્યુ થશે એ સાથે આપણા સંબંધનો અંત આવી જશે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, ના, એ વાત ખોટી છે. તારા મૃત્યુથી એ સંબંધનો અંત નહીં આવે, મારા મૃત્યુથી એનો અંત આવશે. તું નહીં હોય તો પણ આપણો સંબંધ મારામાં જીવતો રહેવાનો છે. સાચો સંબંધ એક છેડે પૂરો થાય તો બીજા છેડે પણ જીવતો રહે છે. કોઈનાથી મન ઉતરી જાય તો ઉતરવા દેવું. ભ્રમ તો જેટલા વહેલા ભાંગે ને એટલું જ સારું. કોઈની કંઈ મજબૂરી હોય એ આપણા માટે કંઈ ન કરી શકે તો જુદી વાત છે. કોઈ કંઈ કરી ન શકે ત્યારે એના પર સીધી ચોકડી મૂકી દેવી એ પણ વાજબી નથી. ઘણી વખત આપણા લોકોને આપણા માટે ઘણું બધું કરવું પણ હોય છે. કોઈ કારણસર એ કરી નથી શકતા. એની દાનત ખરાબ હોતી નથી, એવું પણ હોઈ શકે કે એ પણ ખરાબ સમયમાંથી પસાર થતા હોય. સમજ એટલે બીજું કંઈ નહીં પણ

કોણ કેવું છે, કોણ ભરોસા પાત્ર છે, કોણ સાચું હસે છે, કોણ ખોટું રડે છે, કોણ નાટક કરે છે, કોણ ખેલ કરે છે, કોણે આપણું પેટમાં બળે છે અને એનું ભાન. બધા ખરાબ નથી હોતા, દરેક સારા પણ નથી હોતા. આપણે માણસોને પણ તારવા પડતા હોય છે. સંબંધોમાં જેને તારવતા આવડે છે એ જ તરી જાય છે, બાકી ડૂબવાનો વારો આવે છે. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

આપણે ઘણીવાર આ વાક્ય સાંભળ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. હા, અહીં ક્ષણે ક્ષણે બધું બદલાતું રહે છે. ફૂલો ખીલે છે અને ખરે છે, સૂર્ય ચંદ્ર ઉગે છે અને આથમે છે, કેલેન્ડરના પાના રોજ રોજ બદલાતા જાય છે. અરે, આપણું પોતાનું શરીર કેટલું બદલાઈ ગયું. માતા પિતાની આંગળી પકડીને પણ માંડ માંડ ચાલનારા આપણે દોડતા થઈ ગયા. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા પણ આ પરિવર્તનનું પ્રતિબિંબ છે. પ્રકૃતિના આ પરિવર્તનની સામે મનુષ્ય પણ આદિકાળથી પોતાની સુવિધા અને સુરક્ષા માટે પરિવર્તન કરતો રહ્યો છે. પૈડાથી માંડીને સુપર કોમ્પ્યુટર સુધીની શોધો માનવ જીવનના પરિવર્તનનું પ્રતીક છે. પહેલા માણસ માટે પોતાનું ગામડું એ જ દુનિયા હતી. જ્યારે આજે માનવીય પરિવર્તનોએ દુનિયાને ગામડામાં પરિવર્તિત કરી દીધી છે, અહીં સવાલ એ થાય છે કે પોતાના દૈહિક સુખ માટે જ પરિવર્તનનું પવન ફૂંકનાર માણસને પરિણામ શું મળ્યું? આટલા બધા પરિવર્તનો આવ્યા પછી પણ આપણને એવું લાગે છે કે આપણે ત્યાંના ત્યાં જ છીએ. ટીએસ એલિયટ સાચું જ કહે છે, પરિવર્તનો શોધ સંશોધનને વિશ્વને ગતિ આપી, પરંતુ જીવનની સ્થિરતાના ભોગે પરિવર્તનનો પ્રવાહ આપણને અજ્ઞાન અને વિનાશની તરફ ધકેલી રહ્યો છે. તો આવું શાથી બન્યું? ખાટલે મોટી ખોડ ક્યાં રહી ગઈ? જવાબ સ્પષ્ટ છે. પરિવર્તનના પ્રથમ સ્થાનની પસંદગીમાં માણસ ગોથું ગાઈ ગયો છે. કબીરજીએ લખ્યું છે, કેવળ રાફડા પર લાકડી પછાડવાથી અંદરના સાપને હણી શકાતો નથી. ભીતરની શાંતિ અને જંપ જોઈતો હોય તો માત્ર બાહ્ય પરિવર્તનોથી કંઈ નહીં વળે. રાફડા પર લાકડી પછાડો ત્યારે દરમાં ભરાયેલો રહેલો સાપ

જેમ નિરાંતે સૂતો રહે છે તેમ તમે પણ કપડાં બદલો, વાહન બદલો, ખાવાની વાનગીઓ બદલો તો બધું બાહ્ય પરિવર્તન જ છે. તેનાથી અંદરની અશાંતિ દૂર નથી થવાની, કેમ કે મનની શાંતિ કોઈ પણ ભૌતિક પદાર્થના આધારે નથી. જેવું હોય તો મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો શા માટે છોડીને શાંતિ માટે વનમાં જાત? હજુ વાત અધૂરી છે, તમે ક્યાંય જતા નહીં.

જેવું આપણે વાત કરતા હતા કે દુનિયા નહીં, અભિગમ બદલવાની જરૂર છે. અંદરની શાંતિ જોઈએ તો અંદરથી પરિવર્તન થવું જરૂરી છે. અંદરનું પરિવર્તન એટલે આપણા વલણોનું પરિવર્તન, આપણા અભિગમ અને દ્રષ્ટિકોણનું પરિવર્તન. બસ આ જ પરિવર્તનની વાત વર્ષોથી આપણા શાસ્ત્રોને સંતો કરતા આવ્યા છે. આજથી 100 વર્ષ પહેલાંની આ ઘટના છે. એક ઘોડાગાડીમાં 2 વડીલ સંતોની સાથે એક તેજસ્વી યુવાન સંત ગઢપુર તરફ જઈ રહ્યા હતા. અચાનક રસ્તે એક મોટો ખાડો આવ્યો. ચાલકની ગફલતને કારણે ઘોડાગાડીનું એક પૈડું તેમાં પછડાયું. પછડાતની સાથે છૂટું પણ પડી ગયું. ત્રણેય સંતો ભય ભેગા થઈ ગયા. છોલાવાને કારણે યુવાન સંતને લોહી પણ નીકળ્યું. છતાં યુવાન સંત હસી રહ્યા હતા. તે જોઈને એક વડીલ સંત બોલ્યા, આ ટાણે તમને આમ હસવું કેવી રીતે આવી રહ્યું છે? ગુરુ પરચો થયો, સ્મિત સાથે યુવાન સંતે કહ્યું. આ સાંભળતા જ તે વડીલ સંત કહે, આમ ચત્તાપાટ પડ્યા તેમાં શું પરચો થયો? ગુરુ ભગવાને જીવતા તો રાખ્યા ને? ઈજાગ્રસ્ત સંતે જવાબ આપતા એવું કહ્યું. બની ગયેલી ઘટના કે વ્યક્તિ પ્રત્યે નાના સંતે કોઈ રાવ ફરિયાદ ન હતી. જે બને જે મળે તેને સવળી રીતે જોવાનું એક વલણ, એક અભિગમ તેઓ પાસે હતું. આ યુવાન સંત બીજા કોઈ નહીં પણ વિશ્વ પ્રસિદ્ધ સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ હતા, જેમણે વિશ્વને શીખવાડ્યું કે જો સદાય સુખી રહેવું હોય તો બાહ્ય દુનિયાને બદલવા કરતાં પોતાના અભિગમને બદલવાની જરૂર છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM વિથ RJ અંજલી.

આજે આપણે ઘણી એવી વાતો કરી જેમાં માણસે દેખાડો ન કરવો જોઈએ, જે છે એને સ્વીકાર કરી લઈને આગળ વધવું જોઈએ. હંમેશા આપણે જે દેખાવ કરીએ છીએ તેનાથી વિપરીત આપણે હોઈએ છીએ એ જાણવા મળ્યું. માણસ હંમેશા એ બતાવતો રહ્યો છે જે એ નથી, હંમેશા એ જતાવતો રહ્યો છે જે એ સામાન્ય રીતે પોતાના અંગત વ્યક્તિઓ સાથે વર્તતો નથી. માણસ હંમેશા એ ઈચ્છે છે કે લોકો એને ચાહે, એનો સ્વીકાર કરે, પણ એ પહેલાં માણસે પોતાનો સ્વીકાર કરવો પણ એટલો જ જરૂરી છે. હા, આપણે ઈચ્છીએ છીએ કે દુનિયા બદલાઈ જાય, પણ આપણે એવું કેમ નથી ઈચ્છતા કે દુનિયા જોવાનો આપણો અભિગમ, આપણો વિચાર ને આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. આપણે દુનિયાને એવી સારી રીતે જોઈએ કે આપણને બધું સારું જ દેખાય. આપણે જે રીતે દુનિયાને જોઈશું એ જ રીતે આપણને દુનિયા પણ દેખાશે. તો આઈ હોપ કે આજની જે વાતો છે એ તમને ગમી હશે. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

डोंट वरी डोंट वरी, ચાંદ આથમશે તો પણ આ ગીતોની મહેફિલ આમ જ ચાલ્યા કરશે. એ નથી આથમવાની, તો તમારા ચાંદને કહો જોડાયેલા રહે રેડિયો પાલનપુર 90.4 FM ની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ની સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્તે બાળ દોસ્તો.
1: નમસ્તે.
0: હા, હવે એક વાર્તા સાંભળવી છે ને. ટાઢું ટબુકલું. જો, એક ડોશી હતી, એ એક કુબામાં રહેતી હતી. કુબામાં રહેતી હતી એટલે કુબો એટલે શું બોલો? હા, હવે બરાબર. કુબો એટલે ઝૂંપડી. તો આ ડોશી એક કુબામાં રહેતી હતી. હવે વરસાદના દિવસો આવ્યા અને વરસાદ તો ભાઈ સાહેબ બહુ થયો એટલે ડોશીના કુબામાં તો ચારે કોર ચૂવા લાગ્યું, પાણી પડવા માંડ્યું અને ઠેક ઠેકાણે પાણીના ખાબોચિયા ઘરમાં ભરાઈ ગયા. હવે આ ડોશીને આ પાણીથી બહુ જ ત્રાસ થાય. ચૂવાના ટીપા તેના શરીર ઉપર પડતા હોવાથી ડોશીમાં તો બિચારા કંટાળી ગયા. હવે એકવાર એક સિંહ ડોશીના કુબા પાછળ રાતના લપાઈને ઊભો હતો. તમને બીક લાગે સિંહની? હે, લાગે? તો ડોશી મને લાગે. હા, તો એકવાર આ એક સિંહ ડોશીના કુબા પાછળ રાતનો લપાઈને ઊભો હતો. એવામાં ડોશીને પગમાં ઠેસ લાગવાથી ડોશી તો ખાબોચિયામાં પડી ગઈ અને શરીરે ઠંડુ ઠંડુ લાગવાથી એ તો બોલી,

ડોશીને આવું બોલતી સાંભળીને સિંહ વિચાર કરવા લાગ્યો કે આ તો ખરી ડોશી સિંહથી કે વાઘથી બીતી નથી અને ટાઢા ટબુકલાથી બીવે છે. ત્યારે આ ટાઢું ટબુકલું કેવું હશે? એટલામાં પાછો ડોશીના વાંસા ઉપર

સિંહ તો ફરીવાર ડોશીને બોલતી સાંભળીને ગભરાયો અને ટાઢા ટબુકલાથી બચવા માટે ઊભે પૂંછડે જંગલ તરફ દોડ્યો. રસ્તામાં એક વડ આવ્યો. હવે વડ ઉપર એક વાંદરો ધ્રુજતો બેઠો હતો. નીચે ભૂલો પડેલો એક મુસાફર વડના થડ પાસે ઠૂઠવાઈને પડ્યો હતો. સિંહને દોડતો જતો જોઈને વાંદરાએ પૂછ્યું, સિંહ ભાઈ, આમ વંદરાત થઈને ધ્રુજતા ધ્રુજતા ક્યાં દોડ્યા જાઓ છો? સિંહ કહે, ભાઈ, હું ઓલા ટાઢા ટબુકલાથી બહુ બીવું છું. એક ડોશી બોલતી હતી. શું?

0: આથી આથી ડોશીને બોલતી સાંભળીને હું તો જીવ લઈને ભાગ્યો ભાઈ. હવે સિંહની વાત સાંભળીને વાંદરાને પણ બીક લાગ્યો. ઝાડ પાસે સિંહને ઉભેલો જોઈ નીચે બેઠેલા માણસને બીક લાગી. એને બીક લાગી કે કદાચ સિંહ ખાઈ જશે તો, એટલે એણે ઝાડ ઉપર ચડવાનો વિચાર કર્યો. જ્યાં ડાળી પકડીને ઝાડ ઉપર ચડવા જાય છે ત્યાં તો તેના હાથમાં વાંદરાનું ટાટું ટાટું પૂછડું આવ્યું. ટાટું ટાટું પૂછડું આવ્યું. મુસાફરે તો વાંદરાનું પૂછડું પકડ્યું એટલે વાંદરો ચમક્યો. શું કામ ચમક્યો? એને તો એમ થયું કે આ હા હા હા હા, ટાઢું ટબુકલું આવી ગયું. અને એ તો ચીસ પાડી કૂદ્યો, ચીસ પાડીને કૂદ્યો કૂદ્યો ને તો મુસાફરના હાથમાંથી પૂછડું પાછું લપસી ગયું એટલે એ તો ધડ દઈને નીચે પડ્યો. વાંદરાએ ચીસ નાખી, મુસાફર ધડ દઈને નીચે પડ્યો એટલે સિંહને લાગ્યું કે આ ટાઢું ટબુકલું આવી ગયું. વાંદરાને પકડ્યો લાગે છે, આથી સિંહ વધારે ગભરાણો અને અંધારામાં ત્યાંથી દોડતો દોડતો કરતો ભાગ્યો. હવે તે જ રાત્રે એક વોરાજીની બકરી ખોવાઈ ગયેલી, તેથી તે તો જંગલમાં તેને શોધવા માટે નીકળેલા. અંધારામાં કઈ દેખાય નહીં પણ આમથી તેમ અફડાતા હતા. ત્યાં સિંહ તેની સાથે અથડાડો, સિંહને કઈક અથડાડું એટલે એને બીક લાગી. એને એમ કે ટાઢું ટબુકલું આવ્યું ને વોરાને કઈક અથડાયું એટલે એને થયું કે આ મારી બકરી હાથમાં આવી ગઈ. સિંહ તો ટાઢા ટબુકલાની બીકથી લપાઈને ટાઢો થઈને એકોર જઈને ઉભો રહ્યો. હવે વોરાજીને લાગ્યું કે નજીક ઉભેલું પ્રાણી નક્કી એની બકરી છે એટલે એકદમ એની પાસે જઈ તેનો કાન પકડી તેને બે ચાર ખેંચી લીધી. સડાક સડાક. સિંહના મનમાં તો થયું કે ભોગ લાગ્યા, ટાઢા ટબુકલાના હાથમાં આવ્યા છીએ તો હવે છૂટશું નહીં. બીકમાં ને બીકમાં સિંહ જેવા સિંહે માર ખાઈ લીધો અને મિયાની મીંદડી જેવો બની ગયો અને વોરાજીની સાથે સાથે ચાલવા માંડ્યો. વોરાજીએ ઘેરે આવી ને તેને બકરી સમજીને ખીલે બાંધી દીધો. સવારમાં ઉઠીને જ્યાં વોરાજી બકરી દોવા જાય ને ત્યાં તો તેણે બકરીને બદલે સિંહ જોયો. વોરાજીએ વોરીજીને વાત કરી કે આ સિંહ છે એમ ખાતરી થતા દૂરથી જ છરી વડે દોરડું કાપી નાખી અને બંને જણા ઘરમાં બેસી ગયા. અને સિંહને એમ થયું, હાસ ટાઢા ટબુકલામાંથી તો છૂટ્યો. વાર્તા ગમી?
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

એક વાણિયો હતો. તેની પાસે ખાધે ખૂટે નહીં એટલું બધું ધન હતું, પરંતુ દેવયોગે તે નિર્ધન બની ગયો, શ્રીમંતમાંથી શ્રમણ બની ગયો. હવે તો વાણિયાને ખાવાના સાંસા પડવા લાગ્યા. રાત્રે સૂતા સૂતા તે વિચાર કરવા લાગ્યો, આ દુઃખ ક્યાં સુધી ભોગવવું? કાલથી તો ઉપવાસ કરીને આ શરીરનો અંત લાવવું. આવો વિચાર કરતા કરતા વાણિયો ઊંઘી ગયો. મધરાત પછી તેને સ્વપ્ન આવ્યું. હે વણિક, તું ચિંતા ન કરીશ, તું અખૂટ સંપત્તિનો સ્વામી થઈશ. કાલે ભાગ્યદેવ યતિનું રૂપ લઈને તારા ઘરે આવશે. યતિ આવે એટલે તું એમના માથામાં લાકડી મારજે. લાકડી વાગતા જ તે સોનાનું પૂતળું થઈ જશે. પછી એ સોનું તું વાપરજે. સવાર પડ્યું, વાણિયો જાગી ગયો. સ્વપ્નની વાત સાંભળતા તે ખડખડાટ હસવા લાગ્યો. કેવું સ્વપ્ન, એમ કઈ ભાગ્યદેવ આવે ખરા? વાણિયો વિચાર કરતો હતો, એટલામાં એક યતિ ત્યાં આવી પહોંચ્યા. યતિને આવેલો જોઈ વાણિયાને નવાઈ લાગી. તેણે સ્વપ્નની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. વાણિયો ઘરમાં ગયો, લાકડી લઈ આવ્યો અને હળવેથી યતિના માથામાં અડકાડી. લાકડી અડકતા જ યતિ સોનાનો થઈ ગયો. જીવતો માણસ ઘડીકમાં પૂતળું બની ગયો. વાણિયાના કુતૂહલનો પાર ના રહ્યો. એવામાં એક વાણંદ વાણિયાને ત્યાં આવી ચડ્યો અને આ ઘટના તેણે સગી આંખે જોઈ. વાણંદ મનમાં ગાંઠ વાળીને ઘેર ગયો. તેનું મન હિલોડે ચડ્યું. ધન મેળવવાની કેટલી બધી સહેલી રીત! આટલી વાતમાં સોનું મળતું હોય તો ઘડી ઘડી સલાડી ઉપર અસ્ત્રો નાખીને શા માટે હાથ થકવવા? બીજે દિવસે તે એક સંન્યાસીના મઠમાં ગયો અને કહ્યું, સ્વામીજી, કાલે ચાર યતિઓને મારે ત્યાં આમંત્રણ છે, આપ સવેડા મારે ત્યાં પધારજો. સંન્યાસીએ વાણંદને કહ્યું, ભાઈ, અમારાથી ઘેરઘેટ પેટ ભરવાના જવાય, અમે કંઈ ભિખારી થોડા છીએ? ના સ્વામીજી, આમાં પેટ ભરવાની વાત નથી. મારી પાસે લહિયા પાસે લખાવેલા થોડાક અપ્રાપ્ય પુસ્તકો છે, તે મારે આપને અર્પણ કરવા છે. પુસ્તકોની વાત સાંભળી યતિએ વાણંદને ત્યાં જવા માટે સંમતિ આપી. બીજે દિવસે સવારે વાણંદને ત્યાં જવાનું ઠરાવ્યું. બીજે દિવસે સવારે

સવારે વાણંદને ત્યાં ચાર યતિઓ આવ્યા. યતિઓને જોતા જ વાણંદ બહાણું બંધ કરી ઘરમાં ગયો અને ડાંગ લઈ બહાર આવ્યો. યતિઓ કંઈ વિચારે તે પહેલાં જ તેણે યતિઓના માથામાં એક એક ડાંગ ફટકારી દીધી. યતિઓએ તો બૂમરાણ મચાવી દીધી. બિચારા લોહી લુહાણ થઈ ગયા અને જીવ બચાવી બારણું ઉઘાડી નાસી છૂટ્યા. તેઓ સીધા રાજા પાસે જઈ ન્યાય માંગવા લાગ્યા. રાજાએ તરત વાણંદને બોલાવ્યો અને તેને એમ કરવાનું કારણ પૂછ્યું. વાણંદે કહ્યું, મહારાજ, મેં તો પેલા વાણિયાએ કર્યું હતું તેવું જ કર્યું છે. શિક્ષા કરવી હોય તો પહેલી શિક્ષા વાણિયાને કરો. વાણંદની વાત સાંભળી રાજાએ પેલા વાણિયાને બોલાવ્યો. વાણિયો રાજા પાસે આવ્યો અને પોતાના સ્વપ્નની વાત કહી. વાત સાંભળતા રાજાએ વાણંદને કહ્યું, મૂરખ, એને તો આ બધું દૈવયોગ્ય બન્યો અને તે વગર વિચારે આંધળું અનુકરણ કર્યું. સાધુ સંતોને માર્યા એ મોટો અપરાધ કર્યો છે. આમ કહી રાજાએ વાણંદને 2 વર્ષ કારાવાસમાં પૂરવાની શિક્ષા કરી.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you love this one. Let me know what you think in the comments. See you soon.
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ મત્સ્ય ઉદ્યોગ થતી આર્થિક ઉપાર્જન. હવે આજે મત્સ્ય ઉદ્યોગ છે જેનાથી અમે આપણે વધુમાં વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે અહીંયા જોડાયા છે ડોક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક સંશોધન નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટી

0: ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ડોક્ટર સાહેબને મળીએ અને મિત્રો એ સમજવાનો ખાસ પ્રયત્ન કરીએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એના થકી હું કઈ રીતે આર્થિક ઉપાર્જન વધુમાં વધુ કરીને ઓછી મને તકલીફ પડે એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. પ્રકાશભાઈ, હવે આમ તો મત્સ્ય ઉદ્યોગ એ વિષય નવો નથી, પણ મત્સ્ય ઉદ્યોગ થકી આર્થિક ઉપાર્જન વિશે આપણે જ્યારે વાત કરવાના હોય તો મત્સ્ય પાલન આપની દૃષ્ટિએ કોને કહેવાય? અને મને જેમ હતું કે માછીમાર અને મત્સ્ય પાલન એક જ છે, તો એ બંને અલગ કઈ રીતે પડે છે, ત્યાંથી કાર્યક્રમની શરૂઆત કરો.
1: ખૂબ સરસ બેન તમારો પ્રશ્ન, કે જનરલી આપણે માછીમારી કરતા હોઈએ છીએ કે ફિશિંગ કરતા હોઈએ છીએ, તો જે માછીમારો છે એ જાર અથવા તો બોટ, નાની હોડી કે મોટી બોટ, અથવા તો છીછરા પાણીમાં કે કિનારા ઉપર ઉભા રહીને માછલીની જારનો ઉપયોગ કરીને જે કુદરતી સ્ત્રોત જેવા કે દરિયામાંથી, નદીમાંથી કે મોટા જળાશયોમાંથી જે માછલી પકડતા હોય છે એને આપણે માછીમારી કહેતા હોય છે. જ્યારે તમે પૂછ્યું કે ભાઈ માછીમારી એ મત્સ્યપાલનથી કેમ અલગ પડે છે, તો મત્સ્યપાલનની અંદર આ માછીમારીથી જે કંઈ માછલી પેદા થાય છે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે, અને જે કંઈ માછલી પેદા થાય છે એ જે વિશ્વની ડિમાન્ડ છે, વિશ્વની માંગ છે, એને આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે તળાવો તૈયાર કરીને કે પાંજરા પદ્ધતિથી યોગ્ય ટ્રીટમેન્ટ આપીને જે માછલીની જાતો છે કે જેનો આપણે ઉછેર કરી શકાય એવી માછલીની જાતો, ઝીંગાઓ કે શેવાર કે ક્લેમ કે ઓસ્ટર, એવી જેની ડિમાન્ડ છે વિશ્વમાં, એનો આપણે જે ઉછેર કરતા હોઈએ છે એને આપણે મત્સ્યપાલન કહેતા હોય છે.
0: અને મત્સ્યપાલનમાં મેં પણ સમજ્યું છે સાહેબ કે જેમ આપણે ઝીંગા કે એવી તમે માછલીનું નામ આપ્યું જેનાથી આપણા માછીમારોને ફાયદો થતો હોય છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે જે મત્સ્યપાલન છે એ કેટલાક પ્રકારનું હોય છે, એમાં કયા કયા પ્રકાર હોય છે સાહેબ?
1: મત્સ્યપાલનના જે પ્રકારોની વાત કરી દઈએ તો ખરેખર મત્સ્યપાલન અથવા એક્વાકલ્ચર જેને આપણે કહીએ છીએ, તો એક્વાકલ્ચરને જુદી જુદી પદ્ધતિથી વર્ગીકૃત કરી શકાય. એક તો પાણીની ખારાશના આધારે આપણે વર્ગીકૃત કરીએ તો એક તો મીઠા પાણીનું મત્સ્યપાલન છે, કે જેની અંદર મીઠું પાણી એટલે વધુમાં વધુ કદાચ એમાં ખારાશ હોય તો 0.5 PPT જેટલું હોઈ શકે, પણ 0.5 PPTથી જે ઓછી ખારાશ હોય એવા પાણીને આપણે એને મીઠું પાણી કહેતા હોય છે. અને મીઠા પાણીના જે સ્ત્રોતનો ઉપયોગ કરીને, એટલે કે કોઈ જળાશય હોય તો પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ, અથવા નાના તળાવો તૈયાર કરીને આપણે જે માછલી ઉછેરતા હોય છે એને આપણે મીઠા પાણીનું મત્સ્યપાલન કહેતા હોય છે. બીજા પ્રકારની જે વાત કરી એ ભાંભરા પાણીનું મત્સ્યપાલન. હવે ભાંભરું પાણી એટલે બેન એવું કહેવાય કે જેની અંદર નદી અને દરિયો જ્યાં મળતા હોય એ વિસ્તારની અંદર ભાંભરું પાણી હોય, કે એ પાણીની ખારાશ દરિયા કરતાં ઓછી અને મીઠા પાણી કરતાં વધારે હોય, એટલે જનરલી આપણે એને 0.5 PPTથી લઈને 20 PPT સુધીને આપણે જનરલી ભાંભરું પાણી કહેતા હોય છે. અને આ ભાંભરા પાણીના ઉપયોગ કરીને આજે ઝીંગા ઉછેર પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભાંભરા પાણીનો ઉપયોગ કરીને આપણે પાંજરા પદ્ધતિથી મોટા તળાવો તૈયાર કરીને ઝીંગા સાથે પાંજરા પદ્ધતિથી બીજી એવી માછલી છે, સીબાસ છે, મિલ્કફિશ છે, એને પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. અને ત્રીજું જે મત્સ્યપાલનની વાત કરી એ આપણે એને કહીએ મેરીકલ્ચર અથવા તો દરિયાનું મત્સ્યપાલન, કે દરિયો એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે તળાવ તો બનાવી નથી શકતા, પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા પાંજરાઓ કે જેની અંદર બહુ મોટી સાઇઝની માછલીઓ, પંપેણો છે, કોબિયા છે, એવી માછલીઓનો આપણે ઉછેર કરી શકીએ, જેને મેરીકલ્ચર કહીએ છીએ, દરિયાનો ઉપરનું મત્સ્ય ઉછેર. હવે એ પણ કરી શકાય. આજકાલ સીવીડની પણ વાત કરું તો સીવીડની જે જલજ વનસ્પતિ છે, દરિયાની વનસ્પતિ, જેનું આજે વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આપણા રોજબરોજની જીવનમાં પણ એનો ઉપયોગ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જપાનમાં તો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે, એવી સીવીડનું પણ કલ્ચર આપણે દરિયામાં કરી શકીએ છીએ. તદુપરાંત એવા ઘણી બધી છીપલાની જાતો છે એ પણ આપણે દરિયાની અંદર કરી શકીએ. એટલે આ રીતે મત્સ્યપાલનને આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ પાણીની ખારાશના આધારે. બીજી રીતે જો વર્ગીકૃત કરવું હોય તો આપણે કહીએ કે ભાઈ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કઈ ટેકનોલોજી વાપરીને આપણે કરીએ છીએ, તો જેની અંદર આપણે ટ્રેડિશનલ પદ્ધતિ કહીએ કે સામાન્ય તળાવ બનાવીને ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં બિયારણ નાખીને ખોરાક પણ બહુ ઓછો આપતા હોય, એવું જે કહીએ એવું પરંપરાગત રીતે આપણે ટ્રેડિશનલ ફાર્મિંગ પણ કરતા હોય છે. બીજું સેમી ઇન્ટેન્સિવ, કે જેની અંદર આપણે કે મધ્યમ કક્ષાનું ટ્રીટમેન્ટ આપવાની, મધ્યમ ખર્ચો જેમાં ઓછો હોય એવું સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ પણ થાય, એની અંદર સારા ખોરાક પણ હોય છે, પણ એની જે ઇન્ટેન્સિટી છે એ થોડી મધ્યમ કક્ષાની હોય છે, એટલે એને આપણે સેમી ઇન્ટેન્સિવ પ્રકારનું પણ ઓછા મધ્યમ ખર્ચાનું પદ્ધતિનું મત્સ્યપાલન પણ કહેતા હોય છે. અને ત્રીજું કહીએ તો સઘન મત્સ્યપાલન, કે જેની અંદર સુપર ઇન્ટેન્સિવ

0: કે જેની અંદર હાઈ સ્ટોકિંગ ડેન્સિટી હોય, મત્સ્ય બીજ વધારે પ્રમાણનું સ્ટોકિંગ કરવાનું, એમાં ઓટોમેશન પણ હોય, એમાં સારા પ્રકારના ખોરાક પણ આપવામાં આવતા હોય, અને પાણીની ગુણવત્તા જાળવવા માટે આજકાલ તો એઆઈનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. તો એ રીતે જેનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવતું હોય છે એને આપણે સુપર ઇન્ટેન્સિવ કે ઇન્ટેન્સિવ પ્રકારનું મત્સ્ય પાલન
1: કરી શકાય. કેટલું ડિટેલમાં તમે સરસ માહિતી આપી. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય પાલન થકી આર્થિક ઉપાર્જન. સાહેબે ત્રણ વસ્તુ ખાસ આપણને કીધી, મીઠા પાણીથી પણ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ, પછી ભાભરા પાણીની પણ વાત કરી અને દરિયાઈ પાણીની પણ સાહેબ આપે વાત કરી. મીઠા પાણી થકી મત્સ્ય પાલન કઈ રીતે કરી શકાય અને હું અથવા મારા કોઈ પણ માછીમારો હોય એ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકે એના વિશે વાત કરશો?
0: ખૂબ સરસ ક્વેશ્ચન છે બેન. આજકાલ જે આપણે કહીએ બ્લુ ઇકોનોમિકની વાત ચાલે છે. ભારતની અંદર આપણે લીલી ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, એટલે કે દૂધ ઉત્પાદન પણ સારું કર્યું, ખેતી ઉત્પાદન પણ કર્યું, અને હવે સરકાર શ્રી જેને કે નીલ ક્રાંતિ એટલે બ્લુ ઇકોનોમિક. તો મિત્રો, આજકાલ જે કંઈ માછીમારીથી જે માછલી પકડાય છે એના કરતાં હાલની તારીખમાં વિચારીએ તો વિશ્વની અંદર 50% વધારે માછલી આપણે એક્વાકલ્ચર એટલે કે મત્સ્ય પાલનથી પેદા કરીએ છીએ. હવે બેનને જે ક્વેશ્ચન કીધો કે ભાઈ મીઠા પાણીનું મત્સ્ય પાલન કરીને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરી શકીએ, તો આપ જાણો છો તેમ ગુજરાતમાં 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છે. તો એનો અંદાજિત 89,000 હેક્ટર વિસ્તારની અંદર તો આપણું ભાંભરું પાણી છે, અને બીજી વાત કરું તો નદીઓ અને ગામ તળાવો. આજકાલ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર લગભગ ગામે ગામ ગામ તળાવો ઉપલબ્ધ છે, અને સરકારશ્રીએ જે પાણીના સંચયના ભાગરૂપે જે કંઈ તળાવો બનાવે છે ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં નાના ચેકડેમો બનાવે છે, તળાવો બનાવે છે, તો આ બધા તળાવો આપ જોતા હશો તો મોટાભાગના પડતર હોય છે. જ્યારે મિત્રો પડતર તળાવો હોય ત્યારે એની અંદર ખરેખર તમે જોતા હશો આલ્ગી થઈ જતી હોય છે, એક પ્રકારની જલજ વનસ્પતિ થઈ જતી હોય છે, અને આવા તળાવો ખડાયેલા તળાવો થઈ જતા હોય છે. પણ જો આની અંદર એક જાગૃતિ લાવીને દરેક યુવાનો જો આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મત્સ્યપાલન કરશે તો મને 100% ખાતરી છે કે એની અંદર આપણે સારું એવું આર્થિક રીતે ઉપાર્જન કરી શકીએ એમ છીએ. જેમ બેને વાત કરી તો મીઠા પાણીના મત્સ્યપાલનમાં વાત કરું તો ઇન્ડિયન મેજર કાપ જે કટલા, રોહું, મૃગલ આ ત્રણ જે ભારતીય માછલીઓ મેજર કાપની જે માછલીઓ છે એનું મોટાભાગે કલ્ચર થાય છે, અને ટોટલ ભારતના જે ઉત્પાદન છે એમાં 89% જે મીઠા પાણીની માછલી પેદા થાય છે આપણી ઇન્ડિયન મેજર કાપ છે. તદુપરાંત ચાઇનીઝ કાપ પણ છે, સિલ્વર કાપ છે, કોમન કાપ છે, તેમજ ગ્રાસ કાપ. જે મેં કીધું કે ગામ તરાવ માટે મિત્રો જો ગ્રાસ કાપને અંદર નાખવામાં આવે કટલા, રોમ, રીગલના સાથે, તો આપણે ગામ તરાવ પણ ચોખ્ખા રહેશે, અને જે તરાવની અંદર કુદરતી વનસ્પતિ છે એ ઘાસ કાપનો એક ખોરાક છે. તો મિત્રો આ રીતે આપણે જે કુદરતી ખોરાકનો ઉપયોગ કરીને જો માછલી પેદા કરીએ તો આપણો ખર્ચો પણ ઓછો આવી શકે, એટલે આ રીતે ગામ તળાવોનો પણ આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીએ તો મને ખાતરી છે કે એની અંદર અમે લોકો નવસારી જિલ્લાની અંદર ઘણા એવા ગામ તળાવો હતા કે જેને અમે સજીવન કર્યા, ગામના ગ્રુપો બનાવ્યા, મંડળો બનાવ્યા યુવાનોના, અને એમને તાલીમ આપીને એવા ગામ તળાવોને સારી રીતે આજે પ્રોડક્ટિવ થઈ ગયા છે. એમાં માછલી પણ પેદા 6-7 ટન 2-1 ટનમાંથી કરતા હોય છે, અને નાના તળાવો તૈયાર કરીને પણ આપણે 0.5 હેક્ટરનું તળાવ, 1 હેક્ટરનું તળાવ એવું કરીને આપણે કાર્પ માછલી સાથે પાંજરા પદ્ધતિથી પંગસિયસ અને તિલાપિયા બંને પણ સાથે રહીને કરી શકીએ એમ છીએ, અને એનાથી તમારું ઉત્પાદન પ્રતિ હેક્ટર 9 ટન સુધી આપણે લઈ શકીએ એમ છીએ. એટલે આ રીતે આર્થિક ઉપાર્જનની વાત કરી અને સાથે સાથે મત્સ્યપાલનની અંદર પણ જો ખેડૂતોને ભાવ નથી મળતા, ઘણી વખત એમ કહે છે પંગસિયસ માછલીનું એટલું બધું ઉત્પાદન થાય છે કે એને ભાવ નથી મળતા, તો મિત્રો આજકાલ માછલીની પણ ડિમાન્ડ વધતી જાય છે. લોકો એક પૌષ્ટિક આહાર તરીકેની એક માંગ છે વિશ્વની અંદર, ભારતમાં પણ એક ઘરગથ્થુ ડિમાન્ડ ઊભી થઈ છે. તો આમાં પણ વેલ્યુ એડિશન કરીને ફિશ સ્ટીક, ફિશ સમોસા, ફિશ પિઝા એવી પૌષ્ટિક તૈયાર આહાર તૈયાર કરીને પણ આપણે આવી વાનગીઓ તૈયાર કરીને મને ખાતરી છે કે આવું જો આપણે પીરસશું અને લોકોને આપીશું તો 100% જે લોકો ખાય છે એ લોકો માટે એક પૌષ્ટિક આહાર તૈયાર થશે, અને આર્થના વેલ્યુ એડિશન કરીને પણ આપણે આર્થિક ઉપાર્જન કરી શકીએ એમ છે.
1: તો ડોક્ટર સાહેબ, હવે જેમ તમે પણ જવાબમાં કાર્પ માછલી ઉછેર વિશે વાત કરી, કાર્પ માછલી ઉછેરના જે વિવિધ તબક્કા છે એના વિશે અમારા માછીમારોને કહેશો આપ?
0: કાર્પ માછલીના જે ઉછેરના વિવિધ તબક્કાની વાત કરી તો શરૂઆતનું જે સ્ટેજ કહીએ તો દરેક ઉછેર માટે ચાહે ખેતીવાડી હોય કે ગમે તે હોય એની અંદર બિયારણની જરૂર પડતી હોય છે. એમ માછલીને પણ સારું બિયારણ, સુધારેલી જાતોનું બિયારણ એ પણ જરૂરી છે. એટલે પહેલાં તો હેચરી હોય,

0: સ્ત્રીમાંથી જે બચ્ચા આવતા હોય છે એને આપણે સ્પોનમાંથી જે ફ્રાય બનાવીએ અને ફ્રાયમાંથી યર્લિંગ બનાવીએ, એમ નર્સરી અને રિયરિંગ યુનિટ એ પહેલો એક તબક્કો છે. અને આ રિયરિંગ યુનિટથી તૈયાર થયેલા આપણા ફિંગરલિંગ કે યર્લિંગ એ આપણા ગ્રો આઉટ પોન્ડ, એટલે કે જેમાં આપણે માર્કેટેબલ સાઇઝની જે માછલી તૈયાર કરવાની હોય એ ગ્રો આઉટ પોન્ડની અંદર આપણે ઉછેરતા હોય છે. એટલે આના બે તબક્કા છે, એક મત્સ્ય બીજ ઉછેર તબક્કો અને બીજું આપણો ગ્રો આઉટ પોન્ડનો તબક્કો કે જેની અંદર માર્કેટેબલ સાઇઝની આપણે માછલી તૈયાર કરી છે.
1: બરાબર છે. અને જેમ પણ આપણા સાહેબ એમ કીધું ગ્રો આઉટ પોન્ડની જે વાત કરી કે જે આપણે તળાવમાં સાહેબ માછલી ઉછેરી શકીએ, કાર્પ માછલી જે સાહેબ તમે ક્યારના વાત કરી રહ્યા છો એની કઈ જાત તળાવ માટે પસંદગી કરવી જેને તમે ગ્રો આઉટ પોન્ડ કહી રહ્યા છો, તો એના વિશે થોડીક માહિતી આપશો?
0: કાર્પ માછલીમાં જે મેં તમને અગાઉ પણ કીધું કે ઇન્ડિયન મેજર કાર્પમાં ત્રણ જાતો છે, એક છે આપણી કટલા છે, બીજી છે રોહુ છે, ત્રીજી છે મ્રિગલ છે. જ્યારે અન્ય વિદેશી કાર્પની વાત કરું તો કોમન કાર્પ છે, ચાઇનીઝ કાર્પમાં સિલ્વર કાર્પ છે, અને જે વાત કરી હતી મેં ઘાસ કાર્પ, તળાવની અંદર જે કંઈ વનસ્પતિ પેદા થાય છે એને સારી રીતે જે કુમરા પાન હોય છે એને ખાઈને જે પોતાનો વિકાસ કરતી હોય છે. ઘાસ કાપની વાત કરું મેં તો ઘાસ કાપ પોતાના વજનનું 5 ગણો જેટલો ખોરાક તરીકે લેતું હોય છે. એટલે તળાવની અંદર તમારું ઘણી વખત તો ઘાસ કાપને જો અંદર રાખી હોય તો આપણે તળાવની અંદર ઘાસ પણ ચોખ્ખું થઈ જાય, તળાવ ચોખ્ખું રહેશે અને આખું વર્ષ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે કટલારો મૃગલ છે એ ઝૂપ્લેંગટોન એટલે કે પ્રાણીજન્ય પ્લવકો માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એને પણ ખોરાક તરીકે આરોગતા હોય છે. સાથે સાથે આ પ્રાણીજન્ય પ્લવકો જે છે ઝૂપ્લેંગટોન એનો ખોરાક ફાયટોપ્લેંગટોન હોય એટલે માઇક્રોઆલ્ગી હોય છે. તો આ માઇક્રોઆલ્ગીને માઇક્રો ઓર્ગેનિઝમ ખાશે અને માઇક્રો ઓર્ગેનિઝમને આ માછલીઓ ખાશે. એટલે આપણે ઓછા ખર્ચની અંદર એટલે કે પૂરક આહાર ઓછો આપીને આ માછલીઓનો જો કટલા રોહ મૃગલનો આપણે કરવામાં આવે, સાથે સાથે મિશ્ર જાતિમાં આપણે સાથે સાથે સિલ્વર કાર્પ છે, ઘાસ કાર્પ છે, કોમન કાર્પ છે એને જો કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અંદાજિત 1 હેક્ટરની અંદર 4-5 ટન આપણે માછલીનું ઉત્પાદન લઈ શકતા હોય છે. સાથે સાથે આને સાથે આપણે ઝીંગા પણ કરી શકીએ એમ છીએ, એટલે મેક્રોબેકિયમ રોઝનબર્ગી આપણા જે ઝીંગા છે મીઠા પાણીના એના પણ કરી શકીએ છીએ. સાથે સાથે આ જ તળાવની અંદર આપણે પાંજરા પદ્ધતિથી એ જ તળાવમાં પંગસિયસ અને તિલાપિયાને જો કરશું તો જે પંગસિયસ માછલી છે એ વધારે ખોરાક ખાવાવાળી છે, એને પૂરક આહાર જોઈએ છે તો એની જે અગાર નીકળશે એમાંથી જે એક્સક્રીટા નીકળશે એનાથી તળાવની ફળદ્રુપતા વધશે અને એની અંદર જે કટલા રોહ મૃગલને મેં કાર્પ માછલીઓ કીધી એનો જે ખોરાક માટેને જે પોષક તત્વો જોઈએ, નાઇટ્રોજન જોઈએ, કાર્બન જોઈએ, એ માછલીની અગારનો ઉપયોગ કરીને પંગસિયસની અગારનો ઉપયોગ કરીને એનો એમોનિયામાંથી નાઇટ્રોજન કન્વર્ટ થશે, એ રીતે કુદરતી આહાર પણ તૈયાર થશે અને એક સાયકલ તૈયાર થશે. એટલે બેન હું તો કહું છું કે અમારું જે મત્સ્યપાલન છે ખાસ કરીને મીઠા પાણીનું મત્સ્યપાલન એ ડિફોલ્ટ રીતે ઓર્ગેનિક પ્રકારનું મત્સ્યપાલન છે, એમાં બહુ કોઈ કેમિકલ વપરાતા નથી, એમાં કોઈ એવી દવાઓ પણ નથી વપરાતી. એટલા માટે આ મત્સ્યપાલનથી આપણે સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ અને સારામાં સારું પૌષ્ટિક આહાર પણ લોકોને આપી
1: શકીએ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય ઉદ્યોગ દ્વારા આર્થિક ઉપાર્જન. વિરામમાં જતાં પહેલાં સાહેબે જે માહિતી આપી ને એમાં મને સરસ માહિતી એ લાગી સાહેબ કે તળાવને ચોખ્ખું કરી દે છે. તો જ્યારે પણ મત્સ્ય ઉદ્યોગ આપણે કરવો હોય તો મત્સ્ય બીજ સંગ્રહ કરતા પહેલા તળાવને જો તૈયાર કરવું હોય તો સાહેબ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ?
0: બહુ સરસ વાત કરી બેન તમે, એ બહુ જરૂરી છે. કારણ કે એવું નથી કે ભાઈ આપણે માછલી તળાવમાં માછલીના બિયારણ રાખીને માછલી 2 કિલોની થઈ જાય એવું નથી હોતું મિત્રો. આમાં પણ ખેતીવાડી કે અન્ય જે આપણી ખેતીમાં કે બીજા ઉછેરમાં જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે એ પણ જરૂરી છે. એટલે આમાં પાણીની ગુણવત્તા પણ બહુ જરૂરી છે. એટલે જ્યારે તળાવ તૈયાર કરવાનું હોય એમાં 2 રીતે હોય છે કે જો તમારા એક પાક લઈ લીધું તમારું તળાવ કંટ્રોલ કન્ડિશનમાં છે કે જેમાંથી આપણે પાણી કાઢી શકીએ એવું છે તો એને પહેલા પાક લીધા પછી તળાવને સૂકવવું જોઈએ, એની ખેડ કરવી જોઈએ. આમ કરવાથી મિત્રો જે હવામાનનો ઓક્સિજન છે એ તળાવના તળિયે સુધી જશે અને આગળના પાકના કારણે જે કંઈ અંદર ઓક્સાઇડ હોય છે, જે કંઈ સલ્ફાઇડ હોય છે કે બીજા ઝેરી વાયુઓ જે હોય છે એમોનિયા પ્રકારના એનું ઓક્સિડેશન થશે અને તળાવની તળિયું એકદમ શુદ્ધ બનશે. ત્યારબાદ જો ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે તળાવને ખાલી કરી નથી શકતા, ગામ તળાવ હોય છે જેમાં પાણી ભરેલું હોય છે, તો આવા તળાવની અંદર આપણે ખરેખર જે આગળ ઘણી વખત હોય છે કે કેનાલનું પાણી લેતા હોય એમાં સારી ફિલ્ટર સિસ્ટમ ના હોય તો વીડ ફિશ જેને આપણે કહીએ પરચુરણ માછલીઓ એ પણ અંદર આવી જતી હોય છે. સાથે સાથે ઘણી બધી શિકારી માછલીઓ પણ અંદર આવી જતી હોય છે. તો પહેલાં તો આપણે આ માછલીઓને પણ દૂર કરવી જોઈએ.

0: એના પછી ચૂનાનો છંટકાવ કરવો જોઈએ. આજે તળાવની પાણીની પીએચ બહુ અગત્યની છે માછલી ઉછેર માટે. મોટાભાગના આપણે કહીએ તો જળચર પ્રાણીઓ છે 7.5થી લઈને 8.1ની પીએચમાં સારામાં સારો એનો વિકાસ થતો હોય છે, એટલે આપણે એનો ચૂનાનો છંટકાવ પણ કરવો જોઈએ. બીજું તમે વાત કરી પોષક તત્વોની, તો જમીનની સુધારણા, એટલે કે જમીન જો સારી હશે તો પાણીની ગુણવત્તા સારી હશે, એટલે એની અંદર કેવા પ્રકારના કાર્બન કેટલા પ્રમાણમાં છે, ફોસ્ફરસ કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે, એ પ્રમાણે આપણે એની અંદર ખાતરો પણ નાખવાના થતા હોય છે. કુદરતી ખાતર જે આપણે છાણિયું ખાતર છે એ પણ નાખવાનું થાય છે, એટલે એ પણ એક તબક્કો છે. એટલે જ્યારે માછલીનું બિયારણ આપણે કરતા હોય છે, નાખતા હોય છે, એ પહેલાં તળાવને આપણે વ્યવસ્થિત રીતે આ રીતે દરેક તબક્કામાં ધ્યાન રાખીને તળાવને તૈયાર કરવાનું હોય છે. અને જ્યારે પોષક તત્વોથી ભરપૂર એવું પાણી, જ્યારે ફળદ્રુપ પાણી તૈયાર થશે, ત્યારબાદ આપણે મત્સ્ય બીજનું સંગ્રહ કરવાનો.
1: બરાબર છે. પણ ડૉક્ટર સાહેબ, જે અમારા માછીમારો છે એમને પ્રશ્ન એવો થતો હોય કે ઘણી વખત જલીય વનસ્પતિ પણ નીચે હોય છે, શું એ નુકસાન કરે અથવા તો એને દૂર કરવાના અમે કયા પગલાં લઈ શકીએ?
0: હા, બહુ સરસ ક્વેશ્ચન. જલીય વનસ્પતિ બહુ મોટું નુકસાન કરે છે. આમ તો જલીય વનસ્પતિ એટલા માટે થઈ જાય છે કે એમાં માછલી નથી. શરૂઆત પર જો પહેલી વખત તમારો ક્રોપ કરવાનો હોય ત્યારે ગામતરાઓ પણ તમે જોતા હશો તો બહુ ખડાયેલા હોય છે. તો આવી જે જલીય વનસ્પતિમાં સપાટી ઉપર તરતી વનસ્પતિ પણ હોય છે, જેવી રીતે અઝોલા, લેમના એ પ્રકારની છે, તો એને આપણે જો દૂર કરવી હોય તો મિકેનિકલ પદ્ધતિ છે કે આપણે એક વાંસનો મોટો વાંસ લઈ બે બાજુ દોરડું બાંધીએ અને આપણે ઢસડીને બહાર કાઢીએ તો પણ આ બધી નીકળી જતી હોય છે, નેટિંગથી પણ નીકળી જતી હોય છે. ઘણા આપણા ખુરપી કે ઉક હોય છે કે દાંતરડું હોય છે એનાથી પણ એના દાડખા કાપીને દૂર કરી શકાય. ઘણી વખતે વીડ કટર આવે છે, એમાં મશીન આવે છે કે એક પ્રકારનું એવું કટર હોય, ધારદાર કટર હોય છે, મશીનથી ચાલતું, એમાં બોટ સાથે લઈને પણ આપણે વધારે જો વનસ્પતિ હોય તો દૂર કરી શકીએ. બીજું રાસાયણિક પદ્ધતિ પણ છે, જેવી રીતે 2,4-D છે એનો પણ આપણે છંટકાવ કરીને આપણે કરી શકીએ છીએ. ગ્લાયફોસેટ છે, એનો પણ સિમેજાઇન છે, એટલે એને પણ કેટલી વનસ્પતિ છે એના પ્રમાણમાં આપણે રાખીને આપણે 4-10 કિલોગ્રામ આ કેમિકલનો ઉપયોગ કરીને આપણે એને દૂર કરી શકીએ છીએ. પણ જેનું પ્રમાણ છે એ તળાવની અંદર વનસ્પતિનું પ્રમાણ કેટલું છે એના આધારે આ કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જ્યારે આપણે આ કેમિકલ નાખવાનો થાય ત્યારે જનરલી એને આપણે 2 કિલોથી લઈને વધુમાં વધુ 10 કિલો પ્રતિ હેક્ટરે આપણે નાખી શકતા હોય છે. એટલે એના પહેલાં તો મિકેનિકલ પદ્ધતિ વાપરવાની, પછી રાસાયણિક પદ્ધતિ વાપરવાની. અને મેં તમને કીધું કે જૈવિક કંટ્રોલ, તો માછલી ખુદ આનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે. એવી ઘાસકાપ પણ જો આપણે નાખીએ તો આપણી વનસ્પતિ ઘણી બધી કંટ્રોલ થઈ શકે છે, એટલે આ રીતે આપણે કંટ્રોલ કરી.
1: બરાબર. પણ ડૉક્ટર સાહેબ, હવે તમે જેમ માછલી ઉછેર વિશે વાત કરી રહ્યા છો અને માછીમારોને પણ હું કહી દઉં કે ઘણી વખત સાહેબ એવું થતું હોય ને કે અન્ય શિકારી માછલીઓ અંદર હોય, કેટલાક ડૉક્ટર અને નિષ્ણાંત એવું કહે છે કે આ અન્ય શિકારી માછલીઓને દૂર કરવી જોઈએ. મારો પ્રશ્ન એ છે કે કેમ દૂર કરવી જોઈએ અને જો દૂર કરવી જ જોઈએ એટલી જરૂરી હોય તો કઈ રીતે દૂર કરી શકાય?
0: આમ તો શિકારી માછલી કે પરચુરણ માછલી, કે ઘણી માછલીઓ જે પરચુરણ હોય છે કે જે શિકાર નથી કરતી, પણ એક તો આપણું મત્સ્ય પાલન મેઇન ટાર્ગેટ છે આપણી જે નક્કી કરેલી જાતની માછલીને મોટી કરવી છે. આપણે બીજી માછલીને મોટી નથી કરવી કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે. હવે સિમ્પલ છે કે જ્યારે આપણે જે બિયારણ નાખતા હોઈએ એ બિયારણમાં સાથે જો આ બધી પરચુરણ માછલીઓ હોય તો પહેલાં તો જગ્યા રોકે. બીજું ખોરાકની અંદર હરીફાઈ કરે. ચલો ખોરાકની અંદર હરીફાઈ કરતી તો ખોરાક આપણે આપી દઈએ, એનો વાંધો નથી. પણ ઓક્સિજન જે તળાવમાં પાણીમાં ઓગરેલો ઓક્સિજન છે એમાં પણ કોમ્પિટિશન થશે. એટલે આપણો જે ડિઝાયર માછલી છે જેને આપણે ઉછેરવી છે એ માછલી માટે પણ ઓક્સિજન ઓછો પડશે, ખોરાક પણ એ ખાઈ જશે, એટલે આપણે ખોરાકનો ખર્ચો થશે. સાથે સાથે માછલી માટે એનો ખોરાકની જગ્યા અને એનું એક્સક્રીટા, એનું ફિકલ મેટર બધું એ તળાવની અંદર છોડે છે, એટલે એમોનિયા પણ માછલી છોડતી હોય તો એ એમોનિયા પણ છોડશે ને પાણી ગંદુ કરશે, સાથે સાથે પોતાની ફિકલ મેટર છોડશે ને પાણીને ગંદુ કરશે. એ રીતે આ માછલી ખોરાકમાં પણ હેરીફાઈ કરે છે, જગ્યા પણ રોકે છે અને પાણીનું પણ ગંદુ કરે છે. એટલા માટે બેન આપણે આ માછલીઓને 100% કાઢવી જોઈએ. એટલે આવી બધી પરચુરણ માછલીઓ પણ કાઢવી જોઈએ. અને ઘણી શિકારી માછલીઓ છે, જેવી રીતે ફ્રેશ વોટર શાર્ક છે, સિંગી છે, કેટફિશ છે, મરેલ છે, આ માછલીઓ પણ વહેલા પ્રજનન કરતી હોય છે. એટલે આપણી માછલી જ્યારે આપણી કાર્પ માછલીઓ નાખવાની હોય એ પહેલાં મોટું બિયારણ થઈ ગયું, એટલે આપણે નાના બચ્ચાને ખાઈ જાય. એટલે એટલા માટે આપણું જે કહેવાય ને કે સર્વાઈવલ, જીવંત દર સારો મળે અને આપણી માછલી જે ડિઝાયર માછલી છે એનો સારામાં સારો ઉછેર થાય, એટલા માટે આપણે પરચુરણ

0: બીજ જોઈએ અને ત્યારબાદ જ આપણે આપણી જે માછલીને જે ઉછેરવાની છે એના યોગ્ય સાઇઝના બિયારણ આપણે
1: સંગ્રહ કરવું જોઈએ. આમ તો સાહેબ એવું કહી શકાય કે તમારી પાસે એટલું બધું સરસ જ્ઞાન છે કે એમ થાય કે હજી પણ ઘણા બધા પ્રશ્નો પૂછી લઉં, પરંતુ સાહેબ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા જે દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી, એ પહેલાં મારે તમારી પાસેથી જો ધારો કે મત્સ્ય ઉદ્યોગને લઈને કોઈ સંદેશો લેવો હોય તો હું લઈ શકું સાહેબ? એક સંદેશો આપશો?
0: મારો એક જ સંદેશો છે મિત્રો, કે જેવી રીતે આપણો પડોશી દેશ જેમ ચાઇના એટલો બધો એગ્રેશન સાથે, એમ હમણાં તમે જોતા છો કે ટકલામેકન ડેઝર્ટ છે, ડેઝર્ટની અંદર મિત્રો એને રણની અંદર ખારું પાણી, એટલું બધું ખારું પાણી, એટલી બધી આલ્કલિનિટી હતી, એવા પાણીને એને પોતાની ટેકનોલોજી વાપરીને એમાં એ પાણીને તૈયાર કર્યું અને એની અંદર હજારો ટન એટલે કે 30,000 મેટ્રિક ટન જેટલી માછલી પેદા કરી, ઝીંગા પેદા કર્યા. એવા ટકલામેકન ડેઝર્ટમાં જો એ લોકો કરી શકતા હોય તો મિત્રો ભારતની અંદર, ગુજરાતની અંદર આપણો એટલો બધો વેટલેન્ડ વિસ્તાર છે કે જેની અંદર યુવાનોએ ખરેખર અવેલેબલ ટેકનોલોજી, જેટલી ટેકનોલોજી છે એનો એકદમ જાગૃત થઈને એકદમ એગ્રેશન સાથે આપણે કલ્ચર પણ કરવું પડશે, સાથે સાથે આપણું ડોમેસ્ટિક માર્કેટ વધે, પર કેપિટા કન્ઝપ્શન વધે, એટલા માટે આપણે જે વેલ્યુ એડિશનની મેં વાત કરી એ પણ મિત્રો કરવું પડશે. એટલે હું એટલું કહી શકું મિત્રો મારા અનુભવથી કે મત્સ્ય ઉદ્યોગની અંદર, મત્સ્યપાલનની અંદર ખૂબ જ ડિમાન્ડ છે અને આ ફિલ્ડની અંદર બ્લુ ઇકોનોમિક જે કહીએ એનો માટેનો એક ઉત્તમમાં ઉત્તમ ઝરિયો છે. એટલે મિત્રો, યુવાન મિત્રોએ તો આની અંદર ખાસ ઝંપલાવવાની જરૂર છે, જે દેશની આર્થિક સદ્ધરતાને એકદમ પરિપૂર્ણ કરશે અને જે રોજગારીના પ્રશ્નો છે એ પણ આપણા સોલ્વ થશે.
1: જી સાહેબ, અને ખરેખર તમે જે સરસ સુંદર મજાનો સંદેશો આપ્યો તે બદલ તમારો આભાર. આપ ગાંધીનગરથી અહીંયા પધાર્યા અને અમારા માછીમાં

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન.

પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અને કોકિલાબેન બંને તારી પાસે પ્રાર્થના કરવા માટે આવેલા, પગપાળા આવેલા. તે કોકિલાબેન ની વાત માની, મારી વાત કેમ ના માની? માં પ્રગટ થયા કે દીકરા, કોકિલાબેને મારી પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના.

0: દેવીના મંદિરમાં આવ્યા છો, દેવીનો અસ્વીકાર કરો છો, દેવી કેવી રીતે પ્રસન્ન થાય? ભાર્ગવે અમને રેડરાસમાં એક બહુ સરસ ગરબો આપ્યો હતો, ઉમરા વાળી રીજે તો ડુંગરા વાળી રીજે. ઘરની લક્ષ્મીને જો તમે માન આપી શકો તો દેરામાં બેઠેલી લક્ષ્મી જે છે એ ક્યારેય તમારી પર પ્રસન્ન થઈ શકે એવું બને નહીં. આ વાર્તા, આ નાનકડી વાર્તા આખા સમાજને બદલી શકે એવી તાકાત ધરાવતી હોય તો આ વાર્તાઓ અત્યારે આપણી આસપાસથી ક્યાં છે? આપણી આસપાસ છે કે નથી? જે દાદા દાદી કહેતા હતા એ જ વાર્તા છે, જે અમે પંચ પરથી કહીશું શું એ જ વાર્તા છે. તમે ગૂગલ ઉપર જઈને કોઈક વાર લખજો હુ સ્ટાર્ટેડ સ્ટોરી, તો ગૂગલ તમને જવાબમાં કહેશે સ્નેપચેટ. ગૂગલ વિલ સે 2013 માં સ્નેપચેટ સ્ટોરીઝની શરૂઆત કરી. પણ સાચે વાર્તાની શરૂઆત ક્યારે થઈ? 30,000 વર્ષ પહેલા મૂળિયા છે વાર્તા. 30,000 વર્ષ પહેલા ફ્રાન્સમાં એક કેવ મળ્યા, શોબિક કેવ જેને કહેવાય છે, અત્યારે પણ આ કેવ છે. અને એની અંદર સૌથી પહેલા ભીત ચિત્રો મળી આવે છે, જેમાં એક બાઇસનનું ચિત્ર છે. એ ચિત્રો એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે આજે કોઈ પણ દેશના કોઈ પણ લોકો કોઈ પણ ભાષા જાણતા હોય પણ એ ચિત્ર જુએ તો સમજી શકે કે આ સર્વાઈવલનું ચિત્ર છે. માણસે વાર્તા કેમ કહેવાની શરૂઆત કરી? કારણ કે એણે બીજા માણસને કહેવું હતું કે તારે ટકી રહેવા માટે પોતાને પ્રોટેક્ટ કેવી રીતે કરવું. આ પહેલું કમ્યુનિકેશન જે આપણે વાર્તાથી શરૂ કર્યું. અને પછી તો જેમ જેમ સાઉન્ડ આવ્યો, સાઉન્ડમાંથી શબ્દ બોલી આવી, બોલીમાંથી ભાષા આવી, ભાષામાંથી આપણે ઓરલ ટ્રેડિશનમાં એકબીજાને વાર્તાઓ કહેવા માંડ્યા, અને ઓરલ ટ્રેડિશનમાંથી અક્ષરો આવ્યા અને પછી છપાતા ગયા પછી રેકોર્ડ થતા ગયા, અને રેકોર્ડ થતા ગયા પછી એના વિડીયો બનતા ગયા. એટલે અત્યારે આપણી પાસે સ્ટોરીઝ જે છે એ રીલ્સમાં છે, વિડીયોમાં છે, બોલાયેલી વાર્તા જે છે એ બ્લોગ બની જાય છે. વિડીયો એટલે વિઝ્યુઅલાઇઝ જે તમે વાર્તા કરી શકો એ વિડીયોઝ ને રીલ્સ બની જાય છે. તમારી પાસે અત્યારે વાર્તાઓ દરેક જગ્યાએ છે, એડવર્ટાઇઝમેન્ટથી લઈ અને ઘરે બાળકો જે વિડીયો ગેમ રમે છે એની અંદર પણ વાર્તા. વાર્તાઓ જે છે એ હવે કેમ કહેવાય છે? મોટા ભાગની વાર્તા જે છે એ તમને કોઈને કોઈ પ્રોડક્ટ વેચવા માટે કહેવાય છે. જેમ્સ બોન્ડની પિક્ચર જોવા માટે આપણે જઈએ ત્યારે આપણે ટિકિટ ખર્ચીને જઈએ છીએ, પૈસા આપીને જઈએ છીએ. બહાર નીકળ્યા પછી એવી ફિલિંગ આવે છે કે થોડો મારામાં પણ જેમ્સ બોન્ડ છે. અને પછી જો ઘડિયાળના શોરૂમમાં ગયા અને ઓમેગાની ઘડિયાળ જોઈ અને ખરીદીને જો હાથમાં પહેરી લીધી તો બહાર નીકળ્યા પછી હવે વધારે જેમ્સ બોન્ડ બન્યાની ફિલિંગ આવે છે. તો એવી વાર્તાઓ છે કે જે કંઈ તમારી પાસેથી લેવા માટે નહીં તમને આપવા માટે કહેવાય છે. છેલ્લા આટલા વર્ષોથી બાપુ જે કરે છે એવી વાર્તા છે, જે સમાજને આપવા માટે થઈ રહી છે. સમાજને આપવા માટે જે વાર્તાઓ થઈ હોય એવી કેટલીક વાર્તાઓના એક્ઝામ્પલ્સ ગુજરાતીની સૌથી પહેલી વાર્તા ગોકળજીનો વેલો, લેખક ઘનશ્યામ દેસાઈ.
1: મારા દાદાના દાદાનો ગોકળજી, બહુ રંગીલા મનમોજી, ઠીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે ગોકળજીને અમસ્તા અમસ્તા આખો દાડો ઊંડા નિશાસા નાખીને તું હરી તું કરે તે ખરી એમ બોલવાની આદત હતી. ગામના એ નગર શેઠ દરબારમાં રાજા વજયસિંહજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાડા જે ગાડા ભરી ભરીને અનાજ લઈને આવે તે 2 માઇલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા છે. ગામને દરવાજે એમણે બંધાવેલી ગોકળજીની વાવ હજી એ મીઠું સાકર જેવું પાણી આખા ગામને પાય છે. હવે મારા વડદાદા ગોકળજીને સંતાન સુખસાર, કુલ 7 બાળકો, મરી ગયા કેટલા તે જાણ્યામાં નથી. પણ મારા જટી દાદી બીજી વારના હતા. તે રંગે અત્યંત શ્યામ, સ્વભાવે કર્કશ

ત્યાંથી આગળ ગોકળજીનું બહુ ચાલતું નહીં. એટલે જટી જટી સાથે ઝઘડો થાય ત્યારે ઉમરા આગળ ગોકળજી ત્રાસીને લમણે હાથ થઈને બેસા રહેતા અને ઊંડા નિશાસા નાખતા. ક્યારેક જોડા અને પાઘડી પહેરીને બજારમાં ચાલ્યા જતા. એમના સાત બાળકોમાં બીજા નંબરના ઉદ્ધવજી ને ચોથા નંબરના કાશીભાઈ જટી દાદી ઉપર ઉતરેલા. તે પણ રંગે શ્યામ ના કાળા અને ગુજરા ગુજરા વાળવાળા હતા. ત્રીજા વલ્લભજી પાછા ગોરા ને લેરી, જેમણે પછીથી સફેદ ચોફાળ માથે મોઢે ઓઢીને બારણે ગુપચુપ બેસીને નાદારી નોંધાવેલી અને બાપનું કેટલું ધન થના ભાત્યા કરેલી. ઉદ્ધવજીને વળી પાંચ બાળકો, જોકે આમને આમ લંબાવીશ તો બધું ગૂંચવાઈ જશે. તેથી આ 150 વર્ષના ગાળામાં ગોકળજીનો વેલો મારા સુધી કઈ રીતે વિસ્તર્યો એ બરાબર સમજી શકાય એ માટે અમારી વંશાવલી સમજાવું. તો પેલા થાય ગોકળજી, એના પછીની પેઢીમાં ધનાજી, ઉદ્ધવજી, વલ્લભજી, કાશીમાં, ગલાલમાં, અહીંયા ફૂદડી મૂકવી, પછી મોરાજીને લતાજી. એની નીચે ફૂદડી દોરી છે એ ગલાલમાં કૂતરું કરડી જવાથી ગળપણમાં અડકાયા થઈ ગયા. એટલે ખાટલા સાથે દોરડાથી કસીને એમને બાંધ્યા ત્યારે વારે વારે ઉછાળા મારીને વિચિત્ર પ્રાણી જેવું ઉકાટ કર્યા કરતા. એમની આંખો ચકડ વકડ થતી, મોંમાંથી સફેદ ફીણ ફીણ બહાર આવતા, આખો દિવસ લાળ ધંધર્યા કરે અને કૂતરાની જેમ જીભ બહાર કાઢીને હાંફ્યા કરતા. મારા કોઈ બા કહેતા કે જીભ પછી છેવટે જીભ વાટે થઈ. એના પછીની પેઢીની વાત કરીએ તો મકનજી, ફૂદરડી મૂકવી, કંકુબા, વસંતજી, જાદવજી અને સંતોષબા. હવે મોટા કાકા મકનજી એ બહુ ચમત્કારી પુરુષ હતા. મૂળ તો એમ બનેલું કે વખાનો માર્યો એક તેલિયો રાજા એમને ત્યાં આવી ચડેલો. મકનજીએ એની ખૂબ આગતા સ્વાગતા કરી. તે જતા જતા એવો મંત્ર શીખવાડી ગયો કે મકનજીમાં અદ્ભુત શક્તિઓ આવી ગઈ. કહે છે કે એકવાર ઘરમાંથી તે અદૃશ્ય થઈ ગયેલા. ચારે બાજુએ ખૂબ શોધ કરી છેવટે એની મેળે જ આપોઆપે પ્રગટ્યા. ચહેરા પરની અલૌકિકતા જોઈને સૌ કોઈ એમને પૂછવા માંડ્યા, આજે લાલ ટીપકી વાળો લીલા રંગનો સાફો, કમળપત્ર જેવી લાંબી આંખો, હાલ પ્રદેશમાં ઊભી લીટીનું નીચેથી બાંધેલું લાલ તિલક અને હાથમાં પુસ્તક લઈને ફળ ફૂલાથી કોતરેલા બાજોટ સાથેની એમની છબી અમારા ઘરમાં લટકે છે. હવે એ પછીની પેઢીમાં માણેકબા, મહાસુખલાલ, ચીમનલાલ, શાંતિલાલ, ચંચીબા, જયંતિલાલ, એના પછીની પેઢીમાં આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી. બેઠેલા મારા બાપા કે ત્રીજી વાર ગોરડી સાથે લગ્ન કરી ચોથી વારની વહુ સુવાળોમાં મરી ગઈ ત્યારે બાર ગામથી પૈસા આપીને પરણી લાવેલા સ્ત્રી જાતિ વાઘરણ નીકળીને ઘરેણા ગાંઠા લઈને ભાગી ગયેલી એટલે રડી રડીને રહેલા મહાસુખ કાકા. પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ગણિતમાં કૂતરી, તો ગણિતમાં ઉંદરડી, તો ગણિતમાં વાઘણ બનતા મારા બાપાના સંતુ ફોઈબા વગેરે ગોકળજીના વેલાના અવલ અસર કાવ છે. છતાં આ 150 વર્ષ દરમિયાન ફૂલેલા ફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે જે મારા દાદાએ મને કહેલો. જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને વાત કહી. તો એકવાર થયું એવું કે કોગળિયામાં ગોકળજીના બહુ ઝડપાઈ ગયા. સ્મશાનમાંથી પાદરો એમનો વિવાહ કરીને સૌ ઘેર આવ્યા. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપર વાસે રહે. એ વખતે મકાનની બાંધણી એવી કે ઘરની વચ્ચે વાડો હોય અને એમાં થઈને પાણીની લીક જાય. અવસ્થા તો પાડોશીઓ ગંદુ પાણી ન નાખે એ માટે દરેક જણ પાડોશીની અને પોતાની મઝિયારી ભીત આગળ લીકમાં પથરો મૂકી રાખે. ચોમાસામાં એ પથરો ઉઠાવી લે જેથી પાણી વહી જાય અને વાડામાં પાણી ભરાય નહીં. હવે એકવાર એવું બન્યું કે ચોમાસાને તો હજી વાર હતી અને છતાં રાતના પહેલા પોરમાં ઓચિંતો સખત વરસાદ તૂટી પડ્યો. થોડી વારમાં તો બધે પાણી પાણી ગોકળજીને મશરૂની બેવડી તડાઈમાં સુવાની ટેવ હોય, એની પ્રકૃતિ સહેજ રંગીલી હતી એ કારણે હોય, યા તો સાંજના કોઈ તળેલી વાનગી જરા વધુ પ્રમાણમાં લેવાઈ ગઈ હોય અને બધાનો એક ધારા વરસાદ સુરીલો સંગીત ગમે તેમ ગોકળજીને જબરજસ્ત ભૂખ લાગી. પણ બાજુવાળા જાગી ગયા. એમણે જોયું તો પથરાને લઈને પાણી જતું નહોતું. ધીમે ધીમે વાડામાં પાણી ભરાઈ ગયા અને ઘરમાં આવવા માંડ્યા. ગોકળજીને ઉઠાડવા એમણે ઘણી મથામણ કરી, બારણા હચમચાવ્યા, બૂમા બૂમ કરી, સાંકળ ખટખટાવી, પણ ગોકળજી જાગ્યા નહીં. પાણી તો ધીમે ધીમે બીજા, ત્રીજા અને પાંચમા ઘરમાં ભરાઈ ગયા. સૌ ગોકળજીના ઘર આગળ ભેગા થયા, બુમરાણ મચાવી. પણ વરસાદની રમઝટમાં એમનો અવાજ ગોકળજી આખરે કલાક એક પછી ગોકળજી જાગ્યા. ઝઘડો કરવા માંડ્યા, મારે સૌ ન બોલવાનું બોલ્યા. હજી ગોકળજી જરા ઊંઘમાં હતા પણ પાંચમે ઘેર રહેતા એમના સસરાને

0: આળો ઊંઘણ છે તે ઊંઘણ છે ને કરો
1: આવું કઈ બોલતા સાંભળ્યા. રાતના તો બધાને જેમ તેમ કરીને શાંત પડ્યા, પણ સવારના ઉઠીને એમણે વિવાહ ભોગ કર્યો, પંચમાં દંડ ભરી દીધો અને બાજુના ગામમાં જઈને તેને તે જ દિવસે જટી દાદી સાથે વિવાહ કરી આવ્યા. જો આજથી 150 વર્ષ પહેલા એક રાતના કમોસમી વરસાદના ઝાપટા ન પડ્યા હોય, મશરૂની બેવડી તળાય સેજ લહેરી પ્રકાર

0: પહેલા લગ્ન થયા હોત તો ઉપર કહેલા 150 વર્ષના વંશ વેલાના રૂપરંગ જુદા જ હોત અને એમાં કદાચ હું નહીં હોત. હજી જ્યારે આછો આછો વરસાદ વરસતો હોય મારી હયાતી વિશે વિચાર કરતો હોઉં છું ત્યારે ઘણી વાર મારા વડદાદાના ખભા ઉપર હાથ મૂકીને મિત્ર ભાવે કાકરૂદી કરતો હોઉં એ મારાથી મનોમન બોલી જવાય છે.
1: એમણે જોયું કે બાળકે નિબંધની અંદર લખ્યું છે કે મારે ટીવી થવું છે. શિક્ષકને વિચાર આવ્યો કે બાળક આવું કેમ કહે છે. બાળકને બોલાવ્યો પાછો અને પૂછ્યું કે કેમ, શું થયું. બાળક કહે છે કે મારા મા બાપ જ્યારે પણ ઘરે આવે છે ત્યારે સૌથી પહેલા એ ટીવી સામે જુએ છે. એ ટીવી સાથે બેસીને જમે છે, એ ટીવી સાથે સમય પસાર કરે છે. ટીવી પર શું આવે છે ને શું નહીં, ટીવી પર ધૂળ ચડી જાય તો એના બરાબર સાફ રાખે છે. મારે પણ ટીવી થવું છે જેથી મારા મા બાપ મને પણ એટલા જ પ્રેમથી જુએ જેટલા પ્રેમથી એ ટીવીને જુએ છે. આપણા ઘરમાં ક્યાંક એવા મા બાપ હશે અને ક્યાંક એવા બાળકો પણ હશે કે જ્યારે મા બાપ બિઝી છે ત્યારે બાળકોને મોબાઈલ આપી દેતા હોય. આવું એટલા માટે કરવું પડે છે કારણ કે આપણને એ વાર્તાઓ નથી આવડતી જે આપણે આપણા બાળકોને કહી અને બાળકોનો સમય જે છે એનો સદુપયોગ કરી શકીએ. જાવેદ અખ્તર અને ગુલઝાર સાહેબ બંને જણા એક વાર સાથે એક જગ્યાએ બેઠા હતા અને કોકે ઓડિયન્સમાંથી એવું કીધું કે હમકો એક સવાલ પૂછના હે આપસે, હમારે બચ્ચે પડતે નહીં હૈ તો હમ ક્યા કરે. એટલે ગુલઝાર સાહેબ એમને પૂછ્યું કે આપ ક્યા પડતે, કે નહીં નહીં હમારે બચ્ચે નહીં પડતે, મેં આપણે બચ્ચો કી બાત કરી હું કે હમારે બચ્ચે નહીં પડતે. જાવેદ સાહેબે કીધું કે ગુલઝાર સાહેબ વહી પૂછ રહે હૈ કે આપ ક્યા પડતે હૈ, હમ પડતે હૈ તો હમારે બચ્ચે ભી પડતે હૈ, અગર આપ નહીં પડતે તો આપકે બચ્ચે કૈસે પડેંગે. એટલે આ ભલે મોટાઓની વાર્તાઓ છે ને ભલે આપણને બાળ વાર્તાઓ નથી મળી પણ મોટાઓ વાર્તા શીખશે તો બાળકો સુધી વાર્તા જશે. અને મોટાઓ જો ગુજરાતી ભાષા પોતે શીખશે તો બાળકોને ગુજરાતી ભાષામાં વાર્તા કહી શકશે. અમદાવાદની અંદર 23 ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા જઈ રહી છે. અનેક વાતોના વિરોધો થાય છે. આ બહુ અગત્યની વાત છે કે જેને માટે કોઈ ગુજરાતીને જીવ ના બળતો હોય ને તો બહુ ખરાબ કહેવાય. આજે એટલે જ એ ભાષા અને એ ભાષાની ખૂબીઓ તમને દરેક વાર્તાઓની અંદર સાંભળવા મળશે. નેક્સ્ટ વાર્તા, લેખક કિરીટ દુધાર, વાર્તા
2: બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને જાદુ?
3: સૌજી આતાએ પૂછ્યું. જાદવ મામાએ જવાબ આપ્યો,
2: હા આતા. અને આ રહોડામ કેમ છે? ન્યા વાંધો છે, એ તો બાયુનો જ છે ને. હજી એ મારી બાન કાકી કહે છે કે મંજુ નસ મોકલી.
3: સૌજી આતા ગુસ્સે થયા,
2: હાળા ડોબા ડોબા જ રહ્યા. કીધું કે હવે ખોટી લપ મેલો તોય માનતા નથી, નહીં સમજે તો કાંક ગગલાવા પડશે.
3: કહીને સૌજી આતા માંથી નીકળી રસોડા તરફ જવા
2: ઉપડ્યા.
3: કહીને જાદવ મામાએ ઓફિસની લાદી પર વતરણાથી 3 કુકરી દોરવા માંડી. પછી મને જોઈને કહ્યું,
2: બાણા તારા મોટા બાન કહી દેજે કે તને સવારના પોરમાં તૈયાર કરી દે.
3: હા મામા.
2: કાક ડાયરી લીધે મોડું ન થાય હો.
3: ત્યાં જાદવ મામાના બાપુજી રામજી આતા બહારથી આવ્યા. એમણે પૂછ્યું,
4: ક્યાં ગયા ભાઈ? પછી હું થયું આખી વાતનું?
2: અરે જો, અને મારી બાન કાકી હજી નથી માનતા. આતા ન્યા રવડા બાજુ જ ગયા છે.
4: એનો અર્થ કે કાલનું અમરેલી જવાનું માંડી વાળવાનું એમ? અરે આજે જ બટકો મેળીએ ગયો એની ભેગું મેં કેવરાવી દીધું છે, કાલની વાતનું નક્કી.
2: અરે પણ મારી બા કહે છે કે પૂળો મૂકો ના હકપણમાં, આપણને તો વિરાણી સિવાય બીજા ઘણા ખોડા મળી રહેવાના, એની ઉપર ક્યાં ભૂંગળા ભાંગ્યા છે.
4: અરે તારી માં તો નિર્જીની છે, આ કોઈ કોળી વાઘરીનું ઘર છે કે નખ જેવી વાતમાં હકપણ તોડી નખાય. મંજુ આપણને વાલી નથી એમ? અટાણે હું મગના દરજીને કહીને જ હાલ્યો આવું છું કે ગુરુવારથી આપણી ઓફિસમાં સંચો માંડી જાય. વિરાણીની એક આખી ઓયડી આપણા મંજુના કર્યા પરથી ભરાઈ રહેવી જોઈએ.

0: ચાર ભાઈઓ વચ્ચે એકની એક જ છોડી છે ને બચાડી.
1: ત્યાં સૌજી હતા, હાફતા હાફતા ઓફિસમાંથી આવ્યા ને માથાના ફાડિયાનો ખાટલામાં ઘા કરીને બોલ્યા,
2: ઓહો આ વ્યવહાર, આ વ્યવહાર એટલે થઈ રહ્યો. હો
0: હું છું ભાઈ,
1: રામજી બાપાએ પૂછ્યું.
2: અરે બાને રોવરાવા પડે, બીજું હું. મેં તો બધી સોકું કહી જ દીધું કે બા તમે ના સારે ભાઈઓ અહીંયાથી વેતા થઈ જાઓ, કોઈની જરૂર નથી અમારે. પછી બારો યા કીધું કે એવું હોય તો કરો તમારા ભરખા પૂરા ને નાખી દો દીકરી કુવામાં. કાલ પ્રાગટભાઈ મંજૂન તૈયાર કરી દેશું. જાદુ વ્યવહાર એટલે થઈ રહ્યો.
1: ત્યાં વાઘજી હતા ને મથુર મામા ટ્રેક્ટર લઈને આવ્યા. વાઘજી હતા એટલે મંજુના સગા બાપુજી, પણ એમને બહુ રસ નહીં કે એમની દીકરીની જ વાત ચાલે છે. એમનો તો એક જ સિદ્ધાંત હતો કે વ્યવહારનું કામ સૌજીભાઈનું છે તે કૂટી લેશે, આપણે ખેતી સંભાળવાની. પણ સૌજી બાપાના દીકરા મથુર મામા ભારે રોનકી. એમણે ટ્રેલરમાંથી ઠેકડો મારતા મારતા પૂછ્યું,
3: કા ભાણા આ હું કેસે આ કામરૂ દેશના સેનાનીઓ?
1: મામાએ કહ્યું,
2: માંડ માંડ મેળ લાવે છે, હવે કાલની વાત પતી જાય થઈ નહીં રહ્યા.
1: આ ભાગજી હતા તો આવીને ઓફિસમાં બેઠા ચૂપચાપ. આ ભાગજી હતા જેવું જ ભગત દિવસ રામ નામનું સ્મરણ કરતા હોય. ભગત પહેલા તો ત્રણેય ભાઈ જેવા સંસારી હતા, પણ હવે ભગતના નામથી જ ઓળખાતા. પહેલા સંસારમાં રસ લેતા, પણ પછી એક દિવસ એમના ઘરના ચંચળમાને બોલાવીને કહી દીધું કે
4: જો આપણો કાલથી હું બોલો અને મારો ભગવાન બોલા, સંસારની રીતે તમે મારા પત્ની થાવી બરાબર, પણ કાલથી મારો નવો જન્મ છે, કાલથી સંસારના બધાય કામ બંધ.
1: બસ પછી એ ભગત થઈ ગયેલા. ગામના લોકો વાતો કરતા કે ભગતને તો તાળી લાગી ગઈ છે, પણ આ અંગે એક જુદો મત પણ હતો. ભગત ભગત થયા પહેલા ગામના દાળિયાઓની ને વહવાયાઓની બીડીઓ માગીને પીતા, એટલે દાળિયાઓનું કહેવું હતું કે ભક્તિ ના રે ના, ભગતના મગજમાં મફતની બીડીનો ધુમાડો ચડી ગયો છે, ભક્તિનું તો સાવ તૂત છે તૂત. પણ ભગત ભગવાનથી નીચેની કક્ષાના કોઈ સાથે વાત કરતા નહીં. હા ક્યારેક મને બાળક ગણીને વાતો કરવા બોલાવતા, હું ફળિયામાં રમતો હોઉં ત્યારે ટવકો કરતા,
4: આવો ભણા ભાઈ
1: હું જતો એટલે એ કહેતા,
4: આજ તો મીરાબાઈને ભજન રચ્યું છે.
1: ભગત ઘણી વાર મીરાબાઈ કે નરસિંહ મહેતાના ભજનો રચતા, પછી મને પૂછે,
4: સંભળાવું.
1: હું ડોકું હલાવું એટલે પટારાના કાટ ખાઈ ગયેલા પતરા પર દોકડ વગાડીને ભજન ગાઈ સંભળાવતા. પછી પૂછતા,
4: સમજાણો
1: હું માથું ધૂણાવીને ના પાડતો. ભગત રાજી થઈને દાંત કાઢતા,
4: ક્યાંથી સમજાય, આ તો ભક્તિ છે ભક્તિ.
1: એટલે હું કહેતો, આ તો ભક્તિ છે ભક્તિ. મૂળ વાત એમ હતી કે પોતાનું ભજન સંભળાવ્યા પછી ભગત મને 10 પૈસા વાપરવા આપતા, એટલે જ્યાં સુધી એ પૈસા વાપરવા મળતા રહે ત્યાં સુધી આપણને આખી વાત ભક્તિ હોય કે ગાંડ પણ કોઈ જાતનો વાંધો નતો.
3: જો આ માને રોવરાવ્યા ને એ બરાબર નહીં હો.
1: અમારી મંજુનું સગપણ નાનપણથી જ મેળીના સરપંચ રતિભાઈ વિરાણીના છોકરા દિનેશ વેરે કરેલું. દિનેશ એના બાપનો એકનો એક હતો. તેની મા એને નાનો મેલીને ગુજરી ગઈ. આટલા વર્ષ બરાબર ચાલ્યું અને હવે લગ્નને 3 મહિના બાકી હતા ત્યારે દિનેશને કોકે ઠસાવેલું કે મંજુના સાથળ પર કોડ છે. પંથકમાં પહેલા એક બે છોકરીઓના આવા ડાઘ પહેલી રાતે પકડાઈ ગયેલા, ત્યારે એમના ધણીઓએ એમને કાઢી મૂકેલી. એટલે દિનેશ ભવિષ્યમાં ભવાડો ન થાય એમ અગાઉથી ચકાસણી કરી લેવા માંગતો હતો. એણે કહેવરાવેલું કે
3: જો તમે કહેતા હોય ને હું આવીને ખાતરી કરીશ, નહીતર પછી મંજુલાને અહીંયા મોકલો.
1: ઉનાળાની બપોરે હું લેસન કરીને સૌજીયાતાના ઘેર રમવા જતો. એક અંધારિયા ભેજવાળા ઓરડામાં બપોરના નાહી ધોઈને એ માથું ઉડતી હોય કે દિનેશને લેટર લખતી હોય ત્યારે હું જઈ ચડતો અને પૂછતો કે મંજુ શું કરશો? હે
5: જો ને દિનેશને લેટર લખું છું,
1: એમાં મારું નામ લખ્યું કે નહીં? આવતી જતી ટપાલોમાં મારું નામ હોય એવો મારો આગ્રહ રહેતો. મંજુ લટકો મારીને કહેતી,
5: તારી ઘરવાળી તને લેટર લખશે ને એમાં તારું નામ લખશે, પણ બહુ તારે ઉતાવળ હોય ને તો જા ઘરે જઈને ગોળામ પાણી કોઈ નાખ.
1: પણ હું વ્યવહારુ મુશ્કેલી રજૂ કરતો કે મારે તો બહુ છે જ નહીં, એટલે હું ઘેર આવીને

0: अरे वो क्या रहा उसे?
1: तू कह तो वो तो काल लावी गई है। बोल, एक सोटला वाली लावी से एक बे सोटला वाली।
0: मुंजाई ने मोटा बाने पूछ तो क्या आमा सू फेर पड़े?
2: जो एक सोटला वाली वो होय ने एक काम घणी करे, बे सोटला वाली शंकर सजा मती मुसी आवे त्यारे घर नु काम करे ने।
0: એટલે હું થોડી વાર ગંભીરતાથી વિચારીને કહેતો, બાપા આપણે તો એક ચોટલા વાળી જ બહુ જોઈ, કામ નો કરે એવી ઘરવાળી હું કામની? મંજુ બે ચોટલા લેતી અને ઘરનું કામકાજ ખાસ કરતી નહીં, મંજુની વાતો ઘણી કહેતા
2: ન ભાઈ, અહીંયા બાપના ઘેર કામકાજ શીખ, નહીં તો તાર સાસરે તું ગાળ્યું ખાય બીજી અમને ખબરાવે।
0: પણ ભગતના પત્ની ચંચળમાં કહેતા,
3: ના હો મંજુ તો આપણા ઘરની લક્ષ્મી છે, એના જન્મ પછી જ આપણા ઘરનું દેવ ઉસાવ ગયું, એની પાસે કઈ કામ કરાવાય?
0: આ વાતનો ઘરમાં કોઈ ખાસ વિરોધ ન કરતું, એનું એક કારણ એ હતું કે ચંચળમાં એની બીજી દેરાણી જેઠાણી જેટલા સંસ્કારી ન ગણાતા, સૌજી આતા ઘણી એવાર કહેતા,
4: જવા દો ને, એ તો દાડિયાન દીકરી છે, એને બીજી શું ખબર હોય, દિવસમાં ચાર પાંચ વાર પેટ બળી જાય એવી ફળફળતી ચા ઢીચે ને આખો દી જાનવરની જેમ કામ કરે। અમારા બાપા ને એના દાદા નાનપણના ભેરુ, એટલે અમારા બાપા એના ભાઈબંધ વેન પાસું ન ઠેલ્યું,
0: એટલે ચંચળમાં થોડા અસંસ્કારી ખરા, પણ બોલવામાં કોઈની સાડાવારી ન રાખ્યો। પણ તે દી ચંચળમાં બબ્બે ગટકા ગાળો બોલેલા ને દિનેશનો ને એના બાપાનો નડીઓ દબાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરેલી ને સંભળાવેલું,
3: મંજુ મારી દીકરી છે, હવે તો ખરો કોઈ એનું પારખું કર, દાચું જરંગી નાખું ને।
0: આ બાબતમાં ઘરની બધી બાયો એક થઈ ગયેલી, અરે જકલમાં જેવી કોઠા ડાહી સ્ત્રી પણ ધ્રુજી ગયેલી, ભાઈએ કહ્યું કે
2: ભલે આ સંબંધ તૂટી જાય પણ આપણે મંજુના પારખા નથી કરવા, એટલે નથી કરવા, નથી કરવા।
0: સૌજી બાપા તરત જ મેળીએ જઈ આવેલા, એમણે રતિભાઈને કહ્યું,
4: અરે રતિભાઈ ભલા માણા, આપણા આટલા વર્ષના સંબંધમાં હું તમને ફટક્યું મોતી પરખાવતો હોઈશ?
0: પણ રતિભાઈનો એક જ જવાબ હતો,
5: સૌજીભાઈ આ દિનેશ આવડો અમથો હતો ત્યારથી એની બાપાથી થયેલ, એ અમારે ત્યાં રાજાની જેમ ઉછર્યો છે, ઈ કે દી તો અમારે દી ને ઈ કે રાત તો અમારે રાત।
0: આ જવાબ લઈને આવ્યા પછી ઘરના બધા પુરુષો ભેગા મળ્યા ને વિચારવા બેઠા કે શું કરવું। રામજી બાપાએ કહ્યું,
1: ભાઈ આનો તો હવે એક જ ઈલાજ, દિનેશની વાત માનવાની।
0: સૌજી હતા કે
4: દાદુઓ મારે કહી આવ્યો કે કાલ હવારે મંજુન તૈયાર કરે, એને કાલ અમરેલી ખોખર ખોખર ડાક્ટરના દવાખાને મોકલવાની છે, જો કોઈ પૂછે તો કહેવાનું કે મંજુના મામી બીમાર છે અને ખોખરના દવાખાને દાખલ કર્યા છે એટલે ખબર પૂછવા જાય છે, અને દિનેશને જે ખાતરી કરી હોય એ જાઓ આખી વાત પતાવી દો।
0: જાદવ મામા ગયા એથી પમણી ઝડપે પાછા આવ્યા,
4: અરે બાયું તો કહેશે આ સંબંધ તોડી નાખો,
0: આટલી નવાઈ તો સૌજી બાપાને દિનેશની વાતથી પણ નહોતી લાગી।
4: લ્યો બોલ્યા સંબંધ તોડી નાખો, અને બીજે સંબંધ જોડવા જાય તો ઓલા પહેલો પ્રશ્ન તો એ જ પૂછવાનો ને કે અગાઉનો સંબંધ કેમ તૂટી ગયો।
0: પણ વાઘજી આતાના ચહેરા પર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું તેજ છવાઈ ગયું, એ બોલ્યા,
1: જાદુ જોડ ગાડું અને તારી કાકીને મૂકી આવ્યો ને બાપાને ઘેર, ભાઈ આપણે કાલથી વ્યવહાર મૂકીને રાંધવા બેહી જાય। લો
0: જાદવ મામા કે
4: બાણા આ બાયુની અક્કલનો એક જગાએ એન્ડ આવી જાય છે, એનાથી વધારે વાત કરીએ ને તો આપણે મૂર્ખા કહેવાય, તું મોટો થાને તઈ આટલું ધ્યાન રાખજે। શું
0: સૌજી આતાએ કીધું,
4: હવે ઘાઘરા પલટણ કીધી એટલે થઈ ગયું।
0: પછી બધાએ ઊંડો શ્વાસ લઈને જોરથી હસ્યા, એ તો હું બાજુમાં બેઠેલો એટલે, નહીતર કોઈ બહારથી આવીને જોવે ને તો એમને તો એમ જ લાગે કે બધાએ ભેગા થઈને જકલમાંનો ખરખરો કરે છે। બીજે દિવસે મંજુને અમરેલી મોકલવાનું નક્કી થયું, જાદવ મામા ગાડું લઈને જાય અને બધું પતી જાય એટલે સાંજે પાછા આવતા રહેવાનું। મેં કહ્યું કે અમરેલીમાં જેસલ તોરલ ચાલે છે તો મારે એ જોવું છે, મને સાથે લઈ જવાનું નક્કી કર્યું। સવારે મંજુ રડતી હતી અને એ ઓરડામાં પલાટી વાળીને બેસી ગઈલી તે ઉઠવાનું નામ જ નહોતી લેતી, એટલે સૌજી બાપા ગુસ્સે થયા,
4: બા હવે કટલું મોડું, જલ્દી પતાવ નાખી વાત,
6: બા નથી જાવ મારે।
0: પછી જકલમાની આંખમાં આંસુ આવી ગયા, એમણે મંજુને બાવડેથી પકડીને ઉઠાડીને કહ્યું,
2: જા હવે નપ્પાઈ ના પાડે હું પડવાનું છે।
0: અને બળદના નિશ્વાસ સિવાય બધું જ શાંત હતું, ફક્ત ભગત જાણે ભગવાન

0: ખંભારે ચડીને બેઠા હોય એમ ઊંચે જઈને બોલ્યા,
1: બેન મંજુ તો અણસમજુ છે એટલે રડે, બાકી હવ હવે હવ હવ ના કરમ ભોગવવાના છે માં ભગવાન
0: કહીને ભગત રાજી થયા. એટલે લાગ્યું કે ભગવાને હા પાડી હોવી જોઈએ. મંજુએ રડતા રડતા જાદો મામાને કહ્યું,
2: ભાઈ આજી ગાડું વાડી લેને પાછું વાડી ને ગાડું
0: ખોખર ના દવાખાને પહોંચ્યા ત્યારે ત્યાં દિનેશ ની મોટરસાયકલ પડી હતી. જાદવ મામા એ મને કહ્યું,
1: હું તમાકુ લેતો
0: એક રૂમ માંથી દિનેશ બહાર આવ્યો અને મંજુને એક ઓરડો બતાવીને કહ્યું,
1: આયા આવી જા.
0: મંજુએ મને બે હાથથી સખત પકડી રાખ્યો.
2: તું સાથે રહેજો.
0: તો દિનેશ કે,
1: એનું કઈ કામ નથી.
0: પછી મને કહ્યું,
1: તું આયા જ રહેજે.
0: એ મંજુને ઓરડામાં દોરી ગયો અને એકાદ મિનિટ પછી સીટી વગાડતો બહાર આવ્યો અને એનું બુલેટ સ્ટાર્ટ કરીને જતો રહ્યો. પાછળથી મંજુ બહાર આવી. મેં એમ પૂછ્યું કે મંજુ શું થયું? એટલે બોલી કે,
2: આના કરતા તો મરી જવું બહેતર, મરી જવું બહેતર છે.
0: મેં આગળ પૂછ્યું પણ મંજુએ જવાબ ના આપ્યો, પણ રડ્યા જ કર્યું. થોડી વારમાં જાદવ મામા આવ્યા. એમણે મને પૂછ્યું,
1: શું થયું ભાણા?
0: મેં કીધું કે દિનેશ તો જતો રહ્યો અને મંજુ તો રોયા જ કરે છે.
1: કાંઈ આવો જલ્દી, નકર ફિલ્મનું મોડું થાય.
0: બીજે દિવસે સવારના 10 વાગે જાદવ મામા શ્રીફળ અને પેંડાનું પડીકું લઈને બજારેથી ઘરે આવ્યા અને સમાચાર આપ્યા કે
1: રતિભાઈ લગ્ન મોકલવાનું કેવડાવ્યું છે.
0: પછી નાળિયેર લઈને રસોડામાં નીચે ગાલીને બેઠેલી ત્યાં ગયા અને કહ્યું,
1: લાવ આ નારિયેલ મંજુને માથામાં ફોડીએ. આમ તો બધીએ બાયુને માથામાં ફોડવું જોઈએ. માળા બેગાથે નીડિયા રમણ કરતા હતા.
0: પછી તો વાઘજી બાપા ને રામજી હતા, બધાએ વારાફરતી રસોડામાં આવીને બાયુને ઠપકો આપી ગયા.
3: કાંઈ અક્કલ જ નહીં, જો તમારા પગલે હાલ્યા હોત તો ફજે તો થાત ના આખા સમાજ.
0: છેલ્લે સૌજી હતા પણ આવીને ઠપકો આપી ગયા.
1: કાંઈક પ્રશ્ન ઊભો થાય એટલે અક્કલથી કામ લેવાય.
4: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ભોપાલ સ્ટેશને માજીને લેવા તેનો પુત્ર, પુત્રવધુ અને બે નાના બાળકો આવ્યા. બંને બાળકો બા આવ્યા કહીને કૂદવા માંડ્યા. પેલો મુસલમાન પ્રવાસી ઉતરીને જતા જતા માજીને કહે, ખુદા હાફિઝ. જય શ્રી કૃષ્ણ ભાઈ, માજીએ જવાબ આપ્યો, હું શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. ડબ્બો ખાલી થયો પછી માજીનો સામાન નીચે ઉતારવા તેનો પુત્ર અંદર આવતો હતો. મેં તેને અટકાવ્યો અને બેગો બહાર અંબાવી. માજી પોતાની પુત્રવધુ સાથે વાતોએ વળગ્યા હતા. હું નીચે ઉતર્યો કે માજીએ પૂછ્યું, ક્યાં જવાનું બેટા? મારે હજી આગળ જવાનું છે, સાંજની ગાડીમાં, મેં જવાબ આપ્યો. સારું ભાઈ, આવજે. માજી સાવ અકારણ મને વિદાય આપતા બોલ્યા અને સાડેલાનો છેડો માથા પર સરખો કરતા આગળ કહ્યું, માં નર્મદા તારી રક્ષા કરે. માડી, મેં કહ્યું. નદી તે રક્ષા કરે કે ડૂબાડે? મેં માત્ર મજાક કરી હતી કે માજીની ધર્મપરાયણતાનો ઉપવાસ કર્યો હતો તે તેનો પુત્ર કે પુત્રવધુ સમજી ન શક્યા. બંને જરા વિચલિત થઈ ગયા. માજીએ સ્વસ્થ ચિત્તે જવાબ આપ્યો, એ તો જેવી જેની ભાવના બેટા. ભાવના, હું મનોમન ચીડાયો અને ચાલવા માંડ્યો. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આદિવાસી કલ્યાણ કેન્દ્રની ભોપાલ શાખા બહુ શોધવી ન પડી. મેં ધાર્યું હતું તેમજ બજાર વચ્ચે ભાડાની ઓરડીઓમાં આ શાખા હતી. એકાદ બે આદિવાસીઓ કદાચ આ કેન્દ્રનો ઉપયોગ હોસ્ટેલ તરીકે પણ કરતા હોય તેવું ત્યાં પડેલા બિસ્તરા અને ઘોડામાં ગોઠવાયેલા કપડાં પુસ્તકો પરથી લાગ્યું. ચડ્ડી ખમીસ અને ટોપી પહેરેલો એક યુવાન મધના બાટલા ખોખામાં પેક કરતો હતો. બીજો એક જણ રજિસ્ટરમાં કશુંક લખતો હતો. રાતની ગાડી વતી ટિકિટ મિલી હવે હે? તેણે મને સીધું જ કહ્યું. કદાચ મારા સામાન અને સફરની નિશાનીઓવાળા દેખાવ પરથી તે મને ઓળખી ગયો. સુપ્રિયાજીને કહેલવાયા હવે, તેણે ખાનામાંથી ટિકિટ મને આપતા કહ્યું. ગુપ્તાજી ગાડી પર લેણે આવેંગે જીપ મેં. મેં ટિકિટ લીધી અને તપાસીને ખિસ્સામાં મૂકી. ઉપરના માળે મારે રહેવું હોય તો ત્યાં કમરો ખાલી હતો, પણ હું ત્યાં રહી શકું તેમ મને ન લાગ્યું. મેં સ્ટેશન પર પાછા જઈને રિટાયરિંગ રૂમમાં જ રહેવાનું પસંદ કર્યું. બપોર આખી ઊંઘમાં કાઢી. સાંજે સ્ટેશન બહાર થોડી લટાર મારી. રાત્રે મારી ટ્રેન. ગાડી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ પેસેન્જરો ઓછા થતા ગયા. રિઝર્વેશનનો કોઈ અર્થ જ ન રહ્યો. કોચ લગભગ ખાલી હતો. રેલવેનો અધિકારી, જરા સાચવજો, જરૂર પડે તો હું બીજા મિત્રો સાથે આગળની બોગીમાં જ છું, કહી જતો રહેલો. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

રાત વધતી ગઈ તેમ થોડા નવા પેસેન્જરો આવ્યા. અર્ધનગ્ન, તીર કામઠાધારી, નાની મોટી પોટલીઓ અને માટીની કે એલ્યુમિનિયમની ઘડુલીઓ સાથે રાખીને ચડતા. ઘડીભર મને થયું કે બધાને નીચે ઉતારી મૂકું કે ટીસીને બોલાવી લાવું, પણ એ બધા ઉપદ્રવ કરે તેવું ન લાગ્યું. બિચારા સંકોચવશ સીટ પર બેસી પણ ન શક્યા. નાના નાગોડિયા, દુબળા પાતળા બાળકોને બોગીની ભોંય ઉપર સુડાવીને તેઓ પણ ત્યાં જ નીચે બેસી રહ્યા. હવામાં બીડીની ધુમાડીઓ છોડતા એકાદ બે જણની સામે મેં જોયું કે તેમણે તરત જમીન પર ઘસીને બીડી બુઝાવી નાખી. એક કાળી નમણી યુવતી ઊભી ઊભી બારી બહાર જોઈને કંઈક ગાતી હતી. આટલા અંધકારમાં તે બહાર કયું જગત નિહાળવામાં પડી હશે? તે આનંદથી ગાય છે તેનું કારણ પણ મને ખબર ન હતી, ન તેના ગીતના શબ્દો હું સમજતો હતો. આમ છતાં તેને ગાતી જોવાનું મને ગમતું હતું. તેનામાં એવું કંઈક હતું જે તેના સાથી આરણ્યકોથી તેને અલગ તારવતું હતું. વચ્ચે વચ્ચે પવને ઉડાડી મૂકેલા વાળ સરખા કરવા તે બારી પાસેથી ખસીને આ તરફ ફરતી. વાળમાંથી કાળો દોરો છોડી હોઠ વચ્ચે દબાવી બે હાથે વાળ સરખા કરીને ફરી બાંધતી. એકાદ વખત મારા તરફ નજર પડતા તે હસી પણ ખરી, પછી પાછી બારી બહાર ડોકાઈને ટ્રેનની આગળ પાછળની દિશામાં ક્ષિતિજ તરફ અને આકાશમાં ટમકતા તાલાવ તરફ નજર માંડીને ગાવા લાગતી. મેં અઢળક સુખ સગવડ ધરાવતા માનવીઓને પણ આટલી સાહજિક અને નફકરી અવસ્થામાં જોયા નથી. મેં પોતે પણ કોઈ પ્રશ્નો ન હોવા છતાં આવી સાહજિક પળો ક્યારેય માણી નથી. તો અનેક અછતો વચ્ચે પૂરતા કપડાં અને ખોરાક પણ ન પામતી આ યુવતી આટલી સુખમયી કેમ દેખાય છે? કદાચ તેની સુખ માટેની સમજણ મારી સુખ વિશેની વ્યાખ્યાથી અલગ હશે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

મારે ઉતરવાનું હતું તે સ્ટેશન વહેલી પરોઢે આવ્યું. ટ્રેન ધીમી પડી. અજવાળું થવાને હજુ થોડી વાર હતી. તારા જડિત આકાશની પૃષ્ઠભૂમિમાં આ સમગ્ર વિસ્તાર પર્વતો અને ટેકરીઓથી ઘેરાયેલો લાગ્યો. હું ઉઠ્યો, મારો સામાન ભેગો કર્યો. આદિવાસીઓનું ટોળું ગભરાટમાં હોય તેમ ચીસાચીસ કરતું, ઊંઘતા બાળકોને જગાડતું નીચે ઉતરવા તલપાપડ થઈ રહ્યું હતું. ટ્રેન ઊભી રહેતા વાર બધા કૂદી કૂદીને નીચે ઉતર્યા. બહાર પ્લેટફોર્મ નથી તે મને ખ્યાલ આવ્યો. મારો સામાન હું દરવાજા પાસે લાવ્યો. ત્યાં નીચે ઉતરી ગયેલા માણસોએ તે ખેંચી લીધો. હું સંભાળપૂર્વક ઉતર્યો ને ટ્રેને આગળ વધવાની સૂચના આપતી સીટી વગાડી. હવે મને ખ્યાલ આવ્યો કે આ સ્થળે પ્લેટફોર્મ તો નથી જ, સ્ટેશન પણ નથી. થોડી આગળ પતરાની છાપરી છે, ન ટિકિટ આપનાર ન ટિકિટ પાછી લેનાર. મારો સામાન લઈને ટોળું ચાલતું થયું. અરે ઓ, ઊભા રહો, મેં બૂમ પાડી. મારે તમારી સાથે નથી જવાનું. બધા ઊભા રહ્યા. સ્ટેશન છાપરી પાસે મારો સામાન ઉતાર્યો અને પેલી ગીતો ગાતી હતી તે છોકરીએ મારો બિસ્તરો માથે મૂકીને આગળ નીકળી ગઈ હતી. તેણે એક જણે બૂમ પાડીને કહ્યું, પૂર્યા હો, વાપસ આવ, ની જાણે રો અને આપને સાથ. તો કેથે જાવ? પૂછતી પૂર્યા પાછી આવી અને ખિલખિલ હસી. મરે રે થે કિલા, તેણે મને કહ્યું. તે મારી સામે મારો સામાન મૂકીને બાજુમાં ઉભડક પગે બેઠી અને નાના બાળકને સમજાવતી હોય તેમ ભાગ આવે હે થે કહીને તેણે પોતાને આવડતી હોય તેવી ભાષામાં મને સમજાવ્યું કે અહીં એકલા રહેવાય નહીં. રીંછ આવે અને ક્યારેક વાઘ પણ આવે, કદાચ એ બંનેમાંથી કોઈ ન પણ આવે, તોય મારે આ જંગલોમાં ક્યાંય જવું હશે તો આટલું સામાન લઈને એકલા જવાની શક્તિ મારામાં છે એવું માનવા તે તૈયાર નથી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

ગુપ્તાજી મને લેવા આવવાના છે. મેં કહ્યું, તારું ગુપ્તા તો સેટ હોવે હે, આવેગા દિન નીકળે બાદ. પૂર્યાએ કહ્યું, હું બેઠું હું તારે સાથ. મને એકલો છોડવાનું તેને મન ન હતું. મને પૂર્યા રોકાય તે સામે વાંધો ન હતો, પણ ગુપ્તાજી મને લઈ જાય પછી પૂર્યાને તો એકલા જ જવું પડે. તેથી મેં કહ્યું, ના, અજવાળું થતાં કંઈક વાર નહીં લાગે. તે બધાએ ટોળે વળીને કંઈક વાત કરી. થોડી વારે બધા પોતપોતાના પોટલા અને નાના છોકરાને ઉચકીને અંધકારમાં જ ઢોળાવ ઉતરી ગયા. ક્યાંય સુધી હું એકલો બેસી રહ્યો. ઢોળાવ ઉતરી રહેલા આદિવાસીઓની વાતચીત કોલાહલ રૂપે મારા કાન સુધી પહોંચી રહી. તારાઓ ઝાંખા થયા અને ઉજાસ વધી.

ત્યારે વૃક્ષોની છવાયેલા પહાડો અને ઊંડી ખીણો નજરે પડ્યા. રાત્રિભર શાંત સૂઈ રહેલું અરણ્ય જાણે કે આળસ મરડતું હોય તેમ ઢોળા ઉપર છવાયેલા વૃક્ષો લહેરાયા. આટલામાં ક્યાંય સપાટ ભૂમિ હશે તો તે ખીણોના તળિયે, પહાડોના મસ્તક પર, કે આ સ્ટેશનની છાપરી કે રેલવે ટ્રેક જેવી જગ્યાએ. બાકીનો આખો વિસ્તાર ખીણો, ટેકરીઓ અને અરણ્યોથી છવાયેલો છે. અજવાળું થતાં જ મને સમજાયું કે સ્ટેશનની છાપરીની બહારથી તો સીધો અરણ્યોમાં ઉતરતો રસ્તો જ છે. અહીં સુધી જીપ આવી શકે તો પણ પાછા જવા માટે જીપને વાળી શકાય તેવી જગ્યા અહીંયા નથી. કદાચ થોડે આગળ જાઉં તો જીપ આવતી હોય કે આવીને મારી રાહ પણ જોતી હોય તેવું વિચારીને મેં મારો સામાન ઉંચકીને આગળ જવાનું નક્કી કર્યું. મને પુરિયા પર ચીડ ચડી. જીપ કે બસ જેવા સાધનો ક્યાં ઊભા રહે છે તે પણ તેને મને ન જણાવ્યું. આમ પાછી મારી ચિંતા કરતી હતી. મેં બિસ્તરો પીઠ પર બાંધ્યો અને બાકીનો સામાન હાથમાં લઈને ઢોળા ઉતરવો શરૂ કર્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પાંચેક મિનિટ ચાલ્યા પછી રસ્તાની એક તરફ નાનકડું મેદાન આવ્યું. એક તરફના છેડે સીધી કરાડવાળી ખીણ, મેદાનની વચ્ચોવચ્ચ રાયણનું મોટું વૃક્ષ ઘેરાવદાર છત્ર જેવું મેદાનને ઢાંકતું ઊભું છે. વૃક્ષની ચારે તરફ પથ્થરો ગોઠવીને વચ્ચે રેતી ભરીને ઉટલો બનાવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ તરફથી મધુમાલતીની વેલ વાવીને વૃક્ષ પર ચડાવાઈ છે, જેને નાનકડું પ્રાકૃતિક ઘર. ઓટલાના પથ્થર પર કાળા રંગથી લખ્યું છે મુનિકા ડેરા, અને બીજા પથ્થર પર લખ્યું છે બીતુબંગા, અને ત્રીજા એક પથ્થર પર નજર પડતા જ હું થંભી ગયો. પ્રિય લ્યુસી, અત્યારે જ તને પત્ર લખવાનું મન થઈ આવ્યું, સાથે આજ સુધીની ડાયરી ઉતારી મોકલું છું, તે પ્રોફેસર રુડોલ્ફને માટે છે. અહીં એક ઘટાદાર વૃક્ષ તળે એકલો બેસીને મુનિકા ડેરા અને બીતુબંગાના અર્થ વિચારતો આ પત્ર લખું છું. હું બેઠો છું તે કોઈ મુનિનું સ્થાનક હશે, પરંતુ બીતુબંગા એટલે શું તે હું નથી જાણતો. હું જે ઉટલા પર બેઠો છું ત્યાં આ બધા શબ્દો લખેલા છે. અહીં ત્રીજી એક આકૃતિ પણ મેં જોઈ, અને તે કારણે જ અત્યારે તને પત્ર લખવા બેઠો છું. તને યાદ હોય તો ગયા વર્ષે આપણે ગ્રાન્ડ કેનિયન ગયેલા ત્યારે તું મને અને પ્રોફેસરને રાત્રે આકાશ દર્શન કરાવતી હતી. મને આખું આકાશ તો યાદ નથી, પરંતુ મૃગ શીર્ષ અને શ્વાન મંડળ તો તે અમને વારંવાર બતાવેલા. એમાંય શ્વાન મંડળનો મુખ્ય ચમકતો તારો વ્યાસ મને બરાબર યાદ છે. લ્યુસી, એ શ્વાન મંડળની આકૃતિને મળતી આકૃતિ અહીં એક પથ્થર પર દોરેલી છે. હું ખાતરીપૂર્વક તેને શ્વાન મંડળ એટલા માટે નથી કહેતો કે આ આકૃતિમાં વ્યાધને સ્થાને એકને બદલે બે ટપકા છે. વધારાનું એક ટપકું ન હોત તો હું તે આકૃતિ શ્વાન મંડળની જ છે તેમ લખી શક્યો હોત. હું આટલું લખી રહ્યો હતો ત્યાં જીભની ગરગરાટી સંભળાઈ. બે કાગળ વચ્ચેનો કાળો કાર્બન કાઢીને મેં અધૂરો પત્ર ડાયરીના પાના વચ્ચે મૂક્યો અને રસ્તા તરફ જોતો બેઠો. થોડીક ક્ષણોમાં વળાંકમાંથી જીપ બહાર આવીને ઊભી રહી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નમસ્તેજી, કહેતો ગૌર વર્ણનો આધેડ ઉંમરનો માણસ ડ્રાઈવરની બાજુની સીટ પરથી નીચે ઉતર્યો. પ્રભાવશાળી મુખમુદ્રા ધરાવતા તે સજ્જન પોતે જ ગુપ્તાજી હોવા જોઈએ તેવું અનુમાન મેં કર્યું. આગળના ભાગે ટાલ પડવી શરૂ થઈ ગઈ હોવાથી તેમનું વિશાળ કપાળ તડકામાં ચમકતું હતું. કપાળમાં તિલક, પાછળ ખભા સુધી ઝૂલતા ઓળિયા, ઝીણા વણાટની સભેટ ધોતી, જબ્ભો અને ખભે પીળો ખેસ. પોતાના મસ્તક પર હાથ ફેરવતા તેઓ શ્રીહરિ તેવું બોલ્યા અને મારી તરફ આવ્યા. એ જ સમયે જીપની પાછળની સીટમાંથી લગભગ લ્યુસીની જ ઉંમરની લાગતી યુવતી ઉતરી. ગુલાબી રંગની સાડી અને ખભા ઉપર ભરત ભરેલો થેલો સરખા કરતી તે પણ મારા તરફ આવી. કદાચ તે ગુપ્તાજીની પુત્રી હશે તેવું મેં વિચાર્યું. લો સુપરિયા, મિલો તમારા મહેમાન છે, ગુપ્તાજીએ પેલી યુવતી તરફ ફરતા કહ્યું. મારું શ્વાસ થંભી ગયું. આ સુપ્રિયા ભારતીય, દુબળી પાતળી ચમકતા આનંદી નૈનોવાળી, મારી સામે હસીને હાથ જોડતી યુવતીને હું જોઈ રહ્યો. આ તો કોલેજ કે યુનિવર્સિટીમાં ભણાવતી હોવી જોઈએ, આ કોઈ કંપનીમાં એક્ઝિક્યુટિવ હોવી જોઈએ. આને સાધુ કે આ નિબિડ વનો વચ્ચે આદિવાસી કેન્દ્ર ચલાવવું પડે? મારા આશ્ચર્યને પ્રગટ થતું રોકવા મેં મારી તમામ શક્તિ લગાવી દીધી. મેં હસીને સામે હાથ જોડ્યા અને કહ્યું, હલો. જવાબમાં સુપ્રિયાએ હસીને ડોક નમાવી. પછી કહ્યું, ગુપ્તાજીના પૂજાપાઠ પૂરા થયા પછી અમે નીકળ્યા એટલે મોડું થયું. બોલતા બોલતા તે આગળ જઈ ઓટલા પર બેસતા કહે, થોડી પેટ પૂજા કરી લઈએ પછી નીકળીએ. તમે ગોઠવો તેમ, મેં કહ્યું. ડ્રાઈવર જીપમાંથી ટિફિન, થર્મોસ અને બીજું સરસંજામ લાવ્યું. ગુપ્તાજી શાંતિથી ઓટલા પર બેઠા હતા અને થોડી થોડી વારે શ્રીહરિનું ઉચ્ચારણ કરી લેતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પોતાના ખભે લગાવેલો થેલો તેણે બાજુ પર મૂક્યો. બીજા હાથમાં એક પુસ્તક હતું, તે તેણે થેલા પર મૂક્યું. મેં પુસ્તક હાથમાં લઈને જોયું અને તેના પર અંગ્રેજીમાં છપાયેલું નામ વાંચ્યું, મહાભારત. તેના અનુવાદકનું નામ પણ મેં વાંચ્યું, કમલા સુબ્રમણ્યમ. તમે વાંચો છો? મેં પુસ્તક હાથમાંથી પાછું મૂકતા પૂછ્યું. સુપ્રિયાએ ટૂંકા અક્ષરે જવાબ આપ્યો અને પ્લેટ સાફ કરીને ગોઠવતા સામું પૂછ્યું, તમે વાંચ્યું છે? હું હસી પડ્યો. મેં તો નથી વાંચ્યું. નાનો હતો ત્યારે મિશનરી સ્કૂલમાં ભણ્યો, પછી પરદેશ. ત્યાં તો વાંચવાનો સમય મળે તો પણ મિત્રો જીતવાની કળા, આ કળા તે કળા, અમે બંને એકસાથે હસી પડ્યા. આવો જી, ગુપ્તાજીએ તાંબાનો નાનો ઘડો હાથમાં લેતા મને કહ્યું. થોડે દૂર જઈને તેમણે હાથ ધોયા અને ઘડો મારા તરફ લંબાવ્યો. ગુપ્તાજીના હાથમાંથી ઘડું લેતા મને મારી નાની માનું ઘર યાદ આવ્યું. કચ્છમાં થોડું રહ્યો ત્યારે શાંતા મામી દૂર દૂર તળાવથી કે રામ આતાના કોષથી પાણી ભરી લાવતા. આવો જ ઘડો તેમના માથા પરના હાંડાની ઉપર ચમકતો. ક્યારેક ચંદરમાસીની રેણુ પણ સાથે જતી તો તે આવો ઘડો લઈને આવતી. મને ક્યારેક ઘડો ભરી લાવવાનું મન થતું. હું સાંજે જતો પણ ખરું, પરંતુ મને ઘડો ઉપાડવા દેવામાં ન આવતો. છોકરાએ કરવાના અને છોકરીઓએ કરવાના કામો વચ્ચે સ્પષ્ટ ભેદરેખા હતી. બિચારા મામી, એમને ક્યાં ખબર છે કે એમનું ભાણિયું ત્યાંથી ગયા પછી બધા જ કામ જાતે કરતો થઈ ગયો છે. સહેજ હસીને મેં ઘડો નમાવીને હાથ પગ ધોયા અને ઉઠલા પર જઈને બેઠો. સુપ્રિયાએ નાસ્તો કાઢ્યો, ચાના પ્યાલા ભર્યા અને ગુપ્તાજી માટે કલાઈ કરેલા પિત્તળના પ્યાલામાં ચા ભરવામાં આવી. ડ્રાઈવરની થાળીમાં નાસ્તો મુકાઈ ગયો હતો. તે પોતાનો ભાગ લઈને જીપ તરફ ચાલ્યો. એ ભાઈ, ઊભા રહો. ગુપ્તાજીએ ચા પહોંચાડી સુપ્રિયા ડ્રાઈવર તરફ જોઈને બોલી, ત્યાં નથી જવાનું, અહીં ઉઠલે બેસ. શેઠ સામે ન બેસવું હોય તો અહીં મારી પાછળ બેસ, હું નહીં અભડાવું. ડ્રાઈવર થોડો અચકાઈને ઊભો રહ્યો પણ આવ્યો નહીં. ત્યાં જીપ પાછળ જઈને જ બેઠો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ

આપણે કોઈ મુનિ મહારાજના સ્થાનકને અભડાવતા તો નથી ને? મેં મુનિકા ડેરાને યાદ કરતા પૂછ્યું. સુપ્રિયા સહજી ખસી અને નાસ્તાની પૂરી હાથમાં લેતા બોલી, આ સ્થાનક અમારા બીતુબંગાનું છે, એમના માટે મારાથી અભડાવવાનો પ્રશ્ન નથી. અને જે મુનિ માટે એમણે આ ડેરો બનાવ્યો છે તે મુનિ અહીં ક્યારે પધારશે તે કોઈ જાણતું નથી. કદાચ આવી ચડે તો પણ એ મુનિ કોઈથી અભડાય તેવા નથી. સુપ્રિયા કયા મુનિની વાત કરે છે તે હું સમજી ન શક્યો. બીતુબંગા માટે તેણે અમારા બીતુબંગા કહ્યો એટલે આ નામ તો તેના આશ્રમના કોઈ અંતેવાસીનું જ હશે એવું મને લાગ્યું. ક્યાં મુનિનું સ્થાનક છે? મેં પૂછ્યું. એ તમે લોકોને જ પૂછજો ને. સુપ્રિયા ફરી હસી અને બોલી, એમને મળશો ને સાથે રહેશો એટલે આવા તો કેટલાય ડેરા બતાવશે. નાસ્તો પૂરો કરીને ઊભા થવાનું ન હોત તો બીતુબંગા તે એ લોકો એટલે કોઈ જૂથ વિશે કે જાતિનું નામ છે તે કે બીજું કંઈ તે જાણવા મળત. પણ સુપ્રિયાએ વાસણો લઈને ઓટલેથી ઉતરીને ચાલવા માંડ્યું એટલે હું પાણી લઈને તેની પાછળ ગયો. અમે વાસણ સાફ કર્યા, થેલીમાં ભર્યા અને જીપમાં મૂક્યા. ડ્રાઈવર જાળી પાછળ જઈને બીડી સળગાવતો હતો. ધીમે ચાલી ગુપ્તાજી આવ્યા અને અમે જીપમાં ગોઠવાયા. ડ્રાઈવર આવ્યો એટલે મેં પૂછ્યું, કેન્દ્ર પર ક્યારે પહોંચીશું? જી આજ તો રોકેંગે આપણે ઘર, કલ કી બાતમાં જવાય આશ્રમ મેં, ગુપ્તાજીએ જવાબ આપ્યો. સાતમે મોડ પર છોડી દેવે સુપ્રિયાને, એનું કામ પતાવી રાત તક આવી જાય પછી કલ નીકળ લેવે. ગુપ્તાજીની બોલવાની છટા અનેરી હતી. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આવી વસેલા માનવીઓની ભાષા કોઈ નવો જ લહેકો અને શબ્દોની ભેળસેલ પામીને વધુ મીઠાશ પકડતી લાગે છે. હું અહીંથી ગયો ત્યારે મારી બોલી સાંભળવામાં કેટલાય સાથી વિદ્યાર્થીઓ વારંવાર મને વાતો કરાવતા તે યાદ આવતા મને રોમાંચ થયો. થોડે આગળ જઈને જીપ ડામરને રસ્તે ચડી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક

દસવા મૂળ સે પેદલ કેડી જાવે આશ્રમ સુધી, ગુપ્તાજી મને ઉદ્દેશીને કહેવા માંડ્યા. સાતવા મૂળ સે બી જઈ શકે પણ થોડા લંબા રસ્તા પડે, કહીને મને અહીંથી ભૂગોળ સમજાવવા માંડ્યા. જંગલના રસ્તાઓ કેડીઓના ભૂમિયા અને સામાન લઈને જનારા બંધા, એટલે કે ભાર વહન કરનાર મજૂર, બધું જોઈએ. એકલા ક્યાંય જવાય નહીં, તે પોતે પણ ક્યાંય જતા નથી, જાય તો જીપમાં અને જીપ લઈ જઈ શકે ત્યાં સુધી. એકમાત્ર આદિવાસી કલ્યાણ કેન્દ્ર જેવું સ્થળ છે જ્યાં ગુપ્તાજી પગે ચાલીને જાય. અપણે ગણેશ શાસ્ત્રી કા કામ હૈ ભાઈ, તેમણે કારણ કહ્યું. ઓર અપણી સુપ્રિયા કા જાણા તો પડે રે, કહી તેમણે ફરી મસ્તક પર હાથ ફેરવ્યો અને બોલ્યા, શ્રી હરિ. આ ગણેશ શાસ્ત્રી પણ કેન્દ્રનો કોઈ મહત્વનો કાર્યકર્તા હશે, મેં વિચાર્યું. જીપ ઊભી રહી. ડામરના રસ્તાની થોડી દૂર ટીકરીના ખોળામાં બેઠા હોય એમ નાના નાના 8-10 ઝૂંપડા હતા. થોડા માણસો પણ હતા. જીપ જોઈને તેઓ આગળ આવી ઊભા રહ્યા. સુપ્રિયા નીચે ઉતરી અને આગળ આવી. મને કહ્યું, તમને રસ પડે તેવું છે પણ ફરી આવીશું, આજે તો હજી આવ્યા જ છો. જય શ્રી કૃષ્ણ. ગુપ્તાજીએ હાથ જોડ્યા અને જીપ ચાલી. જમણી તરફના ડુંગર પાછળ વળતા સામે જ દક્ષિણ ક્ષિતિજે સૂર્યપ્રકાશમાં ચમકતી નદીના વળાંકો દેખાયા. લીલા ઘેઘૂર વનો વચ્ચે

ખીણમાં ચાંદીના દૂર જેવી ધારા જોઈ ગુપ્તાજીએ તે તરફ હાથ જોડ્યા અને બોલ્યા, નર્મદે હર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નર્મદા છે? મેં સહસા પૂછ્યું. નર્મદા અહીં આટલે દૂર સુધી? મારા આશ્ચર્યની અવધિ આવી ગઈ. ઓહી ઓહી તો હે, ગુપ્તાજીએ કહ્યું, અહીંયા તો સબ કુછ નર્મદા જ હૈ. હું કોઈ અજાણ્યું ખેંચાણ અનુભવતો હોઉં તેમ નદીને એકી ટસે નીરખી રહ્યો. બે રાત પહેલાં ભરૂચના પુલ તળે ફાટ ફાટ પાણી ભરી ધીમે ધીમે સરકતી વિશાળ વહના નર્મદા આટલી સફરને અંતે અહીં પણ હશે તે માનવું મારા માટે સહેલું ન હતું. નર્મદા એક મોટી નદી છે તે મને ખબર હતી, પણ તેના મૂળ છેક આટલે દૂરથી વહેતા હશે તે હું નહોતો જાણતો. અહીંના જંગલોમાંથી નીકળતી હશે? મેં પૂછ્યું. નહીં રે, ગુપ્તાજી બોલ્યા. નીકળે હૈ દૂર સે, મેકલ કે પહાડ સે. યહાંથી એક રાત ભર અને બીજા આધા દિન રેલ સફર કરો તબ જાકે પહોંચો અમરકંટક. ઓહી જ નર્મદાજી કા જન્મ સ્થાન. અમરકંટક સે નીકળે તો 1200 મીલ બહેર કે સમંદર સે મિલે હૈ મૈયા. ગંગા, યમુના, બ્રહ્મપુત્ર આ ભારતની મોટી નદીઓ છે તે મને ખબર છે. તે નદીઓ ક્યાંથી નીકળે છે તે ખબર હોવા છતાં ક્યાં જઈને કેટલે દૂર સાગરને મળે છે તે વિશે હું અજ્ઞાત જ

આમ ભારતની મોટી લાંબી નદીઓના મારા લિસ્ટમાં આ ત્રણ સિવાયની એક નદીનું નામ આજે ઉમેરાયું, નર્મદા. વધુ એકવાર તેને જોઈ લઉં તે પહેલાં જીપ વળાંક વળી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં હું તમને જલ્દીથી મળીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

લોપાલન પુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજી એઆર. લઈને આવું છું ડોલર વહુ, સુધા મૂર્તિ લિખિત આ નવલકથાના અંશોને, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આપણે શરૂઆત કરીએ ગત એપિસોડના અનુસંધાનથી, કે જ્યાં બંને મિત્રો એ પેલી છોકરી સાથેના પોતાના નવા સંબંધની વાત કરી રહ્યા, અને એક દિવસ એક ટેલિગ્રામ આવી પહોંચ્યો. શ્યામે જાણ્યું કે હવે તેને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોમાં નોકરી મળી છે. તાર હાથમાં રાખીને તે આનંદથી ગોળ ગોળ ફર્યો. હવે તે અમદાવાદમાં જ નિમાશે અને ક્યાંય તેની બદલી નહીં થાય. બીજું, એ તક કદાચ ઊભી થાય કે તેને અમેરિકા પણ જવા મળે, અને આ જ તો તેની મોટામાં મોટી ઈચ્છા હતી. અમદાવાદમાં રહેવાની નહીં, પરંતુ હજારો માઇલ દૂરના પૈસાના મક્કા જેવા અમેરિકા પહોંચવાની. તેના કુટુંબ પાસે તેને અમેરિકા મોકલવાની શક્તિ હતી નહીં, તેથી જ શ્યામને એક એવી સંસ્થા સાથે જોડાવવું હતું જે તેને એ દેશમાં મોકલવાના સાધનરૂપ બની જાય. જ્યારે તેણે ઇસરો માટે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું, જો તમારી પસંદગી આ નોકરી માટે થાય તો સંભવ છે કે તમને અમેરિકા મોકલવામાં આવે, તો પ્લીઝ તમારો પાસપોર્ટ તૈયાર રાખજો. અને એટલે જ તો એપ્લાય કર્યો હતો શ્યામે આ નોકરી માટે. વાત આગળ ક્યાં વધે છે, પોતાના પેલા અંકુરણ પામેલા પ્રણય સંબંધનો શું થાય છે, એ જ તો સમગ્ર વાતને આપણે જાણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત

વલસાડની એક બેંકના ટેકનિકલ ઓફિસર તરીકેની તેની અત્યારની નોકરી કદી આ અમેરિકા જવાનું સ્વપ્ન પૂરું કરી શકી ન હોત. આ નોકરી તેણે એટલે જ સ્વીકારી હતી કે ત્યાં સુધી તો કોઈ બીજો વિકલ્પ તેની પાસે ન આવે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત નવલકથા ડોલર વહુ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ તેના અંશોને આરજે એઆર એટલે કે મારા સ્વરમાં. ભીમા કાકા એ ઉતાવળે નીચે આવ્યા અને તે જોઈ રહ્યા હતા કે શ્યામ પોતાનો સામાન બાંધી રહ્યો હતો. તેમણે કહ્યું, મેં સાંભળ્યું કે તને વધુ સારી નોકરી મળી છે અને તું પાછો તારે શહેર જવાનો છે. શ્યામે તેમની તરફ વળીને કહ્યું, હા બહુ સારી વાત છે, પણ અમને તારી યાદ આવ્યા કરશે. તું અહીં રહ્યો અને અમે ખુશ થયા. જ્યારે પણ તું આ ગામ આવે ને તો અમને યાદ કરીને અમારી સાથે જ રહેવા આવી જજે. કોઈ હોટલમાં કે મિત્રને ત્યાં રહેવા ના ચાલી જતો હોને. અને કાકા, તમે જો કદી અમદાવાદ આવો તો અમને મળવા આવશો ને? શ્યામે પણ સામે પૂછ્યું અને કહ્યું, હું કદાચ આવીશ પણ ખરો. મારી બહેન ત્યાં વાડજમાં રહે છે અને મને એને ત્યાં ઘણા વખતથી બોલાવ બોલાવ પણ કરે છે. હવે હું આવીશ તો તમારા બંનેની મુલાકાત ચોક્કસ લઈશ. રાત્રે જ્યારે શ્યામ અમદાવાદની ગાડી પકડવા સ્ટેશને પહોંચ્યો ત્યારે તેને મીનાક્ષી યાદ આવી. તે તેને શું ભેટમાં આપી શકે? તેને તે શું કહેશે? છેવટે તેણે એક વિખ્યાત લેખકના કવિતા સંગ્રહનું પુસ્તક તેને ભેટ આપતા કહ્યું હતું, મારા તરફથી આ નાનકડી ભેટ સ્વીકારો. અહીં તમારા ગીતો રેડિયો પર નથી સાંભળી શક્યો અને હવે નહીં જ સાંભળી શકું, કેમ કે અહીંના રેડિયોનું સિગ્નલ અમદાવાદમાં સંભળાતો નથી. વાત અહીંયા સિગ્નલ ગીતો અને રેડિયોની હતી કે લાગણીના સંબંધો જે હજુ શરૂઆતના અંકુરણ પર પહોંચ્યા હતા એના ઉપર અલ્પવિરામ કે પૂર્ણવિરામ આ નિશ્ચય કરવાનો હતો. શું થયું એમના જીવનમાં એ વાતો તો આપણે આ નવલિકાના આગળના અંશોમાં માણતા રહીશું, પણ અત્યારે પછી સંવાદમાં શું જવાબ મળે છે એ જાણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મીનાક્ષીએ શ્યામના જવાબમાં દુઃખભર્યું સ્મિત વેર્યું અને નજર ફેરવી લીધી. આ છેલ્લી મુલાકાત હતી. હવે તે ફરી શા માટે વલસાડ આવે? તે પોતે પણ શા માટે અમદાવાદ જાય? અને જો જાય તો પણ તેને મળવા માટે તે કયું બહાનું બતાવે? આ વિટંબણા અને આ સવાલ હતા મીનાક્ષીના મનમાં શ્યામ માટેના. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. તે નવલકથાના અંશોને રેડિયો પાલનપુર પરથી RJAR સ્વરમાં. આ એક માણસની ગેરહાજરી તેણીને ઘણી સાલવાની હતી, જેણે તેનું ગાન ખૂબ પ્રેમથી ભીમા કાકા કરતા પણ વધુ આદરથી સાંભળ્યું. એની ગેરહાજરી ચોક્કસ અને ઘણી સાલશે એવું મીનાક્ષીને લાગ્યું. શ્યામ, ગિરીશ અને સુરભિ એ ત્રણે સંસ્કૃતના શિક્ષક મનહરલાલના સંતાનો હતા. ઘણા વર્ષો અગાઉ મનહરલાલે એક નાનકડું મકાન શાસ્ત્રીનગર નામના અમદાવાદના એક વિભાગમાં બંધાવ્યું હતું. એમને આથી મોટું ઘર બાંધવાની ઈચ્છા તો હતી, પણ તે માટે સમય લાગે તેમ હતો. જ્યારે બાળકો તેમનું શિક્ષણ પૂરું કરી લે, સારી નોકરીમાં જોડાય અને કંઈ બચત થાય તો નાણાકીય સ્થિતિ આરામદાયક બને તેમ હતું. પણ આ પરિસ્થિતિ હજી સુધી તો તેમને માટે આવી નહોતી. નિશ્ચિત પગાર, વધારાની કશી આવક નહીં અને વધતા જતા ફુગાવાને લીધે વધુ મોટું ઘર બાંધવાનું તો ઠીક, કુટુંબનું સારું ભરણ પોષણ કરવામાં કેટલી મુશ્કેલીઓ આવતી હતી. આ પરિસ્થિતિ શ્યામના ઘરની હતી. પછી આગળની વાતને પણ તમારે માણવી છે ને, તો મારી સાથે જોડાયેલા રહેજો 90.4 MHz પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આટલી આવકમાં ઘરનું ભરણ પોષણ કરવામાં મુશ્કેલી પડતી, પણ મનોહરલાલ એક શાંત અને વ્યવહારુ વ્યક્તિ બની રહ્યા. તેમની પ્રતિષ્ઠા પણ સારી હતી. પૈસે ટકે બહુ સારી સ્થિતિ ન ગણાય તો પણ

ચરિત્રના ઉચ્ચ ગુણોને લીધે તેઓ સમૃદ્ધ ગણાતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશોને, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબહેન, જેને સૌ નીલાબા કહેતા, તેઓ પણ બહુ વ્યવહારિક બાઈ હતા. સીમિત આવકમાંથી પણ ઘરબાર કઈ રીતે ચલાવવું તે તેઓ સમજતા હતા. તેમણે કદી પૈસા ઉધાર લીધા નહીં અને ઘરનું બધું જ કામ જાતે જ કરતા. હવે જ્યારે તેમના સંતાનો મોટા થવા લાગ્યા હતા ત્યારે જાણે તેમની મુખ્ય જવાબદારીઓનો અંત આવ્યો એમ કહી શકાય. મનહરલાલ તો જાણે દુન્યવી બાબતોમાં કશો રસ જ નહોતા રાખતા, પરંતુ નીલાબાને ઘણી બધી આશાઓ અને તમન્નાઓ હતી. તેમને પોતાના પતિ તો તેમાંની કોઈ આશા પૂરી કરી શક્યા નહોતા. જ્યારે નીલાબા અન્ય સંપત્તિવાન સ્ત્રીઓને કોઈ લગ્ન પ્રસંગે અથવા અન્ય સામાજિક પ્રસંગોએ મોંઘી દાટ રેશમી સાડીઓ પહેરેલી કે તેમના કાનમાં ઝગમગતા હીરાની બુટ્ટીઓ સાથે જોતા તો તેમની બેચેની વર્તાતી અને કદીક તેમની ચકચકિત મોટરોને જોઈને પણ તેઓ પરેશાન થતા. તેઓ વિચારવા લાગતા, આ સ્ત્રીઓ કેટલી બધી ભાગ્યશાળી છે. સવાલ કદાચ આજના સમયમાં તમામને લાગુ પડે. પુરુષ અને સ્ત્રીને બીજાનું સુખ જોઈને પોતાનું સુખ ઓછું છે એવી એક લાગણી પણ અનુભવે છે. શું થયું હશે, એમના જીવનમાં કેવી પરિસ્થિતિઓ સર્જાઈ હશે, વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તેમણે ખાસ્સી ખબર હતી કે જો તેમના છોકરા સાદી અને સીધી નોકરીએ લાગશે તો આ મગજનું દહીં કરતી ગરીબી કદી કેળો નહીં મૂકે. એ લોકો ઊંચા પદો પર અને મસ્ત મોટા પગારવાળી નોકરીઓ મેળવે તે ઇચ્છનીય હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર.

90.4 MHz, અને જ્યાં હું RJR તમને સંભળાવી રહ્યો છું, સુધામૂર્તિ લિખિત ડોલર વહુ, કે જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ એ નવલકથાના અંશોને. જોકે સમય પણ લાગે ઊંચા પદો મેળવવા માટે, અને અમેરિકા એ પૈસાના માટે મક્કાનું સ્થાન એ હવે વધુ નજીક આવ્યું હતું. એકવાર ગમે તે રીતે તમે પહોંચી જાઓ એટલે ડોલર એ તમને બધી જ સરળતા કરી આપે તેવું હતું, અને જોત જોતામાં ધનવાન બની જાઓ એવી કેટલીય વાતો આ બાએ, એટલે કે શ્યામની માતાએ સાંભળી હતી. આ રહસ્યમય ચમત્કારિક ભૂમિ જે બહુ જ દૂર અને સદૂર આવેલી હતી, તે જ હવે તેમના સંતાનો માટેની ભૂમિ બને એવી તેમની ઈચ્છા થઈ ચૂકી હતી. શ્યામ તેઓનો વહાલો પુત્ર હતો. પોતાના સારા અભ્યાસથી, મેરિટથી તેણે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી, અને તે માટે તેણે જ્ઞાતિ કે અન્ય કોઈ અનામત કે સવલતનો ઉપયોગ પણ નહોતો કર્યો. એનો અર્થ જ એ હતો કે ખરેખર બહુ હોશિયાર હતો. વળી તેના બાપ જેવો નહોતો, એટલે કે ભીનેવાન નહોતો, બલકે પોતાના જેવો ખુલતા રંગનો, અને કદ તો ટૂંકું ન કહેવાય પણ એના ભાઈ ગિરીશ કરતા ઊંચાઈમાં પણ થોડો વધારે હતો. માતાના મને હંમેશા પોતાનો પુત્ર ગમે તેવો હોય ને તો કૃષ્ણ કામણગારો લાગે, અને એ કૃષ્ણ પૂજવા માટે ભલે શ્યામવર્ણી, પણ પોતાનો દીકરો તો ગૌરવર્ણી હોય ને તો પણ ન ગમે. બધાને ધોળો દૂધ જેવો ગમે એવું આ વર્ણન આ શ્યામનું હતું. પછી શું વાતને માણીશું ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બંને ભાઈઓમાં બીજા પણ મહત્વના તફાવતો હતા. શ્યામ ખાસ્સો મહત્વકાંક્ષી હતો અને ગિરીશ તેનાથી તદ્દન જુદી જ ખોપરીનો હતો. તે બહુ બોલકો નહોતો, છતાં આખો વખત વ્યસ્ત રહેતો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ, સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. ગિરીશ પિતાની જેમ જ પણ થોડાથી જ સંતોષ મેળવી લઈ શકતો અને પોતાના મોટા ભાઈ જેટલો જ તે હોશિયાર પણ નહોતો. તેનો અર્થ એવો નહોતો કે તે મૂર્ખ હતો, તે ડફોળ હતો. પોતે બીકોમની ડિગ્રી મેળવી લીધા પછી હવે એક બેંકમાં નોકરી કરતો હતો અને તેનાથી તે ખુશ પણ હતો. ઓફિસના કલાકો પછી તે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતો. રામજી મંદિરમાં પૂજાની વાત આવે ત્યારે તે નેતાગીરી પૂરી પાડતો. ક્યાંક મૃત્યુના સમાચાર આવે તો વ્યક્તિના ઘરે જઈ બધી જ બનતી મદદ કરવા માટે અચૂક પહોંચી જતો. જો તેના કોઈ મિત્રને બહેનના લગ્ન હોય તો તે લગ્નની તૈયારીઓમાં ઉત્સાહપૂર્વક જોડાઈ જતો, આ બધી વ્યવસ્થામાં મદદ કરતો. આવો માણસ શું કોઈ દિવસ ઘણું બધું ધન એકઠું કરી શકે? આ વિચાર તો નીલાબાના મનમાં હતો અને આપણા સૌના મનમાં પણ. સીધો સાધો, આ વ્યક્તિ એ વધુ ધન એકઠું ન કરી શકે તો? આ તોનો જવાબ આ ગીતના વિરામ બાદ મેળવીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

આમ તો નીલાબાએ તેમના જીવનમાં સત્યો સમજાવવાની કોશિશ એ પુત્રોને ઘણી કરી, પણ તેની કશી અસર આ ગિરીશને નહીં પડેલી. તેમના ભાષણને સાંભળી લીધા પછી ગિરીશ ખભા ઉલાળતો અને હસતા હસતા કહેતો, માફ કરજે માં, પિતાજીએ તો મને એ જ શીખવ્યું છે, આપણું અસ્તિત્વ બીજાઓની મદદમાં ખર્ચી નાખવું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર 90.4 મેગાહર્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા છે સુધામૂર્તિ અને અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. તેથી વળી નીલાબા એટલે કે આવા ગિરીશના જવાબોથી પોતાના પતિ ઉપર ગુસ્સો ઠાલવતા, આવી ખોટી ખોટી શિખામણો આપીને તમે જ તેના જીવનને ખરાબે ચડાવ્યું છે, આમને આમ ક્યારેય એ સફળ નહીં બને, તેમને શાંત પાડતા મનોહરલાલ કહેતા, એની વાત છોડો, શ્યામ તો સફળ માણસ બનવાનો છે ને, આ વળી મારા જેવો બનશે અને એને પણ કદાચ સારી વહુ મળી જાય જેમ તમે મને મળી ગયા, તો ઘરને સાચવી લે ને, એમ પણ બને. નીલાબાનો ગુસ્સો આ વાત ઉપરથી આપો આપ ઓગળી જતો. કહે છે ને કે સ્ત્રીને પોતાના વખાણ આવે અને એ વખાણમાં શાબ્દિક માધુર્ય આવે તો પછી ગમે તેવી ભૂલોને

અથવા ગમે તેવા ઝઘડામાં પણ એ ભળી જાય, ગળી જાય, નિર્માશ પકડી લે છે. જીવનનું પણ આવું જ છે. ગુસ્સાની અંદર જો તમે પ્રશંસાની વાત કરી લો તો સામેવાળા તમારાથી એ મુદ્દા ઉપર સહમત થાય કે ન થાય પણ થોડું નરમાશ અને ઠંડો વર્તાવ તો કરે જ છે. તો જીવનની આવી વાતોને આગળ વધારીશું ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તમે સાંભળી રહ્યા હતા મારી સાથે આ શો પર, એટલે કે ડોલર વહુ નવલકથા, જે સુધા મૂર્તિએ લખી છે, સુધા મહેતાએ ગુજરાતીમાં અનુવાદ કરી છે. અને હું આરજે એઆર તમને દર અઠવાડિયે તેના અંશોને મારા અવાજમાં સંભળાવું છું. સુંદર મજાની સમુદાયિક રેડિયો પરથી સમુદાય અને સમાજની તાતી જરૂરિયાત અને પરિસ્થિતિનું વર્ણન કરતી જીવનના સંઘર્ષોમાં કેમ આગળ વધી શકાય અને હંમેશા હકારાત્મક અભિગમ સમાજ જીવનમાં, કૌટુંબિક જીવનમાં અપનાવી શકાય તેવી વાતોને હું લઈને આવું છું આ નવલકથાના ભાગરૂપે. નવલકથા માત્ર સાહિત્યિક રચના છે, સુધા મૂર્તિ એક સામાજિક અને આ દુનિયાની અંદર એક વિશેષ પ્રકાર

બિહારના ઉદ્યોગપતિના પ્રણેતા તરીકે પ્રસ્થાપિત થયા બાદ પણ એક શિક્ષિકા તરીકે પણ એમના જીવનના જે પણ બોધપાઠ એમને શીખ્યા અને જેનાથી સમાજમાં પરિવર્તન લાવી શકાય, શીખવાડી શકાય, તે હંમેશા પુસ્તક સ્વરૂપે, વક્તવ્ય સ્વરૂપે આપતા રહે છે. આવી જ વાતો અહીંયા આવી છે અને એટલે હું તમારા માટે લઈને આવું છું. યાદ રાખજો, તમને આ નવલકથા કેવી લાગે છે એ તમારે મને કહેવાનું છે. સમય થયો છે અલવિદા કહેવાનો, પણ તમારે કેવી રીતે મને કહેવાનું છે તો 95-12-99-66-88 પર વોટ્સએપ કરો. આ સિવાય અમારા એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ આ કોઈ પણ ચેનલ પર રેડિયો પાલનપુર લખીને શોધીને એના મેસેજીસ અથવા તો એમાં ડીએમ કરીને તમારા અવાજનું કોઈ રેકોર્ડિંગ કે પછી ટેક્સ્ટ સંદેશાઓ મોકલી આપો. આ સિવાય તમે ઇમેલ પણ કરી શકો છો radiopalanpur@gmail.com પર. અને શ્રોતા મિત્રો, બીજા મિત્રોને આ વાતો પહોંચાડવા માંગતા હોય, તમે આ અવકાશની આપણી રેન્જની બહાર હોય ત્યારે ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન અને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈટ્યુન સ્ટોર પરથી સ્ટોર કરીને એને વગાડીને એમાં રહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સાથે સંપર્ક રાખી શકો છો. અલવિદા દોસ્તો, ફરી મળીશું. જોડાયેલા રહેજો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

હું અને કોકિલાબેન બંને તારી પાસે પ્રાર્થના કરવા માટે આવેલા, પગપાળા આવેલા. તે કોકિલાબેનની વાત માની, મારી વાત કેમ ના માની? મા પ્રગટ થયા કે દીકરા, કોકિલાબેને મારી પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરી હતી અને તમે મારી પાસે પુત્ર પ્રાપ્તિ. દેવીના મંદિરમાં આવ્યા છો, દેવીનો અસ્વીકાર કરો છો, દેવી કેવી રીતે પ્રસન્ન થાય? ભાર્ગવે અમને રેડરાસનો એક બહુ સરસ ગરબો આપ્યો હતો, ઉમરાવાળી રીજે તો ડુંગરાવાળી રીજે. ઘરની લક્ષ્મીને જો તમે માન ના આપી શકો તો દેરામાં બેઠેલી લક્ષ્મી જે છે એ ક્યારેય તમારી પર પ્રસન્ન થઈ શકે બને નહીં. આ વાર્તા, આ નાનકડી વાર્તા આખા સમાજને બદલી શકે એવી તાકાત ધરાવતી હોય તો આ વાર્તાઓ અત્યારે આપણી આસપાસથી ક્યાં છે? આપણી આસપાસ છે કે નથી? જે દાદા દાદી કહેતા હતા એ જ વાર્તા છે, જે અમે મંચ પરથી કહીશું શું એ જ વાર્તા છે? તમે ગૂગલ ઉપર જઈને કોઈક વાર લખજો હુ સ્ટાર્ટેડ સ્ટોરી, તો ગૂગલ તમને જવાબમાં કહેશે સ્નેપચેટ. ગૂગલ વિલ સે 2013માં સ્નેપચેટ સ્ટોરીઝની શરૂઆત કરી. પણ સાચે વાર્તાની શરૂઆત ક્યારે થઈ? 30,000 વર્ષ પહેલા મૂળિયા છે વાર્તા. 30,000 વર્ષ પહેલા ફ્રાન્સમાં એક કેવ મળ્યા, શોબિક કેવ એને કહેવાય છે, અત્યારે પણ આ કેવ છે. અને એની અંદર સૌથી પહેલા ભીત ચિત્રો મળી આવે છે, જેમાં એક બાઇસનનું ચિત્ર છે. એ ચિત્રો એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે આજે કોઈ પણ દેશના કોઈ પણ લોકો કોઈ પણ ભાષા જાણતા હોય પણ એ ચિત્ર જુએ તો સમજી શકે કે આ સર્વાઈવલનું ચિત્ર છે. માણસે વાર્તા કેમ કહેવાની શરૂઆત કરી? કારણ કે એણે બીજા માણસને કહેવું હતું કે તારે ટકી રહેવા માટે પોતાને પ્રોટેક્ટ કેવી રીતે કરવું. આ પહેલું કમ્યુનિકેશન જે આપણે વાર્તાથી શરૂ કર્યું. અને પછી તો જેમ જેમ સાઉન્ડ આવ્યો, સાઉન્ડમાંથી શબ્દ બોલી આવી,

0: ઓરલ ટ્રેડિશનમાં એકબીજાને વાર્તાઓ કહેવા માંડ્યા અને ઓરલ ટ્રેડિશનમાંથી અક્ષરો આવ્યા. અક્ષરો આવ્યા અને પછી છપાતા ગયા. છપાતા ગયા પછી રેકોર્ડ થતા ગયા અને રેકોર્ડ થતા ગયા પછી એના વિડીયો બનતા ગયા. એટલે અત્યારે આપણી પાસે સ્ટોરીઝ જે છે એ રીલ્સમાં છે, વિડીયોમાં છે, બોલાયેલી વાર્તા જે છે એ બ્લોગ બની જાય છે. વિડીયો એટલે વિઝ્યુઅલાઇઝ જે તમે વાર્તા કરી શકો એ વિડીયોઝ ને રીલ્સ બની જાય છે. તમારી પાસે અત્યારે વાર્તાઓ દરેક જગ્યાએ છે. બાળકો જે વિડીયો ગેમ રમે છે એની અંદર પણ વાર્તા છે. પણ આ વાર્તાઓ જે છે એ હવે કેમ કહેવાય છે? મોટા ભાગની વાર્તા જે છે એ તમને કોઈ ને કોઈ પ્રોડક્ટ વેચવા માટે કહેવાય છે. જેમ્સ બોન્ડની પિક્ચર જોવા માટે આપણે જઈએ ત્યારે આપણે ટિકિટ ખર્ચીને જઈએ છીએ, પૈસા આપીને જઈએ છીએ. બહાર નીકળ્યા પછી એવી ફિલિંગ આવે છે કે થોડો મારામાં પણ જેમ્સ બોન્ડ છે. અને પછી જો ઘડિયાળના શોરૂમમાં ગયા અને ઓમેગાની ઘડિયાળ જોઈ અને જો હાથમાં પહેરી લીધી તો બહાર નીકળ્યા પછી હવે વધારે જેમ્સ બોન્ડ બન્યાની ફીલિંગ આવે છે. તો એવી વાર્તાઓ છે કે જે કંઈ તમારી પાસેથી લેવા માટે નહીં તમને આપવા માટે કહેવાય છે. છેલ્લા આટલા વર્ષોથી બાપુ જે કરે છે એવી વાર્તા છે જે સમાજને આપવા માટે આપવા માટે જે વાર્તાઓ થઈ હોય એવી કેટલીક વાર્તાઓના એક્ઝામ્પલ્સ આવનારા સમયમાં હું આપવાની છું. આજે અમે તમારી પાસે 5 વાર્તાઓ વાંચવાના છે. જેમાંની સૌથી પહેલી વાર્તાની શરૂઆત કરીએ. અહીંયા બધા જ લોકો અલગ અલગ પાત્રો ભજવશે, કેટલીક વાર વધુ પાત્રો પણ ભજવશે. ગુજરાતીની સૌથી પહેલી વાર્તા ગોકળજીનો મેલો, લેખક ઘનશ્યામ દેસાઈ.
1: દરબારમાં રાજા વજયસિંહજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધાર નો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાડા જે ગાડા ભરી ભરીને અનાજ લઈને આવે તે 2 માઇલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા છે. ગામને દરવાજે એમણે બંધાવેલી ગોકળજીની વાવ હજી મીઠું સાકર જેવું પાણી આખા ગામને પાય છે. હવે અમારા વડદાદા ગોકળજીને સંતાન સુખસાલ, કુલ 7 બાળકો. મરી ગયા કેટલા તે જાણ્યામાં નથી, પણ મારા જટી દાદી બીજી વારના હતા. તે રંગી અત્યંત શ્યામ, સ્વભાવે કર્કશ અને હાડે મજબૂત. હવે જટી દાદી આગળ ગોકળ જદી સાથે ઝઘડો થાય ત્યારે ઉમરા આગળ ગોકળજી ત્રાસીને લમણે હાથ થઈને બેસા રહેતા અને ઊંડા નિશાસા નાખતા. ક્યારેક જોડા અને પાઘડી પહેરીને બજારમાં ચાલ્યા જતા. એમના 7 બાળકોમાં બીજા નંબરના ઉદ્ધવજીને ચોથા નંબરના કાશીભાઈ જટી દાદી ઉપર ઉતરેલા. તે પણ રંગે શ્યામ ના કાળા અને ગુજરા ગુજરા વાળવાળા હતા. ત્રીજા વલ્લભજી પાછા ગોરાને લેરી, જેમણે પછીથી સફેદ ચોફાડ માથે મોઢે ઓઢીને બારણે ગુપચુપ બેસીને નાદારી નોંધાવેલી. ધનાજી, ઉદ્ધવજી, વલ્લભજી કાશીમાં, દલાલમાં, અહીંયા ફુદડી મૂકી, પછી મોરાજી ને લતાજી. હવે જેની નીચે ફુદડી દોરી છે એ દલાલમાં ને કૂતરું કરડી જવાથી ગળપણમાં અડકાયા થઈ ગયા. એટલે ખાટલા સાથે દોરડાથી કસીને એમને બાંધ્યા. વારે વારે ઉછાળા મારીને વિચિત્ર પ્રાણી જેવું કૂકાટ કર્યા કરતા. એમની આંખો ચકડ વકડ થતી, મોમાંથી સફેદ ફીણ ફીણ બહાર આવતા, આખો દિવસ લાળ દબડ્યા કરે અને કૂતરાની જેમ જીભ બહાર કાઢીને હાંફ્યા કરતા. મારા કોઈ બા કહેતા કે જીભ પછી છેવટે જીભ વાટે થઈને બહાર નીકળ્યો. હવે એના પછીની પેઢીની વાત કરીએ તો મકનજી ઉધરડી મૂકી, કંકુબા, વસંતજી, જાદવજી અને સંતોષબા. હવે મોટા કાકા મકનજી એ બહુ ચમત્કારી પુરુષ હતા. ચારે બાજુએ ખૂબ શોધ કરી છેવટે એની મેળ જ આપોઆપે પ્રગટ્યા અને કહ્યું, એમના ચહેરા પરની અલૌકિકતા જોઈને સૌ કોઈ એમને પૂછવા માંડ્યા

લાલ ટીપકી વાળો લીલા રંગનો સાફો, કમળપત્ર જેવી લાંબી આંખો, ભાલ પ્રદેશમાં ઊભી લીટીનું નીચેથી બાંધેલું લાલ તિલક અને હાથમાં પુસ્તક લઈને ફળ ફૂલાથી કોતરેલા બાજોટ સાથેની એમની છબી અમારા ઘરમાં લટકે છે. હવે એ પછીની પેઢીમાં માણેકબા, મહાસુખલાલ, ચીમનલાલ, શાંતિલાલ, ચંચીબા, જયંતિલાલ ને એના પછીની પેઢીમાં આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી, પણ કોઈ આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડા ઊભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે. મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોડમાં વાછરડાના કિલ્લા નીચે ખોદ્યું ત્યારે ત્રાંબાના ખાલી ચરુઓ નીકળેલા જોઈને નસીબનું નાઈ નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર ગોરડી સાથે લગ્ન કરી ચોથી વારની વહુ સુવાળોમાં મરી ગઈ ત્યારે બાર ગામથી પૈસા આપીને પરણી લાવેલા તે સ્ત્રી જાતની વાઘરણ નીકળીને ઘરેણા ગાંઠા લઈને ભાગી ગયેલી એટલે રડી રડીને રહેલા મહાસુખ કાકા, કે પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી તો ઘડીકમાં ઉંદરડી તો ઘડીકમાં વાઘણ બનતા મારા બાપાના સંતુ ફોઈબા વગેરે ગોકળજીના વેલાના અવલ અસર કાવ છે. છતાંય આ 150 વર્ષ દરમિયાન ફૂલેલા ફાલેલા આ વેલા પાછળ મકાનની બાંધણી એવી કે ઘરની વચ્ચે વાડો હોય અને એમાં થઈને પાણીની લીક જાય. અમસ્તા તો પાડોશીઓ ગંદુ પાણી ન નાખે એ માટે દરેક જણ પાડોશીની અને પોતાની મજિયારી ભીત આગળ લીકમાં પથરો મૂકી રાખે. ચોમાસામાં પથરો ઉઠાવી લે જેથી પાણી વહી જાય. ગોકળજીને મશરૂની બેવડી તળાઈમાં સુવાની ટેવ હોય, એમની પ્રકૃતિ સહેજ રંગીલી હતી એ કારણે હોય, યા તો સાંજના કોઈ તળેલી વાનગી જરા વધુ પ્રમાણમાં લેવાઈ ગઈ હોય અને બધામાં એક ધારા વરસાદ બાજુવાળા જાગી ગયા. એમણે જોયું તો પથરાને લઈને પાણી જતું નહોતું. ધીમે ધીમે વાડામાં પાણી ભરાઈ ગયા અને ઘરમાં આવવા માંડ્યા. ગોકળજીને ઉઠાડવા એમણે ઘણી મથામણ કરી, બારણા હચમચાવ્યા, બૂમાબૂમ કરી, સાંકળ ખટખટાવી, પણ ગોકળજી જાગ્યા નહીં. પાણી તો ધીમે ધીમે બીજા ત્રીજા અને પાંચમા ઘરમાં ભરાઈ ગયા. સૌ ગોકળજીના ઘર આગળ ભેગા થયા, બુમરાણ મચાવ્યું. સવારમાં ઉઠીને એમણે વિવાહ ભોગ કર્યો, પંચમાં દંડ ભરી દીધો અને બાજુના ગામમાં જઈને તેને તે જ દિવસે જટી દાદી સાથે વિવાહ કર્યા. આજથી 150 વર્ષ પહેલા એક રાત કન્યા જોડે એમના લગ્ન થયા હોત તો ઉપર કહેલા 150 વર્ષના વંશ વેલાના રૂપરંગ જુદા જ હોત અને કદાચ હું નહીં હોત. હજી જયારે આછો આછો વરસાદ વરસતો હોય મારી હયાતી વિશે વિચાર કરતો હોઉં છું ઘણી વાર મારા વડદાદાના ખભા ઉપર હાથ મૂકીને મિત્ર ભાવે કાકલુદી કરતો હોઉં એમ મારાથી મનોમન બોલી જવાય છે. બાળક કહે છે કે મારા મા બાપ જયારે પણ ઘરે આવે છે ત્યારે સૌથી પહેલા એ ટીવી સામે જુએ છે, એ ટીવી સાથે બેસીને જમે છે, એ ટીવી સાથે સમય પસાર કરે છે. ટીવી પર શું આવે છે ને શું નહીં, ટીવી પર ધૂળ ચડી જાય તો એના બરાબર

મારા મા બાપ મને પણ એટલા જ પ્રેમથી જુએ જેટલા પ્રેમથી ટીવીને જુએ છે. આપણા ઘરમાં ક્યાંક એવા મા બાપ હશે અને ક્યાંક એવા બાળકો પણ હશે કે જ્યારે મા બાપ બિઝી છે ત્યારે બાળકોને મોબાઈલ આપી દેતા હોય. આવું એટલા માટે કરવું પડે છે

0: को के ऑडियंस माथी ओके दो के हमको एक सवाल पूछना है आपसे, हमारे बच्चे पढ़ते नहीं है तो हम क्या करें? એટલે ગુલઝાર સાહેબ એમને પૂછ્યું કે આપ ક્યાં પઢતે હો? કે નહીં નહીં હમારે બચ્ચે નહીં પઢતે, મેં આપણે બચ્ચો કી બાત કર રહી હું કે હમારે બચ્ચે નહીં પઢતે. એટલે જાવેદ સાહેબે કીધું કે ગુલઝાર સાહેબ વહી પૂછ રહે હૈ કે આપ ક્યાં પઢતે હૈ? હમ પઢતે હૈ તો હમારે બચ્ચે ભી પઢતે હૈ, અગર આપ નહીં પઢતે તો આપકે બચ્ચે કૈસે પઢેંગે? એટલે આ ભલે મોટાઓની વાર્તાઓ છે, ભલે આપણને બાળ વાર્તાઓ નથી મળી, પણ મોટાઓ વાર્તા શીખશે તો બાળકો સુધી વાર્તા જશે. અને મોટાઓ જો ગુજરાતી ભાષા પોતે શીખશે તો બાળકોને ગુજરાતી ભાષામાં વાર્તા કહી શકશે. અમદાવાદની અંદર 23 ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા જઈ રહી છે, અનેક વાતોના વિરોધો થાય છે. આ બહુ અગત્યની વાત છે કે જેને માટે કોઈ ગુજરાતીને જીવ ના બળતો હોય ને તો બહુ ખરાબ કહેવાય. આજે એટલે જ એ ભાષા અને એ ભાષાની ખૂબીઓ તમને દરેક વાર્તાઓની અંદર સાંભળવા મળશે. નેક્સ્ટ વાર્તા, લેખક કિરીટ દુધાર, વાર્તા વાયુ.
1: બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને જાદુ?
2: સૌજી આતાએ પૂછ્યું. જાદવ મામાએ જવાબ આપ્યો.
1: હા આતા, અને આ રહોડામ કેમ છે? ન્યા વાંધો છે, ઈ તો બાયુનો જ છે ને. હજી મારી બાન કાકી કહે છે કે મંજુ નથ મોકલવી.
2: સૌજી આતા ગુસ્સે થયા.
1: હાળા ડોબાન ડોબા જ રહ્યા. કીધું કે હવે ખોટી લપ મેલો તોય માનતા નથી, નહીં સમજે તો કાંક ગગલાવા પડશે.
2: કહીને સૌજી આતા ઓફિસમાંથી નીકળી રસોડા તરફ જવા ઉપડ્યા. જાદવ મામાએ ઓફિસની લાદી પર વતરણાથી 3 કુકરી દોરવા માંડી. પછી મને જોઈને કહ્યું,
1: બાણા તારા મોટા બાન કહી દેજે કે તને સવારના પોરમાં તૈયાર કરી દે.
2: હા મામા.
1: કાક ટાયરે લીધે મોડું ના થાય હો.
2: ત્યાં જાદવ મામાના બાપુજી રામજી આતા બહારથી આવ્યા. એમણે પૂછ્યું,
3: ક્યાં ગયા ભાઈ? પછી હું થયું આખી વાતનું?
1: અરે જો, અને મારી બાન કાકી હજી નથી માનતા. આતા ને રવડા બાજુ જ ગયા છે.
3: એનો અર્થ કે કાલનું અમરેલી જવાનું માંડી વાળવાનું એમ? અરે આજે જ બટકો મેળીએ ગયો, એની ભેગું મેં કેવરાવી દીધું છે, કાલની વાત નક્કી.
1: અરે પણ મારી બા કહે છે કે પૂળો મૂકો ના હકપણમાં, આપણને તો વિરાણી સિવાય બીજા ઘણાય ખોડા મળી રહેવાના, એની ઉપર ક્યાં ભૂંગળા ભાંગ્યા છે.
3: અરે તારી માં તો લીરજીની છે, આ કોઈ કોળી વાઘરીનું ઘર છે કે નખ જેવી વાતમાં હકપણ તોડી નખાય? કાંઈ મંજુ આપણને વાલી નથી એમ? અટાણે હું મગના દરજીને કહીને જ હાલ્યો આવું છું.
1: કોઈની જરૂર ન તમારે. પછી બારો યા કીધું કે એવું હોય તો કરો તમારા ભરકા પૂરા, નાખી દો દીકરી કુવામાં. કાલ પ્રાગડવા હે મંજુન તૈયાર કરી દેશું. જાદુ વ્યવહાર એટલે થઈ ગયો.
2: ત્યાં વાઘજી આતા ને મથુર મામા ટ્રેક્ટર લઈને આવ્યા. વાઘજી આતા એટલે મંજુના સગા બાપુજી, પણ એમને બહુ રસ નહીં કે એમની દીકરીની જ વાત ચાલે છે. એમનો તો એક જ સિદ્ધાંત હતો કે વ્યવહારનું કામ સૌજીભાઈનું છે તે કૂટી લેશે, આપણે ખેતી સંભાળવાની. પણ સૌજી બાપાના દીકરા મથુર મામા ભારે રોનકી. એમણે ટ્રેલરમાંથી ઠેકડો મારતા મારતા પૂછ્યું,
4: કા બાણા આ હું કેસે આ કામરુ દેશના સેનાનીઓ?
2: અરે મામાએ કહ્યું,
1: માંડ માંડ મેળ લાવ્યા છે, હવે કાલની વાત પતી જાય તઈ નીરા.
2: આ વાઘજી હતા તો આવીને ઓફિસમાં બેઠા ચૂપચાપ. આ વાઘજી હતા જેવું જ ભગતનું હતું, આખો દિવસ રામ નામનું જ સ્મરણ કરતા હોય.
5: પછી
2: એ ભગત થઈ ગયેલા. ગામના લોકો વાતો કરતા કે ભગત ને તો તાળી લાગી ગઈ છે.

0: દાડિયાઓની ને વહવાયાઓની વિડીયો માગીને પીતા. એટલે દાડિયાઓનું કહેવું હતું કે ભક્તિ ના રે ના, ભગતના મગજમાં મફતની બીડીનો ધુમાડો ચડી ગયો છે, ભક્તિનું તો સાવ તૂત છે તૂત. પણ ભગત ભગવાનથી નીચેની કક્ષાના કોઈ સાથે વાત કરતા નહીં. હા, ક્યારેક મને બાળક ગણીને વાતો કરવા બોલાવતા. હું ફળિયામાં રમતો હોઉં ત્યારે ટવકો કરતા,
1: આવો માણાભાઈ,
0: હું જતો એટલે એ કહેતા,
1: આજ તો મીરાબાઈનું એક ભજન રચ્યું છે.
0: ભગત ઘણી વાર મીરાબાઈ કે નરસિંહ મહેતાના ભજનો રચતા. પછી મને પૂછે, ડોકું હલાવું એટલે પટારાના કાટ ખાઈ ગયેલા પતરા પર દોકડ વગાડીને ભજન ગાઈ સંભળાવતા. પછી પૂછતા,
1: સમજાણો
0: એટલે હું માથું ધૂણાવીને ના પાડતો. ભગત રાજી થઈને દાંત કાઢતા,
1: ક્યાંથી સમજાય, આ તો ભક્તિ છે ભક્તિ.
0: એટલે હું કહેતો, આ તો ભક્તિ છે ભક્તિ. મૂળ વાત એમ હતી કે પોતાનું ભજન સંભળાવ્યા પછી ભગત મને 10 પૈસા વાપરવા આપતા. જ્યાં સુધી એ પૈસા વાપરવા મળતા રહે ત્યાં સુધી આપણને આખી વાત ભક્તિ હોય કે ગાંડ પણ કોઈ જાતનો વાંધો નતો.
2: જો આ માને રૂબરાવીએ ને ઈ બરાબર નહીં હો.
0: મથુર મામાની વાત સાચી હતી. જકલમાં આખા ગામમાં પૂછવા ઠેકાણું ગણાતા. એમની આમાને આખું ગામ પાડતું. ઘરમાં જકલમાં આજુબાજુ હોય ત્યારે બાયું છોકરાને ઢીપતી વખતે ગાળો ના બોલતી. અરે સૌજી આતા પણ વ્યવહારમાં મૂંઝાય ત્યારે જકલમાંની જ સલાહ લેતા. વાત જ નોખી હતી. હવે વાત એમ હતી કે અમારી મંજુનું સગપણ નાનપણથી જ મેડીના સરપંચ રતિભાઈ વિરાણીના છોકરા દિનેશ વેરે કરેલું. દિનેશ એના બાપનો એકનો એક હતો. તેની મા એને નાનો મેલીને ગુજરી ગયેલી. આટલા વર્ષ બરાબર ચાલ્યું અને હવે લગ્નને 3 મહિના બાકી હતા ત્યારે દિનેશને કોકે ઠસાવેલું કે મંજુના સાથળ પર કોડ છે. પંથકમાં પહેલા 1-2 છોકરીઓના આવા ડાઘ પહેલી રાતે પકડી ગયેલા. ત્યારે એમના ધણીઓએ એમને કાઢી મૂકેલી. દિનેશ ભવિષ્યમાં ભવાડો ન થાય એમ અગાઉથી ચકાસણી કરી લેવા માંગતો હતો. એણે કહેવરાવેલું કે
2: જો તમે કહેતા હોય ને તો હું આવીને ખાતરી કરીશ, નહીતર પછી મંજુલાને અહીંયા મોકલો.
0: ઉનાળાની બપોરે હું લેસન કરીને સૌજીયાતાના ઘેર રમવા જતો. એક અંધારિયા ભેજવાળા ઓરડામાં બપોરના નાહી ધોઈને એ માથું ઉડતી હોય કે દિનેશને લેટર લખતી હોય ત્યારે હું જઈ ચડતો અને પૂછતો કે મંજુ શું કરશો. હે, મારું નામ લખ્યું કે નહીં? આવતી જતી ટપાલોમાં મારું નામ હોય એવો મારો આગ્રહ રહેતો. મંજુ લટકો મારીને કહેતી,
3: એ તારી ઘરવાળી તને લેટર લખશે ને એમાં તારું નામ લખશે, પણ બહુ તારે ઉતાવળ હોય ને તો જા ઘરે જઈને ગોળામાં પાણી પોનાય.
0: પણ હું વ્યવહારુ મુશ્કેલી રજૂ કરતો કે મારે તો બહુ છે જ નહીં. એટલે હું ઘેર આવીને બાપાને પૂછતો, બાપા મારે બહુ ક્યારે આવશે?
3: ત્યારે ઘરનું કામ કરે ને.
0: એટલે હું થોડી વાર ગંભીરતાથી વિચારીને કહેતો, બાપા આપણે તો એક ચોટલાવાળી જ બહુ જોઈ, કામ ન કરે એવી ઘરવાળી હું કામની. મંજુ 2 ચોટલા લેતી અને ઘરનું કામકાજ ખાસ કરતી નહીં. મંજુની વાતો ઘણું કહેતા,
3: ન ભાઈ અહીંયા બાપના ઘેર કામકાજ શીખ, નહીં તો તાર સાસરે તું ગાળ્યું ખાય બીજી અમને ખબર આવે.
0: પણ ભગતના પત્ની ચંચળમાં કહેતા,
4: ના હો મંજુ તો આપણા ઘરની લક્ષ્મી છે, એના જન્મ પછી જ આપણા ઘરનું દેવ ઉસાવ ગયું, એની પાસે કઈ કામ કરાવાય.
0: ઘરમાં કોઈ ખાસ વિરોધ ન કરતો. એનું એક કારણ એ હતું કે ચંચળમાં એની બીજી દેરાણી જેઠાણી જેટલા સંસ્કારી ન ગણાતા. સૌજી આતા ઘણી વાર કહેતા,
2: જવા દો ને, એ તો દાડિયા દીકરી છે, એને બીજી શું ખબર હોય, દિવસમાં 4-5 વાર પેટ બળી જાય એવી ફળફળતી ચા ઢીચે ને આખો દી જાનવરની જેમ કામ કર્યા કરે. આ તો અમારા બાપા ને એના દાદા નાનપણના ભેરુ, એટલે અમારા બાપા એના ભાઈબંધ નું વેન પાસું.
0: ચંચળમાં થોડા અસંસ્કારી ખરા, પણ બોલવામાં કોઈની સાડાવારી ન રાખ્યો. પણ તે દી ચંચળમાં 2 ઘટકા ગાળો બોલેલા ને દિનેશનો ને એના બાપાનો નડીઓ દબાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરેલી ને સંભળાવેલું,
4: મંજુ મારી દીકરી છે હવે તો ખરો કોઈ એનું પારખું કરવા, ડાચું જ રંગી નાખું ને.

0: બાજુ એક થઈ ગયેલી. અરે જકલમાં જેવી કોઠા ડાહી સ્ત્રી પણ ધ્રુજી ગયેલી અને બધી બાયુએ કહ્યું કે
1: ભલે આ સંબંધ તૂટી જાય પણ આપણે મંજુના પારખા નથી કરવા એટલે નથી કરવા નથી કરવા.
0: સૌજી બાપા તરત જ મેળીએ જઈ આવેલા. એમણે રતિભાઈને કહ્યું,
2: અરે રતિભાઈ ભલા માણા, આપણા આટલા વરના સંબંધમાં હું તમને ફટકી મોતી પરખાવતો હોઈશ.
0: પણ રતિભાઈનો એક જ જવાબ હતો,
3: સૌજીભાઈ આ દિનેશ આવડો અમથો હતો ત્યારથી એની બા પાછી થઈ. એ અમારે ત્યાં રાજાની જેમ ઉછર્યો છે. ઈ કે દી તો અમારે દી ને ઈ કે રાત.
2: દવાખાને મોકલવાની છે. જો કોઈ પૂછે તો કહેવાનું કે મંજુના મામી બીમાર છે અને ખોખર ના દવાખાને દાખલ કર્યા છે.
0: પેલો
2: પ્રશ્ન તો ઈ જ પૂછવાના ને કે અગાઉનો સંબંધ કેમ તૂટી ગયો.
0: પણ વાઘજી આતાના ચહેરા પર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી નું તેજ છવાઈ ગયું. એ બોલ્યા,
4: જાદુ જોડ ગાડું તારી કાકીને મૂકી આવ્યો ને બાપાને ઘેર. ભાઈ આપણે કાલથી વ્યવહાર મૂકીને રાંધવા બેહી જાય. લો
0: જાદવ મામા કે
2: બાણા, આ બાયુની અક્કલનો એક જગ્યાએ એન્ડ આવી જાય છે. એનાથી વધારે વાત કરીએ ને તો આપણે મૂર્ખા કહેવાય. તું મોટો થાને તઈ આટલું ધ્યાન રાખજે. શું
0: સૌજી આતાએ કીધું?
2: હવે ઘાઘરા પલટણ કીધી એટલે થઈ ગયું.
0: પછી બધાએ ઊંડો શ્વાસ લઈને જોરથી હસ્યા. બાજુમાં બેઠેલો એટલે નહીતર કોઈ બહારથી આવીને જોઈ ને તો એમને તો એમ જ લાગે કે બધાય ભેગા થઈને ચકલમાનો ખરખરો કરે છે. બીજે દિવસે મંજુને અમરેલી મોકલવાનું નક્કી થયું. જાદવ મામા ગાડું લઈને જાય અને બધું પતી જાય એટલે સાંજે પાછા આવતા રહેવાનું. મેં કહ્યું કે અમરેલીમાં જેસલ તોરલ ચાલે છે તો મારે એ જોવું છે એટલે મને સાથે લઈ જવાનું નક્કી કર્યું. સવારે મંજુ રડતી હતી મંજુને બાવડેથી પકડીને ઉઠાડીને
1: કહ્યું,
0: મંજુના ડૂબકા અને બળદના નિશ્વાસ સિવાય બધું જ શાંત હતું. ફક્ત જાણે ભગવાન મોભારે ચડીને બેઠા હોય એમ ઊંચે જઈને બોલ્યા,
2: બેન મંજુ તો અણસમજુ છે એટલે રડે. બાકી હવ હવે હવ હવ ના કરમ ભોગવવાના છે. હા ભગવાન
0: કહીને ભગત રાજી થયા. એટલે લાગ્યું કે ભગવાને હા પાડી હોવી જોઈએ. મંજુએ રડતા રડતા જાદવ મામાને કહ્યું,
5: ભાઈ આજી ગાડું વાડવી લે ને પાછું વાડીને ગાડું.
0: જાદવ મામા ને બતાવ્યા નહીં. જયારે અમે ડોક્ટર ખોખર ના દવાખાને પહોંચ્યા ત્યારે ત્યાં દિનેશ ની મોટરસાયકલ પડી હતી. જાદવ મામા એ મને
2: કહ્યું, હું તમાકુ લેતો
3: મંજુને
0: ઓરડામાં દોરી ગયો અને એકાદ મિનિટ પછી સીટી વગાડતો બહાર આવ્યો અને એનું બુલેટ સ્ટાર્ટ કરીને જતો રહ્યો. પાછળથી મંજુ બહાર આવી. મેં પૂછ્યું કે મંજુ શું થયું? થોડી વારમાં જાદવ મામા આવ્યા. એમણે મને પૂછ્યું,
2: મેં
0: કીધું કે દિનેશ તો જતો રહ્યો અને મંજુ તો રોયા જ કરે.

0: કરો જલ્દી, નકર ફિલ્મ નું મોડ થાય.
1: પાછા ફરતા આખે રસ્તે મંજુ રડતી રહી. ઘેર પહોંચ્યા ત્યારે બધા પૂછવા માંડ્યા,
2: શું થયું, શું થયું?
1: જાદુ મામા કે
0: દિનેશ કુમાર તો હું આવું એ પેલા જ નીકળી ગયા, ને મંજુ જુઓ ની રોયાસ કરે છે.
1: બીજે દિવસે સવારના 10-1 વાગે જાદવ મામા શ્રીફળ અને પેંડાનું પડીકું લઈને બજારેથી ઘરે આવ્યા અને સમાચાર આપ્યા કે
0: રતિભાઈએ લગ્ન મોકલવાનું કેવરાવ્યું છે.
1: પછી નાળિયેર લઈને મંજુ રસોડામાં નીચે ઘાલીને બેઠેલી ત્યાં જઈ ત્યાં ગયા ને કહ્યું,
0: લાવા નાળિયેર મંજુને માથામાં ફોડીએ. આમ તો બધી બાયુને માથામાં ફોડવું જોઈએ. માળા ભેગાથી નીડિયા રમણ કરતા હતા.
1: પછી તો વાઘજી બાપા ને રામજી હતા, બધા વારા ફરતી રસોડામાં આવીને બાયુને ઠપકો આપી ગયા.
3: કાંઈ અક્કલ જ નહીં, ઓ તમારા પગલે હાલ્યા હોત તો ફજે તો થાત ના આખા સમાજ.
1: છેલ્લે સૌજી હતા પણ આવીને ઠપકો આપી ગયા.
0: કાંઈક પ્રશ્ન ઉભો થાય એટલે અક્કલ થી કામ લેવાય. કઈ પાણી હામું જોઈને ગાળું બોલવા ન મને, સમજ્યા? તમારી આગળ દાપણ ની વાત કરીએ તો શું ને ન કરીએ તો શું? આ પથ્થર પર પાણી છે. માળા હાળા મહેરા
1: જકલમાં ખૂણામાં ચૂપચાપ માળા ફેરવતા હતા. એ કઈ ના બોલ્યા.
4: सुबह सुबह एक ख्वाब की दस्तक पर दरवाजा खोला, देखा सरहद के उस पार से कुछ मेहमान आए हैं. आंखों से मानूस थे सारे, चेहरे सारे सुने सुनाए. पांव धोए, हाथ धुलाए, आंगन में आसन लगवाए और तंदूर पे मक्की के कुछ मोटे मोटे रोट पकाए. पोटली में मेहमान मेरे पिछले सालों की फसलों का गुड़ लाए थे. आंख खुली तो देखा घर में कोई नहीं था. हाथ लगाकर देखा तो तंदूर अभी तक बुझा नहीं था और होंठों पर मीठे गुड़ का जायका अब तक चिपक रहा था. ख्वाब था शायद, ख्वाब ही होगा. सरहद पर कल रात सुना है चली थी गोली. सरहद पर कल रात सुना है कुछ ख्वाबों का खून हुआ है.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.